0: मातरम।
1: वंदे मातरम सुजलां सुफलां मलयज शीतलां शस्य

નમસ્કાર, સુપ્રભાત. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. આજે જ્યેષ્ઠ વદ ચોથ, વિક્રમ સંવત 2082 અને શનિવાર, એટલે કે તારીખ 4 જુલાઈ વર્ષ 2026. અત્યારે સવારના 5:57 અને 45 સેકન્ડ થઈ છે. અમારી આજની આ પ્રસારણ યાત્રામાં આપ સર્વ શ્રોતા મિત્રોનું સ્વાગત અભિવાદન. સભાની શરૂઆત કરીએ મંગલ સ્વરથી.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતની અર્ચના, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત કરીએ છીએ વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન.
1: आप सुन रहे थे आज दिनभर प्रसारित होने वाले कार्यक्रमों का संक्षिप्त विवरण. अब प्रस्तुत है श्री रामचरित मानस गान भाग 239.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત કરીએ છીએ કૃષિ માહિતી. આજનો વિષય છે રાઇઝોમેટિન મસાલા પાકોની ખેતી પદ્ધતિ. પ્રસ્તુતિ કાનન છાયા.
1: વહેલી સવારના રામરામ સાથે કૃષિ માહિતીમાં આજે વાત કરવી છે રાઇઝોમેટિંગ મસાલા પાકની ખેતી પદ્ધતિ વિશે. મિત્રો, ભારત દેશ પ્રાચીન કાળથી ઉત્તમ ગુણવત્તા ધરાવતા મસાલા પાકોના વાવેતર, ઉત્પાદન અને નિકાસમાં વિશ્વમાં પ્રથમ હરોળમાં અવ્વલ ક્રમે રહેતો હોવાથી ભારતને મસાલાનું ઘર તરીકે ઓળખવામાં આવે છે. જે મસાલા પાકોના રાઇઝોમ એટલે કે ભૂપ્રકાંડ અથવા ગાંઠા મૂળીનો મસાલા તરીકે ઉપયોગ થાય છે તેવા મસાલા પાકને રાઇઝોમેટિંગ મસાલા પાક કહેવામાં આવે છે. ગુજરાતમાં આદુ અને હળદર એ મુખ્યત્વે વાવેતર કરાતા રાઇઝોમેટિંગ પાકો છે. આ મસાલા પાકો એ વાનગીઓમાં મસાલા તરીકે તેમજ ઔષધિઓ તરીકે પણ વપરાય છે. આ ઉપરાંત નિકાસ દ્વારા વિદેશી હુંડિયામણ પણ રળી આપે છે. તેમજ આ મસાલાઓનો અર્ક ઘણી બધી કોસ્મેટિક આઇટમો તેમજ ઠંડા પીણાઓમાં વપરાય છે. આથી આ મસાલા પાકોનું વાવેતર દિવસે દિવસે વધતું જાય છે. જો રાઇઝોમેટિંગ મસાલા પાકોની આબોહવા વિશે વાત કરીએ તો આ મસાલા પાકોને ગરમ અને ભેજવાળી આબોહવા વધુ માફક આવે છે. મધ્યમ પ્રમાણમાં લાંબા વરસાદવાળું ચોમાસું વધુ ફાયદાકારક ગણી શકાય. આ ઉપરાંત સારા નિતારવાળી અને પૂરતા

0: પ્રમાણમાં સેન્દ્રીય તત્વ ધરાવતી ગોરાળુ, મધ્યમ કાળી કે ભાઠાની કાંપવાળી અને ફળદ્રુપ જમીન તેમજ પૂરતા પ્રમાણમાં છાણિયું કે લીલા પડવાશનું ખાતર, મલ્ચિંગ એટલે કે આચ્છાદન અને પાણી હોય તો આ પ્રકારના મસાલા પાકોની ખેતી સફળતાપૂર્વક થઈ શકે છે. જે જમીનમાં પાણી ભરાઈ રહેતું હોય તેવી જમીન આ પાકના વાવેતર માટે અનુકૂળ નથી. ગાંઠોના સારા વિકાસ માટે જમીનને હળથી 2-3 વાર ખેડી, કરબ અને સમાર વડે ઢેફા ભાંગી જમીનને સમતલ બનાવવી, જમીનનું પોત સુધારવા, નદી કે તળાવનો કાંપ નાખવો વધારે હિતાવહ છે. આ મસાલા પાકો એ લાંબા ગાળાના પાકો હોવાથી પાણીની જરૂરિયાત વધુ રહે છે. સામાન્ય રીતે જમીનના પ્રકારને ધ્યાનમાં લઈ જરૂરિયાત મુજબ નિયમિત પિયત આપવું, સામાન્ય રીતે રોપણી બાદ તરત જ પિયત આપવું, બીજું પિયત 3-4 દિવસે આપવું અને ત્રીજું પિયત ત્યારબાદ 5મા દિવસે આપવું. ત્યારબાદ 6-7 દિવસના અંતરે નિયમિત પિયત આપવું જરૂરી છે અને શિયાળામાં 10 દિવસના અંતરે પિયત આપવું. આ મસાલા પાકોમાં પાણી અને ખાતરનું પ્રમાણ વધારે હોવાથી નિંદામણના ઉપદ્રવ સામે ખાસ ધ્યાન રાખવું. જો નિંદામણ કાબૂમાં રાખવામાં ન આવે તો પાકના ઉત્પાદન અને ગુણવત્તા પર માઠી અસર પહોંચે છે. આથી પહેલું નિંદામણ 50-60 દિવસે, બીજું નિંદામણ 100-120 દિવસે અને ત્રીજું નિંદામણ 150-160 દિવસે કરવું. સામાન્ય રીતે આ મસાલા પાકો સાથે રતાળુ, સુરણ, કેળ, ડુંગળી, મરચી, લસણ, શેરડી કે અન્ય શાકભાજી જેવા પાકો મિશ્ર પાક તરીકે લઈ શકાય છે. રાઇઝોમેટિક મસાલા પાકોમાં લીલી ગાંઠોનું ઉત્પાદન હેક્ટરે અંદાજીત 25-30 ટન જેટલું મળે છે, જ્યારે કુલ ઉત્પાદનના 15-20 ટકા સૂકા મસાલાનું ઉત્પાદન મળે છે. દેશભરમાં ગુજરાત રાજ્ય વાવેતર વિસ્તાર, ઉત્પાદન, ઉત્પાદકતા અને નિકાસની દ્રષ્ટિએ આગળ પડતું સ્થાન ધરાવે છે. મસાલા પાકોમાં બિયારણ, ખાતર, પાણી અને મજૂરોની જરૂરિયાત અન્ય પાકોની સરખામણીમાં ઓછી પડે છે. મસાલા પાકોની આયુર્વેદિક દવા તરીકે સ્વીકૃતિ મળેલી છે. આ ઉપરાંત મસાલા પાકોના બીજનો ઉપયોગ ખોરાકની સોડમ અને ખોરાકને સુપાચ્ય બનાવવામાં ખૂબ જ ઉપયોગી છે. વિશ્વમાં ખોરાક પ્રત્યે બદલાયેલ અભિગમ અને તેના કારણે બદલાયેલ સ્વાદિષ્ટ અને લહેજતદાર ખોરાકની અભિરૂચિ વધી છે. ઊંચી બજાર કિંમત, વધુ નફાકારક બજાર કિંમત, ખુલ્લી બજાર પ્રણાલી અને વિશ્વમાં મસાલાની માંગ વધતી જાય છે. તો આજે કૃષિ માહિતીમાં વાત કરી રાઇઝોમેટિક મસાલા પાકોની ખેતી પદ્ધતિ વિશે. ફરી મળીશું, ત્યાં સુધી સૌને રામ રામ.
1: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કૃષિ માહિતી. રાઇઝોમેટિક મસાલા પાકોની ખેતી પદ્ધતિ એ વિશે પણ કૃષિ માહિતી આપ સાંભળી રહ્યા હતા. પ્રસ્તુતિ કાનન છાયા, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

મીડિયમ વેવ 370.3 મીટર એટલે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અત્યારે સવારે 6:50 અને 45 સેકન્ડ થઈ છે. આપને જણાવી દઈએ અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. બરાબર 7:20 ફિલ્મી ભક્તિ સંગીત, 7:30 સુગમ સંગીતમાં સાંભળશો ડોક્ટર ભરત પટેલના કંઠે આ માસનું ગીત. કવિ ઉદયન ઠક્કર, આસ્વાદ જ્વલંત છાયા, સ્વર નિયોજન અને સંગીત ડોક્ટર ભરત પટેલ. પર્યાવરણ વિષયક 5 મિનિટે 7:55, જેમાં આજનો વિષય છે પર્યાવરણના અજૈવિક પરિબળો, જેનો ભાગ બીજો આપ સાંભળશો પ્રસ્તુતિ સ્તુતિ ભુજ. ભજનનો દૈનિક કાર્યક્રમ નિરખને ગગનમાં 8:30, આજના ભજનિક છે મનુભાઈ જસદણવાળા. 8:50 સ્વાસ્થ્યલક્ષી શ્રેણી નિરામય, જેમાં મનોશારીરિક રોગોની સચોટ સારવાર એ વિષય પર ડોક્ટર કાવેરી વિટલાણીની સુધીર દત્તાએ લીધેલી મુલાકાત સાંભળશો. ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન 9:15, 10:00 ફોન ઇન કાર્યક્રમ કેમ છો મિત્રો,

શ્રોતા મિત્રો, બપોરે 11 વાગ્યાથી 3 વાગ્યા સુધીના કાર્યક્રમમાં અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું. 12 વાગ્યે ગુજરાતી ગીતો, બહેનો માટેનો ખાસ કાર્યક્રમ સહિયર 12 વાગીને 30 મિનિટે, જેમાં આપ સાંભળશો અમદાવાદ કેન્દ્રનું પ્રદાન. 1 વાગીને 10 મિનિટે સુગમ સંગીત. ફોજી સાથીઓ માટેનો કાર્યક્રમ જય ભારતી 1 વાગીને 30 મિનિટે. 2:40 મિનિટે ગુજરાતી ગેરફિલ્મી ગીતો.

અમારી સાંધ્યકાલીન સભાની પ્રસારણ યાત્રામાં સાંજે 5:10 વિવિધ ભારતી કાર્યક્રમ છાયા ગીત અને ત્યારબાદ તરાને નયે પુરાને, 6 શાસ્ત્રીય સંગીતમાં સાંભળશો મહેંદી હસન ખાનનું તબલા વાદન તાલ રૂપક. યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી 6:30, જેમાં સાંભળશો શ્રેણી knowledge.com અંતર્ગત કેટલાક સવાલોના જવાબો. પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા. 7:20 ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, જેમાં સશક્ત નેતૃત્વ દ્વારા ગ્રામ વિકાસ વિશે સિંહોર તાલુકાના પીપુરવા ગામના સરપંચ ગીતાબેન મકવાણા તથા આનંદી સંસ્થાના સુમિત્રાબેન ઠક્કર સાથેની મુલાકાત આપ સાંભળશો.

0: ફિલ્મ ગીતનો કાર્યક્રમ સારેગામાં 8 વાગ્યે નાના 15 મિનિટે સોલી કાપડિયાના કંઠે ગઝલ સાંભળશો. 9:30 વાગ્યે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સાણંદ યાત્રાને આવરી લેતો રેડિયો અહેવાલ રિલે કરીશું અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. 10 વાગે સંગીતનો અખિલ ભારતીય કાર્યક્રમ રિલે કરીશું અમારા દિલ્હી કેન્દ્ર પરથી. શ્રોતા મિત્રો, આ હતી રૂપરેખા અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. બરાબર 6:55 સંસ્કૃતમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્ર પરથી અમે રિલે કરીશું.
1: इयम् आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्ताम्. प्रवाचिका ऋचा झा. प्रधानमन्त्री नरेन्द्र मोदी अद्य राजस्थान गुजरात राज्ययोः एकदिवसीय यात्रायै प्रस्थास्यति. प्रधानमन्त्री सर्वप्रथमं राजस्थानस्य यात्रां करिष्यति, यत्र असौ अद्य प्रातःकाले जोधपुर विमानपत्तनस्य नूतन टर्मिनल इति भवनस्य उद्घाटनं करिष्यति. 80+400 कोटि रूप्यकाणां इयं परियोजना वार्षिकं 20 लक्ष यात्रिणः संचालयितुं परिकल्पितमस्ति. असौ जोधपुरे संशोधित उड्डयन योजनायाः शुभारम्भोऽपि विधास्यति. अस्याः योजनायाः उद्देश्यं विमानन आधारित विकासस्य अग्रिमचरणस्य गतिं वर्धयितुमस्ति. एतदनन्तरं श्रीमोदी बालोतरा नगरस्य यात्रायां भविष्यति, यत्र असौ अद्य मध्याह्ने प्रायः 6,000+ कोटि रूप्यकाणां विकास परियोजनानां लोकार्पणं उद्घाटनं आधारशिलां च स्थापयिष्यति. श्रीमोदी राजस्थान प्रशासनस्य विभिन्न विभागेषु नियुक्तेभ्यः प्रायः 40+ युवकेभ्यः नियुक्तिपत्राणि अपि प्रदास्यति. अनन्तरं सायंकाले प्रधानमन्त्री मोदी गुजरातस्य यात्रां करिष्यति. पाकिस्तान देशात् सीमापारस्य भयोत्पादनस्य निरन्तर प्रयोजकत्व

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાણંદ ખાતે અત્યાધુનિક સેમીકન્ડક્ટર પેકેજિંગ સુવિધા રાષ્ટ્રને સમર્પિત કરશે. વીજ ટાવર અને લાઇન અંગે ખેડૂતોને તબક્કાવાર વળતર ચૂકવવાને બદલે હવે એક સાથે અને અગાઉથી વળતર ચૂકવવાનો સરકારનો નિર્ણય. સરકારી હોસ્પિટલોમાં પાન માવાની પિચકારી અને ગંદકી ફેલાવનાર તત્વો સામે દંડાત્મક કાર્યવાહી થશે. રાજ્યના 218 તાલુકાઓમાં વરસાદ. જૂનાગઢના માળિયા, હાટીના અને માંગરોળમાં બારે મેઘ ખાંગા. સીએ ફાઉન્ડેશનના જાહેર થયેલ પરિણામમાં અમદાવાદ શહેરના વિદ્યાર્થીઓનું નોંધપાત્ર પરિણામ. અને માન્ચેસ્ટરમાં આજે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે બીજી T20 મેચ રમાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદના સાણંદ ખાતે એક અત્યાધુનિક સેમીકન્ડક્ટર પેકેજિંગ સુવિધા રાષ્ટ્રને સમર્પિત કરશે. 7,500 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશન હેઠળ વિકસાવવામાં આવેલ સીજી સેમી પ્લાન્ટ ભારતના પ્રથમ એન્ડ ટુ એન્ડ ચીપ પેકેજિંગ યુનિટમાંથી એકના વાણિજ્યિક લોન્ચનું પ્રતીક છે. કેન્દ્રીય માહિતી અને ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉદઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સાંભળીએ એક અહેવાલ.
1: સાણંદ ખાતે આજથી શરૂ થયેલો આ હાઈટેક પ્લાન્ટ દેશની અદ્યતન સેમીકન્ડક્ટર જરૂરિયાતો માટે આત્મનિર્ભરતાનું નવું પ્રતીક બનશે. આ પ્રોજેક્ટ સંપૂર્ણ

0: ક્ષમતા સાથે શરૂ થતા વાર્ષિક 5 અબજ જેટલી સેમિકન્ડક્ટર ચિપ્સનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. સીજી સેમીની આ સુવિધા દેશમાં જ વેફર સોર્ટિંગ, પેકેજ ડિઝાઇનિંગ જેવી અદ્યતન સેવાઓ પ્રદાન કરશે. હાલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સુપર કમ્પ્યુટિંગના કારણે વૈશ્વિક સ્તરે મેમરી અને સ્ટોરેજ ઉપકરણોની ઉભી થયેલી વ્યાપક માંગને પહોંચી વળવા આ પ્લાન્ટ મહત્વની ભૂમિકા ભજવશે. અહીં ઉત્પાદિત થનારી ચિપ્સ ઓટોમોટિવ, 5G કનેક્ટિવિટી, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ટેલિકોમ્યુનિકેશન જેવા ક્ષેત્રની વૈશ્વિક અને સ્થાનિક કંપનીઓની જરૂરિયાતો પૂરી કરશે. અપર્ણા ખુંટ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
1: વીજ ટાવર અને લાઇન વળતરમાં માતબર વધારો કરીને રાજ્ય સરકારે ઐતિહાસિક ખેડૂતલક્ષી નિર્ણય કર્યો છે. આ નીતિ અંગે વધુ માહિતી આપતા સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે અગાઉ જમીન માલિકોને વળતર અંગે ફાઉન્ડેશન તબક્કે 40%, ઇરેક્શન વખતે 40% તથા વાયર લગાડ્યા બાદ 20% રકમ મુજબની ચૂકવણી થતી હતી. તેના બદલે જમીન માલિકોને એક સાથે અને અગાઉથી વળતર ચૂકવવાનો નિર્ણય કરાયો છે.
2: અગાઉ જમીન માલિકોના વળતર અંગે ફાઉન્ડેશન તબક્કે 40%, ઇરેક્શન વખતે 40% તથા વાયર લગાડ્યા બાદ 20% રકમ મુજબની ચૂકવણી થતી હતી. તેના બદલે જમીન માલિકોને એક સાથે અગાઉથી જ વળતર ચૂકવવાનું રાજ્ય સરકારે નિર્ધારિત કર્યું. રાજ્ય સરકાર દ્વારા MRC જે માંગ હતી કે ભાઈ MRC મુજબ એની રચના થાય અને કિંમત એ પ્રકારે નક્કી થાય, તો એની પણ રચના કરવામાં આવશે. આ સમિતિમાં મહત્વનું નોંધવા જેવી બાબત છે, અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ, કંપનીના પ્રતિનિધિ, ખેડૂતના ઓથોરાઇઝ માર્કેટ વેલ્યુઅર, કંપનીના ઓથોરાઇઝ માર્કેટ વેલ્યુઅર ને પણ આમાં સ્થાન આપવામાં આવશે.
1: પાન માવાની પિચકારીઓ મારનાર અને ગંદકી કરનાર તત્વો સામે સરકાર દંડનાત્મક કાર્યવાહી કરશે તેમ આરોગ્યમંત્રી પ્રફુલ પાનસુરીયાએ જણાવ્યું છે. સુરતની સ્મીમેર હોસ્પિટલમાં નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કરનાર આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરકારી હોસ્પિટલો જરૂરિયાતમંદ લોકો માટે એક મંદિર સમાન છે અને તેમાં ગંદકી કરીને ઇન્ફેક્શન ફેલાવના સામે દંડ વસૂલવામાં આવશે.
3: કોઈ પણ સરકારી હોસ્પિટલ હોય કે ઓફિસ હોય, પિચકારી મારી કે ગંદુ કર્યું તો એમને દંડ ભોગવવાની તૈયારી રાખવી જ પડશે. ખરેખર ગરીબ લોકો માટેનું આ મંદિર છે અને એમ આવીને સાજા થાય, જો ત્યાં ગંદકી કરે, ત્યાં પિચકારી પાન માવાની મારે, આ એક અસંસ્કાર છે. આ અસંસ્કારિતા જો પ્રગટ કરશે તો સરકાર 100% દંડો ઉગામશે.
1: યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા UIDAI એ આધાર એપ દ્વારા સીધા આધારમાં વિનામૂલ્યે ફેરફાર સક્ષમ કર્યા છે. આ પગલું 1 જુલાઈથી 6 મહિનાના સમયગાળા માટે અમલમાં છે. ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયે માહિતી આપી હતી કે આધાર એપ પર ઉપલબ્ધ નવી સેવાના 2 દિવસમાં 2.5 લાખથી વધુ લોકોએ તેમના ઇમેઇલ અપડેટ કર્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આધાર સાથે ઇમેઇલ લિંક કરવાથી જ્યારે પણ આધાર પ્રમાણીકરણની વિનંતી કરવામાં આવે છે ત્યારે રીઅલ ટાઇમ ઇમેઇલ સૂચનાઓ પ્રાપ્ત કરવામાં મદદ મળે છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીકથી વહીવટીતંત્રે 7 જેટલા ગેરકાયદેસર સ્ટોન ક્રશર મશીન જપ્ત કર્યા છે. નાયબ કલેક્ટર ST મકવાણાએ પાજવાડી નજીકના જરિયા મહાદેવ તેમજ વાવડી ખાતે આકસ્મિક દરોડો પાડી કુલ 3.71 કરોડ મુદ્દામાલ કબજો કર્યો હોવાનું જણાવ્યું હતું.
4: તો મિનરલ પ્રિવેન્શન ઓફ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ રૂલ 2017 ની જે જોગવાઈઓ છે તેનું પણ પાલન કરવામાં ન આવતું. આમ તમામ હકીકતો અને ગેરરીતિઓ ધ્યાને લઈ આ જે 7 ક્રશર પ્લાન્ટ, 1 હિટાચી મશીન, 1 ડમ્પર, 1 લોડર અને અંદાજે 200 મેટ્રિક ટન સિલિકા એમ મળીને કુલ અંદાજે 3.71 કરોડ અને મુદ્દામાલ છે એ સીઝ કરવામાં આવેલો છે.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAT ને ફોલો કરશો. રાજ્યમાં આજે સવારે 4 વાગ્યા સુધી 218 તાલુકાઓમાં વરસાદ નોંધાયો. સૌથી વધુ જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં 22 ઇંચ, જ્યારે સૌથી ઓછો છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં 0.04 ઇંચ વરસાદ નોંધાયો હતો. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન મેંદરડાના સમઢિયાળા ગામે પાણીના ધસમસતા પ્રવાહમાં 1 રિક્ષા, કાર અને ઇકો ગાડીમાં 19 જેટલા લોકો ફસાયા હતા. તમામ લોકોને જૂનાગઢ ફાયર સર્વિસની ટીમ દ્વારા સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા. ડાંગમાં ખાપરી નદીના કાંઠે ફસાયેલા 41 મજૂરોને રેસ્ક્યુ કરાયા હતા. નીલશાકિયા ગામ નજીક ડેમના બાંધકામમાં કામ કરતા 41 જેટલા મજૂરો નદીના કાંઠા વિસ્તારમાં ફસાયા હતા. ઘટનાની જાણ થતાં ડાંગ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસની સંયુક્ત ટીમે

0: બચાવ કાર્ય હાથ ધરી તમામ લોકોને સહી સલામત સ્થળાંતર કર્યા હતા. બચાવ કરાયેલા મજૂરોમાં 21 પુરૂષો, 9 મહિલાઓ અને 11 બાળકોનો સમાવેશ થાય છે. બનાસકાંઠામાં મોડી રાત્રે અંબાજી, હળાદ, વડગામ, પાલનપુર અને દાંતીવાડા સહિતના વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે વરસાદ થયો. તાપી જિલ્લામાં ભારે વરસાદ, નદીઓમાં પાણીની આવક થતાં લો લેવલ પુલો પાણીમાં ગરકાવ થતાં 74 જેટલા રસ્તાઓ બંધ કરાયા હતા. તાપીમાં ધોધમાર વરસાદને પગલે જિલ્લાની નદી નાળા ઉપર લો લેવલ પુલો પાણી પરથી પસાર થતાં વહીવટીતંત્ર દ્વારા 74 રસ્તાઓ બંધ કરાયા હતા. અને પાટણમાં કાળઝાળ ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને પહેલા વરસાદથી ઠંડકની અનુભૂતિ થઈ છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાત રીજન માટે આગામી 3 દિવસ દરમિયાન ભારેથી અતિભારે અને કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદની ચેતવણી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 2 દિવસ માટે ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદની ચેતવણી છે. ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પણ વરસી રહ્યો છે. સક્રિય ચોમાસાને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં વાતાવરણ તોફાની રહેશે. આગામી 5 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના અપાઈ છે. અમરેલી જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયા બાદ દરિયાકાંઠાના વિસ્તારોમાં વહીવટીતંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. જાફરાબાદ બંદર પર સુરક્ષાના ભાગરૂપે 3 નંબરનું ચેતવણી સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા આઈસીએઆઈ દ્વારા મે 2026માં યોજાયેલી સીએ ફાઉન્ડેશન પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં કુલ 90,217 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જેમાંથી 18,124 ઉમેદવારો સફળ રહ્યા છે. આ સાથે દેશનું કુલ પરિણામ 20.9% નોંધાયું. અમદાવાદ શહેરમાં કૃષિ અચ્યુત દાણીએ 328 ગુણ સાથે પ્રથમ ક્રમાંક મેળવ્યો, જ્યારે તાનિયા વાલેચાએ બીજો ક્રમાંક મેળવ્યો. તરુણ ગોયંકા અને દર્શિલ પંડ્યા સંયુક્ત રીતે ત્રીજા ક્રમે રહ્યા હતા. રાજ્યમાં ધોરણ 10-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદી મુજબ ગત જૂન મહિનામાં રાજ્યમાં ધોરણ 10માં 30,845 વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર બન્યા છે, જ્યારે ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં 33,000માંથી 20,658 ઉમેદવાર અને વિજ્ઞાન પ્રવાહમાં 16,120 પૈકી 4,411 વિદ્યાર્થી પ્રમાણપત્ર મેળવવાને પાત્ર બન્યા છે. અમદાવાદ રેલવે ડિવિઝન માટે એક કમાન્ડ અને કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. એક મોનિટરિંગ સ્ક્રીન તૈયાર થઈ રહ્યો છે. હાલ આ સ્ક્રીન અમદાવાદ, સાબરમતી અને અસારવા સ્ટેશનોમાંથી લાઇવ ફીડ બતાવી રહ્યું હોવાનું પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના પ્રવક્તા અજય સોલંકીએ જણાવ્યું હતું.
1: स्क्रीन में आपको पूरा अहमदाबाद डिवीजन कवर हो जाएगा. इसका फायदा यह होगा कि जो भी मूवमेंट होगी, पैसेंजर की मूवमेंट होगी, ट्रेन की मूवमेंट होगी, क्राउड मैनेजमेंट होगा, क्लेनलीनेस होगा, पूरा मॉनिटर यहां बैठ के लोग देख सकते हैं. सारे सेक्शंस बने हुए हैं. इस सेक्शन में जितने भी कंट्रोलर होंगे वो बैठेंगे और अपना अपना जो भी सेक्शन होगा वो उसको मॉनिटर करेंगे.
0: અને ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે માન્ચેસ્ટરમાં બીજી T20 મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. 5 મેચોની શ્રેણીની પહેલી મેચ ચેસ્ટરલે સ્ટ્રીટ ખાતે વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. આ પછી ભારત અને ઇંગ્લેન્ડ સામે 3 મેચની એક દિવસીય શ્રેણી પણ રમાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાણંદ ખાતે અત્યાધુનિક સેમીકન્ડક્ટર પેકેજીંગ સુવિધા રાષ્ટ્રને સમર્પિત કરશે. વીજ ટાવર અને લાઇન અંગે ખેડૂતોને તબક્કાવાર વળતર ચૂકવવાને બદલે હવે એક સાથે અને અગાઉથી વળતર ચૂકવવાનો સરકારનો નિર્ણય. સરકારી હોસ્પિટલોમાં પાન માવાની પિચકારી મારનાર અને ગંદકી કરનાર તત્વો સામે દંડનાત્મક કાર્યવાહી થશે. રાજ્યના 218 તાલુકાઓમાં વરસાદ. જૂનાગઢના માળિયા હાટીના અને માંગરોળમાં 12 મેઘ ખાંગા. સીએ ફાઉન્ડેશનના જાહેર થયેલ પરિણામમાં અમદાવાદ શહેરના વિદ્યાર્થીઓ નોંધપાત્ર પરિણામ. અને માન્ચેસ્ટરમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી T20 મેચ રમાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત કરે છે ફિલ્મો ભક્તિ સંગીત. શ્રોતા મિત્રો, સૌપ્રથમ સાંભળીએ એ હરિહરન અને નીલમ સહનેના યુગલ સ્વરમાં રામનગરી ફિલ્મનું આ ગીત. સંગીત જયદેવનું, શબ્દ નક્ષિયાલ પુરીના.

કાર્યક્રમ આગળ સાંભળીએ લતા મંગેશકર અને મન્નાડેના યુગલ સ્વરમાં સત્યમ શિવમ સુંદરમ ફિલ્મનું આ ગીત, સંગીત લક્ષ્મીકાંત પેરેલાલનો, શબ્દ પંડિત નરેન્દ્ર શર્માના.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ફિલ્મી ભક્તિ સંગીત, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત કરીએ છીએ આ માસનું ગીત. કવિ ઉદયન ઠક્કર, ગાયક ડોક્ટર ભરત પટેલ, આસ્વાદ જ્વલંત છાયા, સ્વરનિયોજન અને સંગીત ડોક્ટર ભરત પટેલ.
1: રાત દિવસ ગોખલે રહી રહીને તુલસી દલ સડ્યા, બેજ પળ મૂકી દીધા તડકે, ટપોટપ ઉઘડ્યા. કવિતાના વિવિધ સ્વરૂપોમાં વિહરતા જ નહીં પરંતુ ઉડ્ડયન કરતા કવિ ઉદયન ઠક્કરની ગઝલ એક સામાન્ય, નવા નહીં એવા વિષયને પણ અસામાન્ય રીતે અને નવી રીતે રજૂ કરે છે. આ આખી ગઝલ વાંચી જઈએ તો આપણને દૂર દૂર ક્યાંક અખો પોતાના છપ્પા બોલતો હોય ને એવો મંદ મંદ રવ કાને પડે. ગઝલના પોત અને સ્વરૂપનો આછેરો ઉલ્લેખ કરીએ તો દરેક શેરને પોતાનું અલગ અસ્તિત્વ અને છતાં આખી ગઝલનો એક સળંગ મૂડ અહીં જળવાયો છે. સાહિત્ય એટલે જીવનનું પ્રતિબિંબ, જીવનનો પડછાયો, એવી રૂઢ માન્યતાનો અહીં લોપ સ્પષ્ટ જોઈ શકાય છે. અહીં તો કેટલીક રૂઢિઓ, ધર્મ પરંપરા કે પૌરાણિક મનાતી પરંપરાઓ સામે સીધા જ સવાલ ઊભા કરાયા છે. અને સારી કવિતાઓના અનેક પૈકી એક લક્ષણ એ પણ ખરું ને કે તે પ્રવાહની સામે બાથ પણ ભીડે. અહીં રમલ છંદમાં લખાયેલી આ ગઝલના પ્રથમ શેરમાં જ કવિએ તુલસી દલ જેવી રોજિંદી છતાં પવિત્ર પૂજા સામગ્રીને કવિતાની સામગ્રી તરીકે લઈને

રૂઢિઓ પર પ્રહાર કર્યો છે. વર્ષોથી તુલસી દલ જેવો આપણો ધર્મ કે આપણું જીવન ગોખલે રહી રહીને સડી રહ્યા હોય તેને નૈસર્ગિકતાનો થોડો તડકો મળે, આપણી દઢમૂલ થયેલી ઊંડે ઉતરી ચૂકેલી વાતોને જો સહજતાનો સરળતાનો થોડો તડકો મળે, કોઈ પ્રતિભાને ખીલવા માટે સ્વતંત્રતા અને પૂર્ણ અવકાશ મળે તો તે તરત જ ઉઘડી જાય. ગઝલના બીજા શેરમાં તો કવિએ કમાલ કરી છે. તિર્યકતાથી પોતાની વાત થોડા દૂર રહીને પણ સરસ રીતે કવિએ કરી છે. એક વેધક સવાલ અહીં ઉઠાવ્યો છે, મરઘી પહેલાં કે ઈંડું? તે પ્રશ્ન જેટલો જૂનો છે તેટલો જ પુરાણો દ્વંદ્વ પ્રારબ્ધ અને પુરુષાર્થની વચ્ચેનો છે. કવિ કહે છે, બાવડું ચલવે હથેળી કે હથેળી બાવડું? એટલે હસ્તરેખા અને બાવડાના બળ વચ્ચેની આ વાત છે. પ્રારબ્ધ હોય તો બાવડાનો પુરુષાર્થ ફળે કે પુરુષાર્થ કરીએ તો હસ્તરેખાઓ પણ બદલાઈ જાય. આ ગૂંચને તેમણે વળી સહેલી કહી છે અને પાછું કહ્યું છે, આ સવાલ જોશીને ન આવડ્યા. કેટલી મહત્વની વાત અને કેટલી સરસ રીતે કંઈક ઢાંકીને એમણે એવો નિર્દેશ કર્યો છે. દેવાલયો માટે થતા દાન, સ્થાનકોમાં થતી ઉછામણી કે બોલાતી બોલી, લગભગ કોઈ ધર્મ સંપત્તિના આધિપત્યથી પર નથી. શ્રદ્ધાના તાંદુળ લઈને આવેલા ભક્તો ડોકા તાણી તાણીને મૂર્તિની એક ઝલક જોઈ લેવા જોરતા હોય અને આર્થિક ક્ષમતાના જોરે શેઠ કહેવાતા લોકો આગળની હરોળમાં હોય, આ નવું દ્રશ્ય નથી. દરેક વિધિવિધાનના ભાવ પણ નક્કી. બોર્ડ વાંચીએ તો એમ લાગે કે આ ધર્મસ્થાન છે કે હોટેલ. ત્યાં ખાવાનું મેનુ કાર્ડ, અહીં પૂજાવિધિનું મેનુ. અને કવિએ આ વાત કેવી સરસ રીતે આપણને કહી છે, મંગળા 300, શયન 100, 150માં રાજભોગ, આપણને ઠાકોરજી બહુ વાજબી ભાવે પડ્યા. બસ આપણને પેલી ફિલ્મ યાદ આવી જાય કે અહીંના લોકો ગોડ લવિંગ નહીં, ગોડ ફિયરિંગ પીપલ છે. અને પછી જે કવિ વાત કરે છે તેમાં સૂફીઓની અનકન્ડિશનલ ડેડિકેશનની ઝલક મળે, બિનશરતી સમર્પણ, શરણાગતિ. જો કહો તો આંગળી વાઢીને અજવાળું કરું, આશકાલે હાથ ધોઈ નાખતા ન આવડ્યા, આંગળી વાઢીને અભિષેક કરવાની આ વાત છે. અહીંયા એક્સક્યુઝ મી એમ કહેતો ગાલિબ સંભળાય, જાન તુમ પર નિસાર કરતા હું, મેં નહીં જાનતા દુઆ ક્યા હૈ. બસ આ સંપૂર્ણપણે સમર્પણની એક વાત કવિ લઈને આવે છે. અને પછી કહે છે, હું હજીએ એકડા પર એકડો ઘૂંટ્યા કરું, આપને 33 કોટી કેવી રીતે આવડ્યા? મારી તો હજી શરૂઆત છે, મારું તો આ પ્રથમ પગલું છે, અને તમે તો 33 કોટી દેવને જાણો છો. અહીંયા પણ એક કટાક્ષ પણ છે, તો એક પોતાને કંઈક ન આવડવાની, પોતે અજાણ હોવાની, અજ્ઞાન હોવાની એક સામાન્યતાની ધરાતલની સ્વીકૃતિ પણ છે. એટલે આપણી ભક્ત કવિઓની પરંપરા, આપણી સૂફી કવિતાની પરંપરા, આ તમામ બાબતોની ઝલક અહીંયા જોવા મળે છે. અને તેમ છતાં આ ગઝલનું પોતાનું જેને કહી શકાય એવું એક સ્વરૂપ છે. ઉદયન ઠક્કરની કવિતા ગીત, અછાંદસ, ગદ્ય કવિતા જેવા વિવિધ મુકામોમાંથી વહી છે. કોઈ ગઝલ લખે, કોઈ ગીત લખે, પણ ઉદયન એવા સુખદ અપવાદમાં છે કે જે આ બધું જ લખે છે. તેમની ગઝલોમાં કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે, કૂંપળની પાસે કુમળી કોઈ હથોડી છે, એવો પથ્થર તોડ પ્રશ્ન છે. તો ઓહો હો, દર્શન થઈ ગયા, બોલે જાદવરાય, અને પ્રેમ અમારો મહાદેવ, અને અમે પ્રેમના નંદીજી, એવી સભારંજકતા પણ છે. પરંતુ અહીં ક્યાંક નૈસર્ગિકતાની વાત છે, તો ક્યાંક પ્રારબ્ધ અને પુરુષાર્થનો કોયડો છે, તો ક્યાંક વળી ધર્મકારણમાં અર્થકારણની ભેળસેળ સામે સ્પષ્ટ નિર્દેશ છે. ગોપિકતાથી કવિએ કેટલીક બાબતો એવી રીતે ઉઘાડી આપી છે, પરંપરા કે જૂની માન્યતાઓ સામે કવિતાના માર્ગે થયેલી ક્રાંતિ કંઈ નવી વાત નથી, પણ સેંકડો શબ્દોમાં કહેવાતી વાત અહીં કવિએ ચંદ શેરોમાં બયાં કરી છે. ગહેરી ગુફામાં જે હીરા પડ્યા છે એની પર સીધી જ ટોર્ચ ફેંકી છે, અને સીધો જ કોઈ હીરાનો ચળકાટ ત્યાં આંખને અડે છે. શક્ય છે કે એ આપણા આંખાને આંજી પણ દે.

શ્રોતા મિત્રો, હમણાં આપણે સાંભળી રહ્યા હતા સુગમ સંગીતના કાર્યક્રમમાં આ માસનું ગીત. કવિ ઉદયન ઠક્કર, ગાયક ડોક્ટર ભરત પટેલ, આસ્વાદ જ્વલન છાયા, સ્વર નિયોજન અને સંગીત ડોક્ટર ભરત પટેલ. બરાબર 7:45 ગુજરાતીમાં સમાચાર અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું.

0: નમસ્કાર. આકાશવાણી સમાચાર, જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાન અને ગુજરાતમાં અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીએ અલ નિનોની દેશમાં પડનારી અસરની સમીક્ષા કરી. અમરનાથ યાત્રાના પહેલા દિવસે 12,168 યાત્રાળુઓએ પવિત્ર ગુફા મંદિરમાં દર્શન કર્યા. હવામાન વિભાગે ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ અને ઓડિશામાં આજે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરી. અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે માન્ચેસ્ટરમાં બીજી T20 ક્રિકેટ મેચ રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાન અને ગુજરાતના એક દિવસના પ્રવાસે છે. પ્રધાનમંત્રી સૌપ્રથમ રાજસ્થાનમાં આજે સવારે જોધપુર હવાઈ મથકના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે. 480 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટને વાર્ષિક 20 લાખ મુસાફરોની અવરજવર માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેઓ જોધપુરમાં સંશોધિત ઉડાન યોજનાનો પણ આરંભ કરાવશે. આ યોજનાનો ઉદ્દેશ ઉડ્ડયન સંચાલિત વિકાસના આગામી તબક્કાને વેગ આપવાનો છે. અમારા સંવાદદાતાનો અહેવાલ સાંભળીએ.
1: रिफाइनरी और पेट्रोकेमिकल कॉम्प्लेक्स प्रदेश के पश्चिमी जिलों में निवेश, रोजगार और विकास के नए द्वार खोलेगा. राजस्थान रिफाइनरी परियोजना MSME, पैकेजिंग, टेक्सटाइल, ऑटो पार्ट्स व एग्री फिल्म्स जैसे उद्योगों को भी सशक्त करेगी, जिससे प्रदेश की अर्थव्यवस्था को नई गति मिलेगी. जयपुर मेट्रो रेल परियोजना के दूसरे चरण में उत्तर दक्षिण कॉरिडोर विकसित किया जाएगा, जो शहर में मल्टी मॉडल कनेक्टिविटी को बढ़ावा देगा. इस चरण से एयरपोर्ट, रेलवे स्टेशन और बस स्टैंड पर संबंधित परिवहन साधनों एवं मेट्रो सुविधा का एकीकरण किया जाएगा, जिससे नागरिकों को सुगम परिवहन सुविधा उपलब्ध होगी. जितेंद्र द्विवेदी, आकाशवाणी समाचार, जोधपुर.
0: ત્યારબાદ સાંજે પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં અમદાવાદના સાણંદ ખાતે CG સેમી આઉટસોર્સ સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ OSAT સુવિધાનું ઉદઘાટન કરશે. આ પ્રોજેક્ટ ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશન હેઠળ

0: મંજૂર કરાયેલ પ્રથમ ચાર પ્રોજેક્ટ પૈકીનો એક છે અને તેનો કુલ 7,500 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે વિકસાવવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. અમારા સંવાદદાતા અપર્ણા કુંટનો અહેવાલ સાંભળીએ.
1: સાણંદ મેં શરૂ હો રહી યહ અત્યાધુનિક સીજી સેમી ઓસેટ સુવિધા ભારત કો વૈશ્વિક સેમી કન્ડક્ટર નિર્માણ કે માનચિત્ર પર એક ભરોસેમંદ કેન્દ્ર કે રૂપ મેં સ્થાપિત કરેગી. પૂરી ક્ષમતા સે શરૂ હોને કે બાદ ઇસ સંયંત્ર સે હર સાલ લગભગ 5 અરબ સેમી કન્ડક્ટર ચિપ્સ કા ઉત્પાદન કિયા જા સકેગા. યહ પ્લાન્ટ ડિઝાઇનિંગ, વેફર સોર્ટિંગ સે લેકર ફાઇનલ ટેસ્ટિંગ તક કી પૂરી શૃંખલા કો એક છત કે નીચે ઉપલબ્ધ કરાયેગા. વર્તમાન મેં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઓર હાઈ પરફોર્મન્સ કમ્પ્યુટિંગ કે કારણ દુનિયા ભર મેં બઢ રહી ઉચ્ચ સ્તરીય મેમરી ઓર સ્ટોરેજ સોલ્યુશન્સ કી જરૂરતો કો પૂરા કરને મેં ભી યહ પ્લાન્ટ અહમ ભૂમિકા નિભાયેગા. ઇસકે સાથ હી યહાં નિર્મિત હોને વાલી ચિપ્સ કી વિશેષ રૂપ સે ઓટોમોટિવ, દૂર સંચાર, 5G ઓર ઇન્ટરનેટ ઓફ થિંગ્સ જૈસી અગ્રણી ક્ષેત્રો કો આપૂર્તિ કી જાયેગી. અપર્ણા ખૂટ, આકાશવાણી સમાચાર, અહેમદાબાદ.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે અલ નિનોની કારણે દેશના કેટલાક ભાગોમાં સામાન્યથી ઓછા વરસાદની સ્થિતિ અને તેની અસર અંગે સમીક્ષા બેઠક યોજી હતી. ગઈકાલે યોજાયેલી આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ અને કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ સચિવ સહિત વિવિધ મંત્રાલયો અને વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. શ્રી શાહે જણાવ્યું હતું કે સરકાર અલ નિનોને કારણે દેશના કેટલાક ભાગોમાં સામાન્યથી ઓછા વરસાદ અને સંભવિત દુષ્કાળની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. તેમણે કૃષિ મંત્રાલય અને તમામ સંબંધિત મંત્રાલયોને સતર્ક રહેવા અને રાજ્ય સરકારો સાથે સંકલન કરીને ખેડૂતોને યોગ્ય પાક વાવણી માટે સલાહ આપવાનો નિર્દેશ આપ્યો હતો. શ્રી શાહે વિનંતી કરી હતી કે ગૃહમંત્રાલયની એક આંતરમંત્રી મંડળની કેન્દ્રીય ટીમ આસામ અને અરૂણાચલ પ્રદેશમાં મોકલવામાં આવે, જેથી તાજેતરના ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરી શકાય. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન અને ફાન્સના નાણામંત્રી રોનેલ્ડ લેસ્ક્યોરે ફાન્સમાં ભારત ફાન્સ આર્થિક અને નાણાકીય સંવાદની સહઅધ્યક્ષતા કરી હતી. ગઈકાલે યોજાયેલા આ સંવાદમાં બંને મંત્રીઓએ ભારતમાં આર્થિક વિકાસ માટે ફ્રેન્ચ વિકાસ એજન્સીના કાર્યના મહત્વને સ્વીકાર્યું અને ભવિષ્યના પ્રોજેક્ટ્સ માટેની સંભાવનાનું સ્વાગત કર્યું હતું. જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રાના પહેલા દિવસે 12,168 યાત્રાળુઓએ પવિત્ર ગુફા મંદિરમાં દર્શન કર્યા હતા. છૂટાછવાયા વરસાદ વચ્ચે યાત્રા વહેલી સવારે પહેલગામ અને બાલતાલ બંને બેઝ કેમ્પથી શરૂ થઈ હતી. બમ બમ ભોલેના નારા સાથે યાત્રાળુઓએ પવિત્ર ગુફા મંદિરની યાત્રા શરૂ કરી હતી. જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રે યાત્રાળુઓને અગાઉથી નોંધણી કરાવી તેની નિર્ધારિત યાત્રા તારીખોનું પાલન કર્યા બાદ જ યાત્રા શરૂ કરવા વિનંતી કરી છે. તેમાં જણાવાયું છે કે સર્વોચ્ચ અદાલતના નિર્દેશો અનુસાર યાત્રાળુઓની દૈનિક સંખ્યા પર મર્યાદિત નક્કી કરવામાં આવી છે. બંને રૂટ પર બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં જમ્મુ અને કાશ્મીર પોલીસ, CRPF અને અન્ય સુરક્ષા દળોના જવાનો યાત્રાની સલામતી અને સુગમ સંચાલન સુનિશ્ચિત કરશે. 57 દિવસની આ યાત્રા 28 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/go અને અમારા હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. હવામાન વિભાગે ગુજરાત, કોંકણ, ગોવા, મધ્યપ્રદેશ, પશ્ચિમ મધ્યપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર અને ઓડિશામાં આજે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરી છે. આગામી 2 દિવસ પૂર્વ રાજસ્થાન, પૂર્વ મધ્યપ્રદેશ, દરિયાકાંઠાના કર્ણાટક, તેલંગાણા અને વિદર્ભમાં ભારે વરસાદની સંભાવના છે. આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ગંગા પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મરાઠવાડા, પશ્ચિમ રાજસ્થાન અને દેશના દક્ષિણ ભાગોમાં આજે ભારે વરસાદની સંભાવના છે. દિલ્હીમાં આજે વાદળછાયું વાતાવરણ અને હળવો વરસાદ થવાની સંભાવના છે. ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી ATSએ પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા 8 વ્યક્તિઓની ધરપકડ કરી છે. તેમની ગુજરાત અને મધ્યપ્રદેશના વિવિધ જિલ્લાઓમાંથી ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત ATSએ જણાવ્યું હતું કે આરોપીઓ પાકિસ્તાની હેન્ડલર્સ સાથે સંપર્કમાં હતા અને ગુજરાતમાં જૈશ એ મોહમ્મદ નેટવર્ક સ્થાપિત કરવા અને આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનું કામ કરી રહ્યા હતા. તેઓ જૈશ એ મોહમ્મદની વિચારધારાને ગુજરાતમાં ગુજરાતી

0: માં ભાષાંતર અને પ્રચાર પણ કરી રહ્યા હતા. તપાસમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન તરફથી ભંડોળ મળતું હોવાનું પણ બહાર આવ્યું છે. આરોપીઓને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે માન્ચેસ્ટરમાં બીજી T20 ક્રિકેટ મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. 5 મેચોની શ્રેણીની પહેલી મેચ ચેસ્ટરલે સ્ટ્રીટ ખાતે વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. શ્રેણીની ત્રીજી મેચ 7 જુલાઈએ નોટિંગહામમાં રમાશે. T20 મેચ બાદ ભારત ઇંગ્લેન્ડ સામે 3 મેચની ODI શ્રેણી પણ રમશે.
1: હવે આજના સમાચારો રજૂ કરે છે મિત્તલ પટેલ.
2: આજે મોટાભાગના અખબારોમાં રાજ્યમાં વરસાદ, સરકારના વીજ પોલ વળતરમાં વધારો તેમજ 8 આતંકવાદીઓ ઝડપાયાના સમાચારો પહેલા પાને વાંચવા મળી રહ્યા છે. સંદેશે લખ્યું, માંગરોળમાં મેઘાની તોફાની બેટિંગ, 25 ઇંચ વરસાદ. દિવ્ય ભાસ્કર લખે છે, ખેતરમાં વીજ ટાવર પર હવે 200%, વીજ લાઇન પર 25% વળતર મળશે. તેમજ રાજ્યમાં રથયાત્રા પહેલા જૈશના 8 આતંકી ઝડપાયાના સમાચારને તસવીર સાથે છાપ્યા છે. ગુજરાત સમાચારે લખ્યું, ધરતીપુત્રો સામે સરકાર નતમસ્તક, વીજ પોલમાં વળતરમાં બમણો વધારો. સ્થાનિક સમાચારોમાં પીએમ મોદીની આજે સાણંદ મુલાકાત તેમજ સીએ પરિણામ જાહેર થવાના સમાચારો વાંચવા મળી રહ્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાન અને ગુજરાતમાં અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે. ગૃહમંત્રી અમિત શાહ તથા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીએ અલ નિનોની દેશમાં પડનારી અસરની સમીક્ષા કરી. અમરનાથ યાત્રાના પહેલા દિવસે 12,168 યાત્રાળુઓએ પવિત્ર ગુફા મંદિરમાં દર્શન કર્યા. હવામાન વિભાગે ગુજરાત, કોકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ અને ઓડિશામાં આજે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરી. અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે માન્ચેસ્ટરમાં બીજી T20 ક્રિકેટ મેચ રમાશે. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.
3: આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત કરે છે પર્યાવરણ વિષયક 5 મિનિટ. પ્રસ્તુતિ સ્તુતિ ભુજ.

નમસ્કાર શ્રોતા મિત્રો, પર્યાવરણ વિષયક 5 મિનિટમાં આપણે પર્યાવરણના અજૈવિક પરિબળો વિશે થોડી વાત કરેલી, જેમાં પ્રકાશકીય કિરણોત્સર્ગો, આયનકારક વિકિરણો અને તાપમાન વિશેની માહિતી મેળવી હતી. આજે આવા જ અન્ય અજૈવિક પરિબળો વિશે આગળ વાત કરીએ. વાત કરીએ પરિબળ પાણી વિશે. મિત્રો, પાણી જીવરસનો એક અગત્યનો ઘટક છે. સ્થળાચારી સજીવો માટે પાણીની ઉપલબ્ધિ એ વર્ષણ, બાષ્પીભવન અને હવા તેમજ જમીનમાંના ભેજ જેવા પરિબળોને આધીન છે. વરસાદનું મોસમી વિતરણ પણ પાણીની ઉપલબ્ધિમાં અગત્યનો ભાગ ભજવે છે. હવાનું તાપમાન, પવનની ગતિ તેમજ ત્યાં વસનાર પ્રભાવક વનસ્પતિની અસર હેઠળ સૂક્ષ્મ પર્યાવરણીક બાષ્પીભવન થતું હોય છે. જ્યારે હવામાં રહેલા ભેજનું પ્રમાણ તાપમાન અને હવાના દબાણ પર આધારિત હોય છે. પૃથ્વી પરનું મોટાભાગનું ક્ષાર વગરનું પાણી ધ્રુવો તેમજ પર્વતો પરના બરફના સ્વરૂપમાં છે. જમીનમાં પાણીની ઉપલબ્ધિ તેની સ્થળાકૃતિને આધીન હોય છે. દાખલા તરીકે જમીનના ઢાળ અને કણોના કદને લીધે જમીનના પાણીના જળ નિકાસને વેગ મળે છે. આવાસમાં પાણીની અછત હોય તેવા પર્યાવરણમાં રહેતા વાનસ્પતિક સજીવો પાણીનો સંગ્રહ કરતા હોય છે અને બાષ્પીભવન ટાળવા માટે અનુકૂલન પામેલા હોય છે. એક સ્થળે વારંવાર દુકાળની પરિસ્થિતિ ઉદ્ભવતા પ્રાણીઓ ત્યાંથી સ્થળાંતર કરે છે, જ્યારે ત્યાં વસતા વાનસ્પતિક સમૂહમાં ફેરફારો થતા હોય છે. વિપરીત સંજોગોમાં ઊંચા ઘાસના પ્રદેશો, મધ્યમ ઊંચાઈવાળા ઘાસના પ્રદેશમાં અને મધ્યમ ઊંચાઈવાળા ઘાસના પ્રદેશો ટૂંકા ઘાસના પ્રદેશમાં ફેરવાઈ જાય છે. વાત કરીએ અન્ય એક પરિબળ વાતાવરણીક વાયુઓની, તો મિત્રો, વાતાવરણમાં નાઇટ્રોજન ઉપરાંત આશરે 21% ઓક્સિજન અને 0.03% કાર્બન ડાયોક્સાઇડ રહેલો છે. ઓક્સિજન શ્વસન ક્રિયા માટે, જ્યારે કાર્બન ડાયોક્સાઇડ પ્રકાશ સંશ્લેષણ માટે અનિવાર્ય છે. શ્વસન અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાઓ દરમિયાન આ બે વાયુઓના વપરાશની સાથે તેમનું પુનર્નિર્માણ થતું હોવાથી વાતાવરણમાં આ બંને વાયુઓનું પ્રમાણ જળવાઈ રહે છે. વાત કરીએ જમીનની. સજીવો માટે જમીન

આધારરૂપ માધ્યમ છે અને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પોષક તત્વો પૂરા પાડે છે. જમીનવાસી વનસ્પતિઓના મૂળ જમીનમાં રહેલા છે. જમીનની ગુણવત્તાનો આધાર કણોના કદ, ક્ષારતા, ભેજનું પ્રમાણ, પીએચ મૂલ્ય અને કાર્બનિક સંયોજનો પર રહેલું છે. જમીનમાં બૃહદ પોષકો તરીકે પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, નાઇટ્રોજન અને ફોસ્ફરસ આવેલા છે, જ્યારે સૂક્ષ્મ પોષક તરીકે લોહ, મેંગેનીઝ, બોરોન, કોપર, જસત અને સિલિકોનનો સમાવેશ થાય છે. તાપમાન, અવક્ષેપન, જમીનમાં રહેલા કાર્બનિક સંયોજનો, સ્થાનિક સ્થળાકૃતિ તેમજ ત્યાં વસનાર વનસ્પતિ સૃષ્ટિ પ્રમાણે જમીનમાં ફેરફારો થયા કરે છે. અને હવે વાત કરીએ કુદરતી પ્રકોપોની, તો મિત્રો, સામાન્યપણે પ્રતિદિન અને સામયિક પર્યાવરણીક પરિબળોને આધારે કોઈ પણ આવાસમાં કયા સજીવ જીવી શકે અને તે કઈ રીતે જીવી શકે છે તેનું નિદાન તારવી શકાય છે. પરંતુ આકસ્મિક અને અણધારી કુદરતી દુર્ઘટનાને કારણે આ ધારણા ખોટી પણ નીવડે છે. આગ, તોફાન, વંટોળ, ભૂકંપ, પૂર અને ભૂસ્ખલન જેવા વિક્ષોભોને લીધે પર્યાવરણમાં મૂળભૂત ફેરફારો થતાં ત્યાંની પરિસ્થિતિ સાવ બદલાઈ જાય છે. તેની અસર હેઠળ ઘણા સજીવોનો વિનાશ સર્જાય છે તેમજ ત્યાં વસતી જાતિઓના સંગઠન અને નિવાસીઓની પ્રવૃત્તિમાં ફેરફાર થાય છે. સજીવો જાત જાતના રોગથી પીડાય છે અને મૃત્યુનો ભોગ બને છે. તો શ્રોતા મિત્રો, પર્યાવરણ વિષયક 5 મિનિટમાં આપણે વાત કરી પર્યાવરણના અજૈવિક પરિબળોની. તો આજે આ શ્રેણીમાં આટલું બસ.

પર્યાવરણના અજૈવિક પરિબળો જેનો ભાગ બીજો આપ સાંભળી રહ્યા હતા. પર્યાવરણ વિષયક 5 મિનિટમાં પ્રસ્તુતિ સ્તુતિ ભુજ, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 8 વાગે દિલ્હી કેન્દ્રથી પ્રસારિત હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અમે રિલે કરીશું.

0: हमारा प्रयास एक फुल स्टैक भारतीय सेमीकंडक्टर इकोसिस्टम तैयार करने का है।
1: भारत ना माननीय वडाप्रधान श्री नरेंद्र भाई मोदी ना वैश्विक विजन અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમી કન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમી કન્ડક્ટર હબ બની ચૂક્યું છે। ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી। આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે। ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે। મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ।
2: જલ્દી ટિફિન પેક કર રાજુ, મોબાઈલ છોડ।
3: અરે દીદી, બેંકનો નંબર જોઈએ છે, રિફંડ જ નથી આવ્યું, મળી ગયું, અત્યારે જ કોલ કરું છું દીદી।
2: નંબર તપાસ્યા વગર હંમેશા દગાબાજો બેંકની નકલી વેબસાઈટ અને નકલી નંબરથી પૈસાની છેતરપિંડી કરતા હોય છે।
3: તો પછી સાચો નંબર
2: બેંકની ઓફિશિયલ વેબસાઈટ અથવા કાર્ડ પર।
3: તમે તો બચાવી લીધો દીદી,
2: કામથી નહીં
3: કરું છું। આરબીઆઈ કહે છે
4: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ।
0: મારા પ્રયાસ એક ફૂલ સ્ટેક ભારતીય સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ તૈયાર કરને કા હૈ।
1: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમિકન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમિકન્ડક્ટર હબ બની ચૂક્યું છે। ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી। આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે। ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે। મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ।

0: श्रोतामित्रों जब सामरता मनोभा चेस्ट वाला कंठे भजनों आप सामरता कार्यक्रम निरखने गगन में मीडियम 370.3 मीटर से 810 किलो हर्ट्ज पर आकाशवाणी नुआ राजकोट केंद्र छे। हवे हवामान समाचार। हवामान विभाग तरफ थी मळती माहिती अनुसार सौराष्ट्र कच्छना तमाम जिल्लाओ एटले के सुरेन्द्रनगर, राजकोट, जामनगर, पोरबंदर, जूनागढ, अमरेली, भावनगर, गीर सोमनाथ, बोटाद, द्वारका, मोरबी, कच्छ और दीव में घणी जगह हळवोथी मध्यम वरसाद अथवा गाजवीज साथ वरसाद पड़वानी शक्यता रहेली छे। સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લાઓ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે। સૌરાષ્ટ્રના રાજકોટ અને જૂનાગઢ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા રહેલી છે। સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ જિલ્લામાં અને દીવના છૂટાછવાયા સ્થળોએ વીજળીના કડાકા અને 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે મધ્યમ કક્ષાનું વાવાઝોડું અને હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા રહેલી છે। ઉત્તર ગુજરાતના દરિયાકાંઠા જેમ કે જખૌ, માંડવી, મુંદ્રા, કંડલા, નવલખી, સલાયા, ઓખા, બેડી માટે માછીમારો ભાઈઓને ચેતવણી સંદેશ આપવામાં આવે છે। ઉત્તર ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ દિશામાંથી 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને તોફાની હવામાનની શક્યતા છે અને દરિયો ખૂબ જ તોફાની રહેશે અને દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ દિશામાંથી મોજા ઉછળશે, તેથી માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવે છે। હવામાન સમાચાર પૂરા થયા
1: મિત્રો। આકાશવાણી રાજકોટના આપના પસંદગીના કાર્યક્રમો હવે આપની આંગળીના ટેરવે આપના મોબાઈલ પર કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે। પ્રસાર ભારતીની ન્યૂઝ ઓન એર એપ પર રેડિયો મેગેઝિન વિભાગમાં જાઓ અને પસંદ કરો કોઈ પણ કાર્યક્રમ અને સાંભળો આકાશવાણી રાજકોટના અમારા સંગ્રહિત કાર્યક્રમો જેવા કે લોકરંગ ભવાઈ, રંગભૂમિના રંગો, અર્ચના, રત્નકણિકા, નાટકો, મુલાકાતો, ગામનું
2: ચોરું
1: જેવા અનેક કાર્યક્રમો આપની ન્યૂઝ ઓન એર એપ અપડેટ કરતા રહો અને ટૂંક સમયમાં બીજા અનેક કાર્યક્રમો પણ આપને મળશે આપના મોબાઈલમાં કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ।
3: આકાશવાણી કા પ્રસારણ સૂત્ર હૈ બહુજન હિતાય બહુજન સુખાય, વો ભી મહજ મનોરંજન નહીં માહિતી કે સ્ત્રોતો કે સાથ।
1: ન્યૂઝ ઓન એર એપ પર હવે લાઈવ જીવંત પ્રસારણની સાથોસાથ અમારા સંગ્રહિત કાર્યક્રમો પણ

0: આકાશવાણી રાજકોટ પરથી સાંભળો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો.
1: કાર્યક્રમનું પ્રસારણ થાય છે દર શનિવારે સવારે 10-11 દરમિયાન,
0: જેનું રેકોર્ડિંગ થાય છે દર શુક્રવારે સવારે 10-10:30 દરમિયાન.
1: તો જણાવો વિવિધ વિષયો પરના આપના મંતવ્યો અને સાથે જ સાંભળો આપની પસંદગીનું ગીત.
0: આકાશવાણી રાજકોટનો ફોન નંબર છે 0-281-244-39-31, એટલે કે 0-281-244-39-31.
1: તો ટ્યુન કરો આકાશવાણી રાજકોટ અને સાંભળો આપનો મનપસંદ કાર્યક્રમ કેમ છો મિત્રો.
2: આપને લોક સંગીત પસંદ છે?
3: મેરે સપને કી રાની કબ,
2: શાસ્ત્રીય સંગીત કે પછી યુવાનો બાળકો કે ખેડૂત ભાઈઓ માટેના કાર્યક્રમ?
4: રામ રામ જપસાભાઈ તમને અને વેદાભાઈને.
2: આપ દુનિયાના કોઈ પણ છેડે હો, હવે ઉપલબ્ધ છે આપના મોબાઈલ પર આપનું પ્રિય આકાશવાણી રાજકોટનું પ્રસારણ. એન્ડ્રોઈડ સ્ટોરમાં જઈ ડાઉનલોડ કરો પ્રસાર ભારતીની ઓફિશિયલ એપ ન્યૂઝ ઓન AIR NEWSONAIR અને પસંદ કરો આકાશવાણી રાજકોટ કેન્દ્ર. સાંભળો આપના માટેની જ અમારી પ્રસારણ યાત્રા.

0: આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત કરીએ છીએ સ્વાસ્થ્યલક્ષી શ્રેણી નિરામય.
1: નિરામય કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને નમસ્કાર અને મિત્રો આપનું સ્વાગત. મિત્રો, આપણે ત્યાં અનેકવિધ રોગો એવા છે કે જેના વિવિધ કારણો હોય, વાયરલ છે કે પછી બેક્ટેરિયલ છે અથવા તો પાણીજન્ય રોગો છે કે વાતાવરણ કે પ્રદૂષણના કારણે થતા રોગો છે, પરંતુ શરીરમાં ઘણા બધા રોગો એવા છે કે જે માનસિક અવસ્થાને કારણે અથવા તો લાગણીશીલ તંત્રના કારણે ઉદ્ભવતા હોય, જેને આપણે સાયકોસોમેટિક ડિસીઝ એટલે કે મનોશારીરિક રોગો કહીએ છીએ. આવા મનોશારીરિક રોગોની સચોટ સારવાર ખૂબ જરૂરી છે, કારણ કે ઘણી વખત રોગનું દેખીતું કારણ મળતું નથી અને ઘણા બધા ટેસ્ટ કે નિદાન કરાવવા છતાં પણ તેના મૂળ સુધી આપણે પહોંચી શકતા નથી. આવા સમયે જ્યારે તબીબ નક્કી કરે કે આ મનોશારીરિક અવસ્થા છે, તો એવા રોગોની સચોટ સારવાર અનેકવિધ રીતે થઈ શકે અને જેમાં હોમિયોપેથીમાં એવી બધી ઉત્તમ દવાઓ છે કે જેના ખૂબ સારા પરિણામો મળે છે. તો મિત્રો, આજે આપણે આ વિષય અંગેની વાતચીત કરીએ અને માહિતી મેળવીએ ડૉક્ટર કાવેરી વિઠલાણી પાસેથી. ડૉક્ટર કાવેરી એ BHMSમાં પોતાની ડિગ્રી પ્રાપ્ત કરી છે, હાલ ઇન્ટર્નશીપ એમની ચાલુ છે અને હોમિયોપેથી ક્ષેત્રે તબીબીની જે કંઈ ઝીણવટપૂર્વકની બાબત હોય તેમનો બહોળો અનુભવ તેઓ ધરાવે છે. એ ઉપરાંત એમના વ્યક્તિગત ઉપલબ્ધિની વાત કરીએ તો ચેસમાં સ્ટેટ લેવલ સુધી પહોંચી ગયા, ઉપરાંત રેકીની ડિગ્રી છે અને કથક નૃત્યમાં પણ 2 વર્ષનો અભ્યાસક્રમ એમણે કરેલો છે. આવા બહુવિધ પ્રતિભા ધરાવતા BHMS ડૉક્ટર કાવેરી વિઠલાણી પાસેથી આ માહિતી મેળવીએ એ પહેલાં એમને આવકારીએ. નમસ્તે ડૉક્ટર કાવેરી મેમ, આપનું સ્વાગત છે.
2: નમસ્તે સુધીરભાઈ.
1: હવે માનસિક સ્વાસ્થ્ય વિશેની જ્યારે વાત કરીએ ત્યારે પહેલો પ્રશ્ન એ થાય કે એ સ્વાસ્થ્ય આપણા શરીરના સ્વાસ્થ્ય કરતાં કઈ રીતે જુદું અથવા તો એ શું છે?
2: માનસિક સ્વાસ્થ્ય એટલે દૈનિક જીવનમાં ભાવનાઓ, ઈચ્છાઓ, મહત્વાકાંક્ષાઓ અને આદર્શોમાં સમતુલા રાખવાની ક્ષમતા. એનો અર્થ એ છે કે જીવનની વાસ્તવિકતાઓનો સામનો કરવાનું અને તેનો સ્વીકાર કરવાનું સામર્થ્ય.
1: બરાબર. હવે આપણે શરૂઆતમાં વાત કરી એ રીતે મનોશારીરિક રોગો ઘણા આપણે ત્યાં દેખાતા હોય છે, તો એના થોડા ઉદાહરણો અમને આપશો?
2: હોમિયોપેથીની દ્રષ્ટિએ મોટા ભાગના રોગો મનોશારીરિક જ છે. હવે તો મોડર્ન મેડિસિન પણ માને છે કે ધેર આર સો મેની સાયકોસોમેટિક ડિસીઝ. ઉદાહરણ આપું તો ખરજવું, સોરિયાસિસ, અસ્થમા, આંતરડામાં ચાંદા પડવા, હાઇપોથાઇરોઇડ, રૂમેટોઇડ આર્થરાઇટિસ એટલે કે વાની તકલીફ, આવા વગેરે અનેક ઉદાહરણો છે. મન અને શરીર અગાધ રીતે જોડાયેલ છે. હું તમને સાદી ભાષામાં સમજાવું તો ફાળ ક્યાં પડે? પેટમાં.
1: બરાબર.
2: ડૂમો ક્યાં ભરાય?

0: ગળામાં આપણી ગુજરાતી ભાષામાં પણ આ વાત દર્શાવેલી છે. જેમ કે લોકો કહે છે કે મારા ખભા પર બહુ મોટી જવાબદારી છે. મતલબ જે લોકોને જવાબદારી રિસ્પોન્સિબિલિટી સાથે ઇશ્યુ હોય તો એનું ટાર્ગેટ ઓર્ગન મોટે ભાગે ખભો હોય છે, તો એને ખભા અને કમરને લગતા રોગ થવાની શક્યતા વધારે હોય છે. એવું કહેવાય છે ને કે બોડી રિફ્લેક્ટ્સ ધ ફીલિંગ ઓફ માઇન્ડ. શરમ આવે તો ગાલ લાલ થઈ જાય, બરાબર
1: બરાબર.
0: ગુસ્સો આવે તો ડોળા ફડાઈ જાય, નેર ચડી જાય, એ બધું સામાન્ય છે. એકાએક અચાનક ડર લાગે તો સ્તબ્ધ થઈ જવાય, બોલી ન શકાય, એવું થાય. આ સામાન્ય બાબતો પરથી જ સમજી શકાય છે કે મનને શરીર બહુ ગાઢ રીતે સંકળાયેલ છે. આપણા મનમાં ચાલતા વિચાર, ભાવના, ફિલિંગ્સ એ બધાની અસર આપણા ફિઝિકલ બોડી એટલે કે શરીર પર થાય જ છે. તમને એક કેસનું ઉદાહરણ આપું.
1: ચોક્કસ.
0: એક નાનો છોકરો 12 વર્ષ જેવડો પેટમાં દુખાવાની તકલીફ લઈને આવ્યો. ઘણા બધા ગેસ્ટ્રોલોજીસ ફેરવી લીધા પણ પેટનો દુખાવો મટે નહીં. પાછા બધા રિપોર્ટ પણ નોર્મલ આવે. આ તકલીફ એને 2-3 મહિનાથી હતી. તો કેસ ટેકિંગ દરમિયાન એક વાત જાણવા મળી કે આજ સુધી ક્યારેય રવિવારે એને પેટમાં દુખ્યું નથી. વધારે પૂછતા ખ્યાલ આવ્યો કે બાળકને ગણિતના ટીચરની બીક લાગે છે, એના લીધે બાળકને પેટનો દુખાવો મટતો નથી. તો આવા અનેક ઉદાહરણો છે.
1: તો આવા અલગ અલગ સ્વભાવને હોમિયોપેથી સાથે કઈ રીતે સંબંધ આપણે ગોઠવી શકીએ?
0: તો હોમિયોપેથીમાં મોટે ભાગે શરીરની સાથે મનની તાસીર ઉપરથી પણ દવા નક્કી થાય છે. રોગ ભલે એક જ હોય પણ જો વ્યક્તિનો સ્વભાવ બદલે તો અમારી દવા પણ બદલી જાય છે. સ્વભાવ જાણવા માટે અમે અનેક પ્રકારના પ્રશ્નો પૂછીએ છીએ, જેમ કે કઈ વાત પર ગુસ્સો આવે, ગુસ્સામાં શું કરો, ડર કઈ વસ્તુથી લાગે, ચિંતા, દુઃખ, રડવું આવે કે નહીં, રડવું આવે તો કોઈની સામે રોઈ શકો કે નહીં, વગેરે જેવા ઘણા પ્રશ્નો પૂછતા હોઈએ છીએ.
1: બરાબર.
0: એના પરથી દર્દીની માનસિક તાસીર પકડી શકાય. એક કેસનું ઉદાહરણ આપું. એક ભાઈ હતા, એમની 25 વર્ષ જેવડી ઉંમર હતી. એ માથાના દુખાવાની તકલીફ લઈને આવ્યા હતા. અમારી ભાષામાં એને માઇગ્રેન કહેવાય. લગભગ 1 વર્ષથી એમને આ તકલીફ શરૂ થઈ હતી. તો કેસ ટેકિંગ દરમિયાન જાણવા મળ્યું કે 1 વર્ષ પહેલા એમનું બ્રેકઅપ થઈ ગયું હતું. એના પછીથી માથું દુખે છે. પહેલા તો એ ઉત્સાહી સ્વભાવના હતા પણ 1 વર્ષથી દુખી દુખી જ રહે છે, ક્યાંય મન નથી લાગતું, પેલી છોકરીના જ વિચાર આવ્યા રાખે છે. સો વી પ્રિસ્ક્રાઇબ્ડ નેટ્રોમ્યુર એન્ડ ઇટ ક્યોર્ડ ધ કેસ. એમનો માથાનો દુખાવો હંમેશા માટે જતો રહ્યો, જે છેલ્લા 1 વર્ષથી લગભગ અઠવાડિયામાં 2-3 દિવસ રહેતો હતો. અને એટલું જ નહીં, એના પછી એમનો જીવન માટેનો ઉત્સાહ પણ પાછો આવવા લાગ્યો અને પેલીના વિચાર પણ ઘટી ગયા. તો આના પરથી સમજી શકાય કે મન અને શરીર બંને સંકળાયેલા જ છે. ઘણી વખત એવું હોય કે જન્મથી જ સ્વભાવ બહુ વધારે ગુસ્સાવાળો છે, ડરપોક છે, ચિંતાવાળો છે, તો એ કેસમાં હોમિયોપેથી કેન ડાયલ્યુટ ઇટ. ગુસ્સો, ચિંતા, ડર ઓછું કરી શકે પણ એવું બને કે સંપૂર્ણ રીતે એ સ્વભાવ ન પણ જાય.
1: એ વાત સાચી છે, કારણ કે પ્રકૃતિ અને પ્રાણ એ બંને જોડાયેલા છે. પણ પ્રકૃતિ બદલાયેલી હોય તો એ બદલવા માટે હોમિયોપેથી મદદરૂપ થાય, એ આપની વાત ઉપરથી સમજાયું. હોમિયોપેથી સ્વભાવ બદલી શકે પણ ઘણી વાર એવું લાગે કે અમુક પરિસ્થિતિની વ્યક્તિના મન ઉપર અસર હોય અને પરિસ્થિતિ તો ન બદલી શકાય ને, તો એવા સમયમાં કે એવા કિસ્સામાં હોમિયોપેથી કેવી રીતે અસર કરે અને કઈ રીતે?
0: સાચી વાત છે, એવી ઘણી પરિસ્થિતિ હોય છે જે બદલી નથી શકાતી અને એ પરિસ્થિતિની જ એ વ્યક્તિ પર મુખ્યત્વે અસર રહેતી હોય છે. ઉદાહરણ આપું તો સાસુ વહુના ઝઘડા, નોકરી કરવા જાય ત્યાં બોસનો ગુસ્સાવાળો સ્વભાવ, પ્રેમભંગ, ભાઈઓ વચ્ચે મિલકતના ઝઘડા, કોર્ટ કચેરીની ચિંતા વગેરે જેવી ઘણી પરિસ્થિતિ છે જે માણસના હાથની બહાર હોય છે, જેને બદલી ન શકાય.
1: બરાબર.
0: આવી પરિસ્થિતિમાં હોમિયોપેથી દવા મન પર મરહમની જેમ કામ કરશે. પછી પરિસ્થિતિ એ જ રહેશે, વ્યક્તિ પણ એ જ રહેશે, પણ એ પરિસ્થિતિની એ વ્યક્તિના મન પરની ખરાબ અસર જતી રહેશે. એ પરિસ્થિતિથી ઉદ્ભવેલ ખરાબ ભાવના અને વિચારોમાંથી મુક્તિ મળશે, જે એના શારીરિક શરીર પરના રોગનું કારણ હતું. પછી વ્યક્તિ એ પરિસ્થિતિને એક્સેપ્ટ કરી શકશે. એ એક્સેપ્ટ કરાવવાનું પ્લેટફોર્મ હોમિયોપેથી પૂરું પાડે છે. જેમ કે માથાના દુખાવાવાળા કેસમાં જોયું કે બ્રેકઅપ થઈ ગયું તો એ ચેન્જ નથી થવાનું, પેલી છોકરી પાછી નહીં આવે જેને સતત યાદ આવતી હતી. હોમિયોપેથી સારવારથી કંઈ પરિસ્થિતિ ન બદલત, છોકરી પણ પાછી ન હોત, પણ આ દવાએ એને મૂવ ઓન કરાવવામાં હેલ્પ કરી. આ રીતે દવાની સીધી મન પર અસર થાય છે.
1: ખૂબ સરસ વાત આપે કરી કે જ્યારે મન

0: બદલાય તો શરીરની પરિસ્થિતિ પણ બદલાઈ શકે અને રોગો પણ ઝડપથી જતા રહે. હવે છેલ્લે આપણે એ બાબત જાણીએ કે એવી કઈ સલાહો કે સૂચનાઓ કે જેનાથી મનોશારીરિક રોગોથી આપણે બચી શકીએ, કારણ કે એ રોગ આવ્યા પછી એને દૂર કરવાની ઘણી બધી મુશ્કેલી રહેતી હોય છે. હોમિયોપેથી એમાં મદદરૂપ થાય, પરંતુ આવતા અટકાવવા માટે આપણે શું કરવું?
1: તો ડોક્ટર શંકરન સર કહે છે કે ડિલ્યુશન ઇઝ ડિસીઝ, અવેરનેસ ઇઝ ક્યોર. મતલબ કે આપણને ધ્યાનમાં આવ્યું કે મારો સ્વભાવ બહુ ગુસ્સાવાળો છે, ચિંતાવાળો છે, ઈર્ષ્યાવાળો છે, તો એના પ્રત્યે જાગૃત બનો અને જાતે જ બદલવાની ટ્રાય કરો. જીવનને, પરિસ્થિતિને દ્રષ્ટાભાવથી જોવો. દ્રષ્ટાભાવ એટલે કે થર્ડ પર્સન તરીકે પરિસ્થિતિને જોવો.
0: બરાબર.
1: જે કરે છે એ ઈશ્વર કરે છે, હું માત્ર નિમિત્ત છું. એનાથી એ પરિસ્થિતિની, એ ભાવના કે વિચારની મન પર થતી ખરાબ અસર ઘટી જશે, જેનાથી આવા મનોશારીરિક રોગ પણ નહીં થાય. મનની તંદુરસ્તી માટેના 3 નિયમ છે. પહેલું, પાસ્ટ ઇઝ પાસ્ટ, ભૂતકાળને મૂકો, વર્તમાનમાં જીવો. બીજું, ફોરગેટ એન્ડ ફરગીવ, ભૂલી જાઓ અને માફ કરો. ત્રીજું, વોટ એવર હેપન્સ ઇઝ ફોર ધ બેસ્ટ, જે કંઈ પણ થાય છે એ સારા માટે જ થાય છે. જો આ 3 નિયમો જીવનમાં વણાઈ જાય તો મન હંમેશા તંદુરસ્ત જ રહેશે.
0: ખૂબ સરસ અને ઉમદા વાતો અને કિસ્સાઓ અને કેસીસ સાથે આપણને મનોશારીરિક રોગોની સચોટ સારવાર અંગે રાજકોટના જાણીતા હોમિયોપેથ તબીબ ડૉક્ટર કાવેરી વિઠલાણીએ અહીંયા ઉપસ્થિત રહીને સરસ સમજ આપી, અને આશા છે કે આપને આમાંથી ઘણી બધી ઉપયોગી વિગતો અને માર્ગદર્શન મળી ગયું હશે. શ્રોતા મિત્રો, અહીંયા ઉપસ્થિત રહેવા બદલ અને આપના અમૂલ્ય સમયની ફાળવણી બદલ ડૉક્ટર કાવેરી વિઠલાણીએ આપનો ખૂબ ખૂબ આભાર.
1: ધન્યવાદ.
2: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સ્વાસ્થ્યલક્ષી શ્રેણી નિરામય. બરાબર 9 વાગે દિલ્હી કેન્દ્રથી પ્રસારિત હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અમે રિલે કરીશું.
3: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં કનકલતા. प्रधानमंत्री नरेंद्र मोदी आज राजस्थान और गुजरात के एक दिन के दौरे पर रहेंगे. श्री मोदी राजस्थान में जोधपुर हवाई अड्डे के नए टर्मिनल भवन का उद्घाटन करेंगे. 480 करोड़ रुपए की लागत वाली इस परियोजना से प्रतिवर्ष 20 लाख यात्रियों को लाभ होगा. प्रधानमंत्री जोधपुर में उन्नत उड़ान योजना का भी शुभारंभ करेंगे. इसके बाद श्री मोदी बालोतरा जाएंगे, जहां वे कई विकास परियोजनाओं का लोकार्पण और शिलान्यास करेंगे. ये परियोजनाएं पेट्रोकेमिकल्स, शहरी परिवहन, रेलवे, सड़क, नवीकरणीय ऊर्जा और विद्युत पारेषण से संबंधित हैं. प्रधानमंत्री बालोतरा के पचपदरा में भारत के पहले ग्रीनफील्ड एकीकृत रिफाइनरी सब पेट्रोकेमिकल परिसर राष्ट्र को समर्पित करेंगे, जो देश की ऊर्जा और पेट्रोकेमिकल क्षेत्र में एक ऐतिहासिक उपलब्धि है.
4: रिफाइनरी और पेट्रोकेमिकल कॉम्प्लेक्स प्रदेश के पश्चिमी जिलों में निवेश, रोजगार और विकास के नए द्वार खोलेगा. राजस्थान रिफाइनरी परियोजना एमएसएमई, पैकेजिंग, टेक्सटाइल, ऑटो पार्ट्स व एग्री फिल्म्स जैसे उद्योगों को भी सशक्त करेगी, जिससे प्रदेश की अर्थव्यवस्था को नई गति मिलेगी. जयपुर मेट्रो रेल परियोजना के दूसरे चरण में उत्तर दक्षिण कॉरिडोर विकसित किया जाएगा, जो शहर में मल्टी मॉडल कनेक्टिविटी को बढ़ावा देगा. इस चरण से एयरपोर्ट, रेलवे स्टेशन और बस स्टैंड पर संबंधित परिवहन साधनों एवं मेट्रो सुविधा का एकीकरण किया जाएगा, जिससे नागरिकों को सुगम परिवहन सुविधा उपलब्ध होगी. जितेंद्र द्विवेदी, आकाशवाणी समाचार, जोधपुर.
3: प्रधानमंत्री चूरू शार्दुलपुर और चूरू रतनगढ़ रेल दोहरीकरण परियोजनाओं और राष्ट्रीय राजमार्ग 125A जोधपुर रिंग रोड खंड 2 भी राष्ट्र को समर्पित करेंगे. श्री मोदी राजस्थान सरकार के विभिन्न विभागों में भर्ती किए गए लगभग 54,000 युवाओं को नियुक्ति पत्र भी सौंपेंगे. प्रधानमंत्री मोदी आज शाम गुजरात के लिए रवाना होंगे, जहां वे सानंद में सीजी सेमी आउटसोर्स सेमीकंडक्टर असेंबली एंड टेस्ट सुविधा का उद्घाटन करेंगे. गुजरात में आतंकरोधी दस्ते एटीएस ने पाकिस्तान स्थित प्रतिबंधित आतंकी संगठन जैश ए मोहम्मद से जुड़े 8 लोगों को गिरफ्तार किया है. इन्हें गुजरात और मध्य प्रदेश के विभिन्न जिलों से गिरफ्तार किया गया. गुजरात एटीएस ने बताया कि आरोपी पाकिस्तानी हैंडलर्स के संपर्क में थे और गुजरात में जैश ए मोहम्मद का नेटवर्क स्थापित करने और आतंकी गतिविधियों को बढ़ावा देने के लिए काम कर रहे थे. वे जैश ए मोहम्मद की विचारधारा का गुजराती में अनुवाद और प्रसार भी कर रहे थे. जांच में पता चला है कि पाकिस्तान स्थित आतंकी संगठन आरोपियों को वित्तीय सहायता भी पहुंचा रहा था.

0: situation regarding below normal rainfall and potential drought conditions in certain parts of the country due to El Nino. The Madhya Pradesh government is on high alert regarding fire safety following the recent fire mishap in Uttar Pradesh's Lucknow. In Bhopal, the municipal corporation and fire department are continuously inspecting institutions to check their safety standards. As part of this drive, action was taken yesterday against two coaching institutes located in MP Nagar. The administration sealed the coaching institutes for not following fire safety rules. In Jammu and Kashmir, a total of 12,168 pilgrims paid obeisance at the Holy Cave Shrine on the opening day of the annual Amarnath Yatra yesterday, as the pilgrimage began with the twin base camps of Baltal and Pahalgam. The Yatra commenced in the early hours from both the traditional 48-kilometer Nunwan Pahalgam route and the shorter 14-kilometer Baltal route despite intermittent rainfall. In Iran, preparations are underway for the six-day state funeral of the supreme former leader Grand Ayatollah Sayyid Ali Khamenei, which will begin in Tehran today. Governor of Bihar, Lieutenant General Sayyid Ata Hasnain, and Minister of State for External Affairs Pavitra Margarita represented India at the funeral ceremony. In the FIFA World Cup, Colombia defeated Ghana by 1-0. John Arias put Colombia ahead in the 14th minute with a close-range finish. In the next match, Colombia will face Switzerland in the round of 16. Earlier, Argentina beat Cabo Verde 3-2 after extra time in a thrilling round of 32 match at Miami Gardens in the US to enter the round of 16. And that is the end of this news bulletin.
1: मीडियम वेव 370.3 मीटर एटले 810 किलो हर्ट्ज पर आकाशवाणीनु आ राजकोट केन्द्र छे।
2: मित्रों, आकाशवाणी राजकोटना अपना पसंदगीना कार्यक्रमों हवे आपनी आंगळीना टेरवे आपना मोबाइल पर कोई पण जग्याए कोई पण समय प्रसार भारतीनी न्यूज ऑन एर એપ પર રેડિયો મેગેઝિન વિભાગમાં જાઓ અને પસંદ કરો કોઈ પણ કાર્યક્રમ અને સાંભળો આકાશવાણી રાજકોટના અમારા સંગ્રહિત કાર્યક્રમો જેવા કે લોકરંગ ભવાઈ, રંગભૂમિના રંગો, અર્ચના, રત્નકણિકા, નાટકો, મુલાકાતો, ગામનું
3: ચોરું
2: જેવા અનેક કાર્યક્રમો આપની ન્યૂઝ ઓન એર એપ અપડેટ કરતા રહો અને ટૂંક સમયમાં બીજા અનેક કાર્યક્રમો પણ આપને મળશે આપના મોબાઈલમાં કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ।
4: આકાશવાણી કા પ્રસારણ સૂત્ર હૈ બહુજન હિતાય બહુજન સુખાય, વો ભી મહેઝ મનોરંજન નહીં માહિતી કે સ્રોતો કે સાથ।
2: ન્યૂઝ ઓન એર એપ પર હવે લાઈવ જીવંત પ્રસારણ ની સાથો સાથ અમારા સંગ્રહિત કાર્યક્રમો પણ। શ્રોતા મિત્રો, આકાશવાણીની આપની પ્રિય ચેનલો હવે આપના સ્માર્ટફોનમાં પણ આકાશવાણી દ્વારા રેડિયો શોખીનો માટે એક ખાસ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલ છે। આ એપ આપના એન્ડ્રોઇડ કે આઈફોન પર મેળવી આકાશવાણીની 8 ચેનલો હવે 24 કલાક સાંભળી શકશો। ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી આ એપ નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે। આકાશવાણીની એફએમ ગોલ્ડ, એફએમ રેઇનબો, વિવિધ ભારતી ઉપરાંત પ્રાદેશિક ચેનલો એઆઈઆર ગુજરાતી, ઉર્દુ, મરાઠી, પંજાબી અને મલયાળમ પણ। આ તમામ ચેનલો અમારી વેબસાઇટ www.allindiaradio.gov.in પરથી પણ આપ મેળવી શકો છો। તો હવે વિશ્વના કોઈ પણ ખૂણે હો આપની સાથે સદાય રહેશે આકાશવાણી।
5: આકાશવાણી રાજકોટ પરથી સાંભળો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો।
6: કાર્યક્રમનું પ્રસારણ થાય છે દર શનિવારે સવારે 10-11 દરમિયાન,
5: જેનું રેકોર્ડિંગ થાય છે દર શુક્રવારે સવારે 10-10:30 દરમિયાન।
6: તો જણાવો વિવિધ વિષયો પરના આપના મંતવ્યો અને સાથે જ સાંભળો આપની પસંદગીનું ગીત।
5: આકાશવાણી રાજકોટનો ફોન નંબર

0: છે 0281-244-39-31, એટલે કે 0281-244-39-31.
1: તો ટ્યુન કરો આકાશવાણી રાજકોટ અને સાંભળો આપનો મનપસંદ કાર્યક્રમ કેમ છો મિત્રો.
2: આપને લોક સંગીત પસંદ છે?
3: મેરે સપને કી રાની જબ
2: શાસ્ત્રીય સંગીત કે પછી યુવાનો બાળકો કે ખેડૂત ભાઈઓ માટેના કાર્યક્રમ.
4: રામ રામ જપસાભાઈ તમને અને વેજાભાઈ ને.
2: આપ દુનિયાના કોઈ પણ છેડે હો, હવે ઉપલબ્ધ છે આપના મોબાઈલ પર આપનું પ્રિય આકાશવાણી રાજકોટનું પ્રસારણ. એન્ડ્રોઇડ સ્ટોરમાં જઈ ડાઉનલોડ કરો પ્રસાર ભારતીની ઓફિશિયલ એપ ન્યૂઝ ઓન AIR NEWSONAIR અને પસંદ કરો આકાશવાણી રાજકોટ કેન્દ્ર. સાંભળો આપના માટેની જ અમારી પ્રસારણ યાત્રા.
5: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
6: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત, આપણી સમૃદ્ધ જૈવ વિવિધતાનો પરિચય અને જાળવણીની વાત લઈને આવે છે જૈવિક વિવિધતાનું જતન.
5: દર રવિવારે સાંજે 6:30 વાગે જૈવિક વિવિધતાનું જતન.

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત કરે છે ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન. કાર્યક્રમમાં સૌપ્રથમ સાંભળીએ અલકા યાજ્ઞિકના અવાજમાં જખમ ફિલ્મનું આ ગીત.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન. મનોરંજનમાં આજ સાંભળી રહ્યા છો સંગીત દિગ્દર્શક એમએમ કરીમના સંગીતબદ્ધ કરેલા કેટલાક ફિલ્મના ગીતો. કાર્યક્રમમાં આગળ સાંભળીએ ક્રિમિનલ ફિલ્મનું આ ગીત કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકના યુગલ સ્વરમાં. સંગીત આપ્યું છે એમએમ કરીમે શબ્દ ઇન્દિવરના.

0: જીવનની વાત સાંભળીને
1: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
0: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો જીવનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
0: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો.

0: શંકાસ્પદ બોટ વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસ ને જાણ કરવી.
1: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: બાબુ, દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
2: અને ક્યારે કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
3: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: જલ્દી ટિફિન પેક કર રાજુ. મોબાઈલ છોડ.
1: અરે દીદી, બેંક નો નંબર જોઈએ છે, રિફંડ જ નથી આવ્યું. મળી ગયું, અત્યારે જ કોલ કરું છું દીદી.
0: નંબર તપાસ્યા વગર હંમેશા દગાબાજો બેંક ની નકલી વેબસાઈટ અને નકલી નંબર થી પૈસા ની છેતરપિંડી કરતા હોય છે.
1: તો પછી સાચો નંબર
0: બેંક ની ઓફિશિયલ વેબસાઈટ અથવા કાર્ડ પર.
1: તમે તો બચાવી લીધો દીદી.
0: કામ થી નહીં
1: કરું છું. RBI કહે છે,
2: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
3: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન. આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો 370.3 મીટર એટલે 810 કિલો હર્ટ્ઝ પર. શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં આગળ સાંભળીએ સોનુ નિગમ અને શ્રેયા ઘોષાલના યુગલ સ્વરમાં પહેલી ફિલ્મનું આ ગીત. સંગીત આપ્યું છે MM કરીમે, શબ્દ ગુલઝારના.

સુર ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા. લકી અલી અને સુનિધિ ચૌહાણના યુગલ સ્વરમાં, સંગીત એમ એમ કરીમનું, શબ્દ નિદા ફાઝલીના. શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં આગળ સાંભળીએ RRR ફિલ્મનું આ ગીત. વિશાલ મિશ્રા, રાહુલ સિપિલીગુંજના યુગલ સ્વરમાં, સંગીત આપ્યું છે એમ એમ કરીમે, શબ્દ રિયા મુખર્જીના.

દોસ્તો, કાર્યક્રમનું અંતિમ ગીત સાંભળીએ મધુશ્રીના અવાજમાં. સંગીત એમ એમ કરીમનું શબ્દ મનોજ મુંતીશ્રીના ફિલ્મ બાહુબલી.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપણે સાંભળી રહ્યા હતા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યો.
1: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
1: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત. મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: પ્રસ્તુત કરીએ છીએ ફોન ઇન કાર્યક્રમ કેમ છો મિત્રો.
4: હવે પહેલો વરસાદ, બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કઈ નહીં. હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મગમગતો સાદ એવું કઈ નહીં. ઝીણી જરમરનું ઝાડ, પછી ઉજળો ઉઘાડ, પછી ફરફરતી યાદ એવું કઈ નહીં. હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મગમગતો સાદ એવું કાંઈ નહીં. મિત્રો, ભગવતી કુમાર શર્માની આ પંક્તિઓ મોસમનો પહેલો વરસાદ ને બીજો વરસાદ ને એમ વર્ષાની હેલી આપ સૌ સાથે માણવા, આપ સૌની સાથે ભીંજાવા, ભીની માટીની મહેક મન મસ્તિષ્કમાં ભરવા ને આપ સૌની સાથે આપના ગમતીલા ગીતો સાંભળવા લઈને આવી ગઈ છે આપની સ્વર સખી કાર્યક્રમ કેમ છો મિત્રો સાથે. વર્ષ ઋતુ બધાની પ્રિય ઋતુ હશે, ખરું ને? બાળકો માટે પાણીમાં કાગળની હોડી તરતા મૂકવાની મજા, તો યુવાનો માટે પ્રેમની મોસમ, વડીલો માટે પણ મીઠો ભૂતકાળ વાગોળવાનો કે નવપલ્લવિત પ્રકૃતિને માણવાનો અવસર. શ્રોતા મિત્રો, આપને માટે મોસમના પહેલા વરસાદનું શું મહત્વ છે એ અમને જાણવું ગમશે. તો ચાલો વિના વિલંબ આરંભીએ વાતોનો દોર.
5: હલો.
4: હલો, નમસ્કાર. હાજી, કોણ વાત કરો છો?
5: ભગવાનજીભાઈ, મોરબીથી.
4: હા ભગવાનજી.

0: થાય કેમ છો?
1: પત્ર માં આપ્યું તું મેં 6 મહિના વાળો આજે આવ્યો છે.
0: અચ્છા, વા સરસ.
1: ચાલો, વિષય છે આજનો. વિષય
0: આજનો વિષય છે મોસમ નો પહેલો વરસાદ. રાજકોટમાં સરસ પડે છે, બે દિવસ થી તો બહુ સરસ છે. બસ એટલે હવે શું છે કે ધીમે ધીમે દેશ આખામાં સાર્વત્રિક રીતે ચોમાસું બેસી રહ્યું છે. હા, મોડું છે પણ ધીમે ધીમે આવી રહ્યું છે. હા, તમે શું કામ કરો છો ભગવાનજી ભાઈ?
1: દુકાન હતી ગામડે ખરડા, મોરબી જિલ્લાનો. હું 50 વર્ષથી રેડિયો ચાલુ છે. મારા ટંચા તો રેડિયો હોય એટલો શોખ. બધા એને એનાઉન્સર ને ઓળખું છું, જેટલા જૂના નવા બધાને ઓળખું છું.
0: બહુ સરસ.
1: અને એક એનાઉન્સર ભાઈ દવે ભાઈ, હવે પેલા હતા ને વિનોદ, શું વિનોદભાઈ,
0: વિનોદભાઈ દવે. હાજી હાજી.
1: હા, એ મારા ઘરે આવી ગયા છે. રાજીવ ગાંધી આવ્યો ને ત્યારે મુલાકાત, મેં એને ઘરે લઈ ગયો તો મુલાકાત કરી. મને વિષય નો શોખ હતો બધો.
0: હા, એ તો બહુ વરિષ્ઠ ઉદ્ઘોષક.
1: હા, તો ઈ જ મારા ઘરે આવીને બપોરે આવ્યા હતા, 1 વાગે રાજીવ ગાંધી આવ્યા હતા ને મુલાકાતે, એટલે હું ઘરે લઈ ગયો તો વાતચીત કરી બધી આકાશવાણી વિશે ને બધું. મને કે જો આવજો, પણ ટાઈમ જ નથી મળતો.
0: હા બરોબર.
1: એને મારી યાદી આપજો. ઓછી ઘરે ફોન માં યાદી આપી, ફોન નથી આવ્યો.
0: હા, ના ના, ચોક્કસ તમારી યાદી એમના સુધી પહોંચાડશો.
1: બધી આ બધો શોખ રેડિયો નો તો 50 વર્ષ થયા. મારા બાપુજી છે ને, હું પેલા ખરડા માં રેડિયો ઈ બાપુજી લાવ્યા હતા. મારે મોટા રેડિયા હતા ને એરિયલ થી અવાજ પકડતા
0: ખરું,
1: અને સેલ થી વગાડતા. લાઈટો તો હતી નહી. આના જૂના બધા આવી પસંદગી ને બધા પ્રોગ્રામ છે ને બધી મને યાદ છે બધા. આવતા ને બુધવારે વાર્તા, ગુરુ બધું ઓછું થઈ ગયું, બીજું થઈ ગયા પ્રોગ્રામ.
0: બરાબર. હા, એ તો સમય ની સાથે પરિવર્તન જરૂરી છે એવું કે.
1: હા, એ તો બરાબર છે. આકસ્મિક સમાચાર હોય દેશ ના તો બધા રેડિયા સિવાય બીજું શું હતું જ નહીં.
0: ખરું, પણ ટીવી આવી ગયા, ડિજિટલ પ્લેટફોર્મ ઘણા આવી ગયા, તેમ છતાં રેડિયા ના ચાહકો પણ છે, એટલે એ આપડા સદનસીબ છે.
1: રેડિયા કેટલા વર્ષ થઈ ગયા મારા રેડિયો ને, 50 વર્ષ પેલા અમે રેડિયો લઈ આવ્યા હતા. 50 વર્ષ પેલા.
0: બરાબર છે.
1: બાપા મારા હતા ને બાપુજી ગામડે, અગિયાર ગામ નો ચોર સાંભળવા આવતા, ભજનો સાંભળવા હવર માં આવતા. હવર માં ભજન હોય ને?
0: હા, નિરખની ગગન માં.
1: આ યાજ્ઞિક ભાઈ ને, શું નામ?
0: ભરતભાઈ યાજ્ઞિક, રાજુભાઈ યાજ્ઞિક, રેણુબેન યાજ્ઞિક,
1: બીજા જૂના નામ છે ને, યાદ બધી છે. હાજર હોય કે ન હોય તો ભગવાન જાણે.
0: ના, હજુ છે જૂના ઉદ્ઘોષકોમાં, હજુ ઘણા બધા આપણી વચ્ચે છે અને એ લોકો પણ હજુ એમના જૂના શ્રોતાઓના ચાહક છે. તમારું ફરમાઈશી ગીત જણાવો અમને.
1: ફરમાઈશી ગીત દેશભક્તિ ને લગતું કોઈ સારું હોય એવું.
0: ભલે,
1: બરાબર,
0: આવજો.

0: આકાશવાણી રાજકોટ.
1: હું અંજારથી, કચ્છ અંજારથી અલીભાઈ ખત્રી વાત કરું બેન.
0: હાજી અલીભાઈ, કેમ છો?
1: સારું, એકદમ મજામાં. આપ કેમ છો બેન?
0: બસ મજામાં છીએ. શું છે માહોલ આજકાલ ત્યાં વરસાદનો?
1: બસ વરસાદ ખાલી એવો જાપતો બેન, ખાલી આવ્યો.
0: બરાબર.
1: એટલો કઈ વરસાદ નથી, બાકી અમારે થોડોક પૂર્વ સાઈડ બાજુ છે, વાગર સાઈડ કહેવાય ને, ત્યાં કને થોડોક વરસાદ છે.
0: હા, એટલે હવે ધીમે ધીમે આમ આવી રહ્યો છે વરસાદ.
1: એટલે ધીમે ધીમે એવું આશા બંધાય છે કે વરસાદ આવે.
0: વરસાદ આવશે,
1: વરસાદ આવે તો જ સારું. હા તો બેન, આજે એક ગીત સાંભળવું છે.
0: ચોક્કસ. કયું?
1: હા, મજબૂર ફિલ્મ નું આદમી જો કહેતા છે ને, જે કિશોર કુમાર નું ગીત ગાયેલું છે. આદમી જો કહેતા હૈ, આદમી જો સુનતા હૈ, જિંદગી ભર વો સદાએ પીછા કરતી હૈ. સાંભળો છો ને?
0: અરે કેમ નહીં. અને સાથે કોણ સાંભળવાનું છે?
1: એ અમારા છે, અમારા મિત્રો રાજકોટના ગુનીભાઈ છે, અમારા સુભાનભાઈ સુમરા છે, અને શમશેરભાઈ છે, બરોબર, અને સુલતાનભાઈ છે. બધાને મને આ ગીત સાંભળવું છે. બરોબર.
0: ભલે ભલે, ચોક્કસ. તો આપની પસંદનું આ ગીત. ફોન કરવા બદલ આભાર. આવજો.

0: કેમ છો મિત્રો? કાર્યક્રમ
1: નમસ્કારની આશા પણ રાજકોટ.
0: નમસ્કાર, આકાશવાણી રાજકોટ, કોણ વાત કરો છો?
1: પરવીન.
0: હાજી પરવીનભાઈ, કેમ છો?
1: કેટલા દિવસ ના હવે લાગ્યું.
0: હા ચાલો, સારું થયું ને આજે જોડાઈ ગયા તો. પરવીનભાઈ, આપનું વતન કયું છે?
1: સવરાટ, ખાન ચોટીલા.
0: બરાબર છે, તો એ બાજુએ વરસાદ વરસ્યો કે નહીં?
1: વરસ્યું, ખાલી બહુ વરસ્યું રાત નું.
0: એમ ને?
1: હા,
0: હવે ઠંડક થઈ ગઈ ને?
1: હા ઠંડક થઈ ગઈ, બસ ગરમી ઉડી ગઈ.
0: ગરમી ઉડી ગઈ, એ બહુ જરૂરી હતું.
1: હા, ગરમી વેઠાતું ના હતું, આ ગરમી વયું ને સારું કહેવાય.
0: હા, તમને વરસાદ ગમે?
1: વરસાદ ગમે જ ને, કેમ ના ગમે વરસાદ
0: ભાઈ. વાહ,
1: ખેતી બધું થાય, ખેતી થાય, બધું થાય, વરસાદ હોય.
0: તમે શું કામ કરો છો?
1: અમે તો કપાસ નો શોપ કરીએ અત્યારે.
0: અચ્છા અચ્છા, તો અત્યારે તો હવે કપાસ ઉતરી ગયું કે?
1: ના, ચાલુ છે, શોપ હજી ચાલુ છે.
0: બરાબર, તો પાક સારો થયો?
1: હવે સારું થયું એમ તો પાક.
0: એમ ને?
1: હા.
0: તમને પરવીનભાઈ, આમ વરસાદ વરસે, આ મોસમનો એમાંય સૌથી પહેલો વરસાદ હોય, ગરમીમાં ખૂબ અકળાયા હોઈએ, તો પછી વરસાદ આવે ત્યારે કેવી લાગણી થાય?
1: બહુ લાગણી થાય ને.
0: શું કરો તમે વરસાદ આવે તો? વરસાદમાં નાહો કે કઈ રીતે મજા કરો તમે?
1: નાહવાનું તો સારું લાગે વરસાદમાં.
0: એમ, પછી બધા વરસાદ આવે એટલે ભજીયા બનાવે, સમોસા બનાવે, તમે એવું બધું કરો?
1: હા એવું કરીએ ને.
0: અને ઘર પરિવારમાં કોણ છે?
1: ઘર પરિવારમાં તો મારા બાપા છે, ગિનીભાઈ, અરવિંદભાઈ, માનસી, મારો મોટો ભાઈ.
0: એ બધાને વરસાદ ગમે?
1: બધું ને ગમે ને વરસાદ.
0: વાહ વાહ, ચાલો બહુ સરસ.
1: બધા મહેશ છે, મહેશ રમેશભાઈ છે, બધા મિત્રો નું પસંદગી નું હેમંત ચૌહાણ એકાદો હારો મેલડી માં નું દાખલા હોય, ગીત હોય તો આપી દેજો.
0: ચોક્કસ. ભલે, તો પરવીનભાઈ ફોન કરવા બદલ આભાર.
1: આભાર,
0: આવજો.
2: આકાશવાણી?
0: હાજી, આકાશવાણી રાજકોટ.
2: નડિયાદ થી બોલું છું.
0: કોણ બોલો છો આપ?
2: મહેશભાઈ બોલું, નડિયાદ થી.
0: હાજી મહેશભાઈ, કેમ છો?
2: બસ મજામાં છીએ મેમ, ત્યાં બતાવ કેમ છો?
0: બસ અમે પણ બધા મજામાં છીએ, અને હવે તો વરસાદ આવી ગયો છે એટલે મજા મજા છે.
2: વરસાદ તો બહુ જ છે નડિયાદમાં.
0: એમ ને?
2: હા, રાત્રે 9 વાગે બહુ વરસાદ હતો.
0: બરોબર, ખેડા જિલ્લો થઈ જાય ને?
2: હા, ખેડા
0: જિલ્લામાં તો કેસરી માટી બહુ હોય.
2: હા, કેસરી માટી બહુ હોય,
0: અને વરસાદ આવી જાય ને, હરિયાળી થઈ જાય તો કેવું સુંદર લાગે. હે,
2: બહુ સુંદર લાગે.
0: હા મહેશભાઈ, આપ શું કામ કરો છો?
2: અમે મેમ ખેતીવાડી નું કામ કરીએ.
0: અચ્છા અચ્છા, તો અત્યારે શું કયો પાક વાવ્યો છે?
2: અત્યારે તો છે કપાસ છે.
0: હા બરાબર, અત્યારે મુખ્ય પાક માં એ જ આવે ને?
2: હા એ જ આવે.
0: હા, તો પાક એટલે વાવેતર બધું સારું થયું છે?
2: સારું થયું છે મેમ.
0: હા, અને વરસાદ બહુ આવ્યો હોય ને પાક બગડ્યો એવું કઈ નથી ને?
2: ના ના, એવું કઈ નથી.
0: વાહ વાહ, ચાલો ઈશ્વર કૃપા.
2: પણ ઓછું આવ્યું છે એમ, ત્યારે નુકસાન એવું નથી.
0: સારું સારું. મહેશભાઈ, આજે આપણે વિષય રાખ્યો છે મોસમનો પહેલો વરસાદ. તો જયારે પહેલો વરસાદ આવે ત્યારે તમને કઈ કઈ રીતે મજા કરવી ગમે? તમે પોતે શું કરો?

0: ઘરના પરિવારના સભ્યો બધા શું કરે?
1: ભજીયા બનાવીએ, ઓલા ગાંઠિયા બનાવીએ, ઓલા અથાણા બનાવીએ એવી રીતે.
0: અચ્છા, ડાળા અને ગરમણના અથાણા હે ને, એ અત્યારે બને.
1: હા
0: બરોબર છે. અને હવે તો મહેશભાઈ, હવે યંગ જનરેશન જે છે, આજની યુવા પેઢી છે, એ લોકો બધું ફાસ્ટ ફૂડ તરફ વળતા જાય, એટલે આપણને વરસાદ પડે તો ભજીયા યાદ આવે, અને હવેની યુવા પેઢીને વરસાદ પડે ને એટલે વડાપાઉં ને તળેલા મરચા યાદ આવે,
1: પિઝા ને બર્ગર.
0: તો એને માટે તમારે શું કેવું છે? યુવા પેઢી જે ફાસ્ટ ફૂડ તરફ
1: કહેવાનું છે કે આજના જનરેશનમાં શું છે કે આપણે સારું ખાવું સારું છે, કેમ છે કે આપણે ડ્રાય ફ્રૂટ છે, ભજીયા છે, એવું બધું ખાવાનું. પણ આ જનરેશન માં તો કોઈને ખબર જ નથી
0: પડતી
1: શું શું ખાવું પડે.
0: બરાબર. અને મહેશભાઈ, તમે જયારે નાના હતા ત્યારે તમે ચોમાસાની મજા કેવી રીતે લેતા હતા?
1: ચોમાસામાં તો કેવી રીતે, અમે તો રમતા હતા, તો ઝાડવા ઉપર ચડતા હતા અને બેટ બોલ રમતા હતા અને એવી રીતે.
0: ઓહો, તમને ઝાડ ઉપર ચડતા આવડે છે?
1: હા આવડે છે ને.
0: તો બીક ના લાગે
1: અમને? બીક નાનપણ માં તો એવું કઈ હતું જ નહીં બીક જેવું.
0: બરાબર. ડર છે એ મોટા થતા વધારે બેસી જાતો હોય મનમાં, કા
1: ડર છે બઉ મોટા થાય એટલે સમજણ આવતું જાય.
0: હા. અને મહેશભાઈ, આજે આપણે કયું ગીત સાંભળવાનું છે?
1: એ પપૈયા પીયું પીયું મત બોલ, હેમત ચૌહાણનું. આપણે દોસ્તારોનું નામ છે, પરવીનભાઈ છે, શૈલેષભાઈ છે, આપણે રાજેશભાઈ છે, દિનેશભાઈ છે.
0: બરાબર છે. તો આપ સૌ મિત્રોની સાથે માણો આપની પસંદનું ગીત. ફોન કરવા બદલ આભાર. આવજો.
1: થેન્ક યુ. થેન્ક યુ.

0: આકાશવાણી રાજકોટ.
1: હા નમસ્કાર.
0: નમસ્કાર, કોણ વાત કરો છો?
1: હું આશા કોરડિયા વાત કરું છું, ઢોકડવા થી.
0: અચ્છા, એ કઈ બાજુ આવ્યું?
1: ઢોકડવા ગીર ગઢડા તાલુકો. અને આમ ઉના દીવ એ સાઈડ થાય.
0: હા બરાબર બરાબર. તો તમારો આમ દરિયા કિનારા થી નજીક આવ્યું ને ગામ?
1: હા નજીક છે.
0: હા
1: મારું તો પિયર એ દરિયા કિનારા થી નજીક છે.
0: વાહ,
1: મહુવા.
0: અરે વાહ, બરાબર. તો હવે દરિયા કિનારા ની નજીક રહ્યો છો, તો આમ વરસાદી માહોલ કેવો જામ્યો છે?
1: અત્યારે જ હું જયારે આપની સાથે વાત કરી રહી છું ત્યારે વરસાદ ચાલુ જ છે.
0: ભાઈ વાહ. અને તમને વરસાદ ગમે?
1: બહુ જ ગમે.
0: અને મોસમ નો પહેલો વરસાદ આવે જયારે ગરમી થી આપણે બહુ અકળાઈ ગયા હોય એમ થાય કે હવે તો ખમૈયા કરે આ સૂર્યનારાયણ દેવ તો સારું એવું થતું હોય, અને એમાં જયારે કાળા ડિબાંગ વાદળો આકાશમાં ઘેરાઈને વરસાદ આવે ત્યારે તમને શું થાય?
1: ત્યારે બેન એટલો આનંદ થાય કે એટલો પહેલો વરસાદ આવે ત્યારે ખરેખર મને એમ થાય કે આ વરસાદમાં નાવા મળે ને તોય બહુ મજા આવે. અને આપણને આપણું બાળપણ યાદ આવી જાય કે નાના હોય ત્યારે કેવા વરસાદમાં બધા નીકળી પડીએ ને પાણીમાં છબછબિયા કરવાના ને કૂદતા હોય નાચતા હોય.
0: હા
1: બહુ જ ગમે વરસાદ મને તો.
0: આશાબેન તમે નાના હતા ને અત્યારે તમારી ઉંમર કેવડી હશે?
1: અત્યારે મારી ઉંમર છે બેન 48 વર્ષ.
0: હા તો આ તમે 40 દાયકાના જે ચોમાસા જોયા, તો તમારું બાળપણનું ચોમાસું, યુવાનીનું ચોમાસું ને અત્યારનું ચોમાસું, એમાં તમને શું ફેર લાગે તમારા મનના ભાવની રીતે?
1: હા બસ એમાં તો બસ એ જ હું વાત કરી રહી છું કે આપણે બાળક હોઈએ ત્યારે કોઈ પણ જાતનો આપણને પ્રતિબંધ ન હોય. આપણે કોઈ પણ જગ્યાએ વરસાદ આવે ત્યારે આપણે પલળવા ને નીકળી પડીએ. પછી યુવાનીમાં તો થોડુંક આપણને શરમ સંકોચ થાય કે ઓલા લોકો જોશે ને કોઈ આપણા વિશે શું વિચારશે એવું પણ થાય. અને પછી હવે તો મેરેજ લાઈફ હોય તો આપણે હજી તે હું સ્કૂલે હોઉં, બાળકોને ભણાવવાની જોબ કરું છું, શિક્ષક છું, તો સ્કૂલે હોય ને વરસાદ એવો આવતો હોય તો હું તો મારા બાળકોને લઈને હજી નીકળી પડું.
0: બરાબર છે. હા બરાબર છે, બાળકોની સાહજિકતા જળવાવી જોઈએ.
1: હા બસ એમ જ.
0: અને આશાબેન આજે આપની ફરમાઈશ શું છે?
1: બસ એક ગીત છે.

0: વાહ, બહુ સરસ ગાયું.
1: હું સંગીત વિશારદ છું બેન.
0: શું વાત છે, બોલો.
1: હા
0: બરાબર છે. અરે તો વરસાદની ઋતુમાં તો સંગીતની પણ મજા છે. હા, મે મલ્હાર ને મેઘ મલ્હાર રાગ તો આ બધા ગવાતા હોય વરસાદ વરસતો હોય ત્યારે.
1: હા ગવાતા હોય, બહુ મજા આવે.
0: હા
1: હા સાચી વાત છે.
0: ભલે, અને આશાબેન આ ગીત આપની સાથે કોણ સાંભળશે?
1: મારા પરિવારના બધા સભ્યો, મારા હસબન્ડ, પછી નીરજ સર, પછી મારા ફ્રેન્ડ સર્કલ, બધા જ.
0: ભલે ભલે આશાબેન, આપની સાથે વાત કરવાની બહુ મજા આવી. અને માણો
1: પણ બહુ મજા આવી
0: જી. અને માણો આપની પસંદનું આ ગીત
1: જી. નમસ્કાર.
0: નમસ્કાર.

0: કેમ છો મિત્રો? કાર્યક્રમ
1: નમસ્કાર મેડમ, મેં ચિરમરી કુરાસા કાલરી જિલ્લા કોરિયા છત્તીસગઢ સે ઇન્દ્રભાન સિંહ બોલ રહા હું.
0: જી ઇન્દ્રભાન સિંહ, કેસે હૈ આપ?
1: ઠીક હૈ મેડમ, આપ ભી અચ્છે હૈ, મેં ભી અચ્છા હું. ડ્યુટી પિરિયડ મેં હું મેડમ, ઓર યહાં પાણી ગિરા હૈ ઓર ઇસકે બાદ ધૂપ કિયા હૈ ઓર બાદલ કિનારે કિનારે મેં હૈ, જંગલી નરસે કે બીચ મેં હું, ઠંડા ઠંડા હવા ચલ રહા હૈ મેડમ, ઇસ ટાઈપ કા મૌસમ હૈ યહાં પર.
0: બહોત હી અચ્છા વર્ણન કિયા આપને, હમે તો સબ તાદૃશ હોને લગા.

0: हेलो।
1: हेलो, नमस्कार।
0: नमस्कार।
1: जय जवान जय किसान।
0: जय जवान जय किसान। તમારો અવાજ જાણી તો લાગે છે, પણ હું નામ ભૂલી ગઈ છું।
1: કુંજાભાઈ ઠાકોર, ગામ વટાદરા।
0: હા બરોબર।
1: તાલુકો ખંભાત।
0: બરોબર બરોબર।
1: વરસાદ કાલે સારો પડ્યો, વાવણી થાય એવો, બાજરી વાવણી થાય એવો વરસાદ થયો મેઘરાજાએ। વરસાદ કાલે સારો થયો।
0: પેલું કે ને કે ભગવાન કે યહાં ધેર હૈ અંધેર નહીં,
1: એજ ને।
0: એટલે મોડો મોડો વરસાદ, પણ હવે સારો આવશે એવું લાગે છે।
1: કોણ બોલો?
0: હું પ્રેરણા ભુજ વાત કરું છું।
1: રેડિયો રાખવું છું આપડે,
0: ભાઈ વાહ।
1: અને વટાદરા આવો, બહુ ધાર્મિક ગામ છે।
0: હાજી,
1: અને ખંભાત તમારા હુતાખાઈ બહુ ફેમસ છે।
0: ઓહો, શું વાત છે, તો આવવું પડશે ખાવા। ઠાકોરભાઈ, આપણે ખંભાત દરિયા કિનારો થઈ જાય તો અત્યારે ત્યાં દરિયામાં કેવો કરંટ છે? આમ ચિંતાજનક ખરું કે?
1: અમારે ખંભાત દરિયા ખરો, પણ પાણી બહુ દૂર છે, 7 કિલોમીટર પાણી આવ્યું છે અમારે, 7 થી 8 કિલોમીટર।
0: બરાબર। અને આપણે ઠાકોરભાઈ આજનો વિષય રાખ્યો છે મોસમનો પહેલો વરસાદ।
1: મોસમનો પહેલો વરસાદ,
0: જી।
1: વરસાદ થાય ઘણા પર જોઈ જતા ખેડૂતો રાહ જોઈ, આપડે બીજા રોપવા જોઈએ નવા, વૃક્ષો થી વરસાદ થાય।
0: બરાબર છે।
1: વરસાદ બિલકુલ ના ચાલે, ધરતી માતા ને પણ ના ચાલે, આપડે પણ ના ચાલે,
0: કોઈને ના ચાલે।
1: હવે આ વરસાદ પડશે, તમે ધરતી માતા લીલી કાલે વળી એવું થઈ જઈએ।
0: ખરું ખરું
1: રળિયામણું લાગે,
0: રળિયામણું લાગે,
1: મોર સહે ટવકા કરે છે ખેતરમાં, એ રીતે અવાજ આવે છે, હાઈ ક્લાસ રળિયામણું લાગે।
0: અને સમગ્ર સજીવ સૃષ્ટિના અસ્તિત્વ માટે, એને ટકી રહેવા માટે વરસાદ જરૂરી છે। અને ઠાકોરભાઈ, તમે નાનપણમાં ચોમાસું કેવી રીતે માણતા, એની પણ જરા વાત કરો।
1: ચોમાસામાં તો અમે નવરાતા, તો ચોમાસામાં નહીં, અમે તો નહીં આનંદ કરીએ ચોમાસા, એ ખેતરમાં એ રીતે પલળીએ, અમને વરસાદ એ બહુ આનંદ આવે છે, વરસાદ થી પલળીએ વરસાદના પાણીએ, અને કોઈ શરદી ના થાય કઈ, અમારે બધી ઋતુ હરખી, શિયાળો ના નડે, ઉનાળો ના નડે, ચોમાસું પણ ના નડે।
0: એ તો બહુ સારું કહેવાય, વરસાદમાં નાવું ગમે?
1: હા, નાવાનું ગમે, મસ્ત પાણી,
0: હા,
1: અને એનું પાણી પણ ભરી દઈએ આપડે ઘર માટે,
0: હા, એ સારું, એ મીઠું પાણી કહેવાય।
1: હા, ધાબા મૂકી દે, 18 પોઈન્ટ જે પડે એ પોઈન્ટ તમે બનાવો, ગમે ખાવામાં બહુ મસ્ત લાગે, આ ઉપરથી ભગવાન ફિલ્ટર કઈને જ મોકલે।
0: ખરી વાત, ખરી વાત।
1: ખંભાતમાં દરેક લોકો વર્ષોનું પોઈન્ટ સ્ટોક થઈ જાય, અમારા ખંભાત ખારું પાણી બહુ આવે,
0: નદીઓ
1: આવે ને, ખંભાતમાં લોકો ટાંકા ભરી દે, વર્ષો લગીને ચાલે, વર્ષો લગીને।
0: હા, એ સાચી વાત છે, કરવું જોઈએ વરસાદના પાણીનો સંગ્રહ,
1: 12 મહિના લગી સ્ટોક કરે।
0: બરાબર, શીખવા જેવું છે આપની પાસેથી।
1: હા, અમારા બાપુજી તો દેશ માટે કુરબાની આલેલી છે, સ્વતંત્ર સેનાની હતા।
0: હા, એ વાત આપે કરેલી। અને ઠાકોરભાઈ, આજે આપની ફરમાઈશ કઈ છે?
1: આપણે ક્રાંતિ ની ઉપર, ક્રાંતિ પિક્ચર ની ખબર છે, એનું ફિલ્મ

0: शब्दों से, जिंदगी की ना टूटे लड़ी, प्यार कर ले घड़ी दो घड़ी।
1: ચોક્કસ. અને સાથે કોણ સાંભળવાનું?
0: તો નામ આપી જાઉં, ઘણા મિત્રો સાંભળું. અમારા ઘરના સભ્યો છે, જયેશ છે, વર્ભુબેન છે, કપિલાબેન છે, જ્યોત્સનાબેન છે, અને જીયા છે, અને મુકેશ છે. ઘણા અમારા મિત્રો. અમારે રેડિયો કાયમ નતો, રેડિયો બટાળા ગામમાં કોઈ રેડિયો લાગતા નહીં બેન.
1: અચ્છા, એવું છે?
0: હા, પુંજાળા રેડિયા વાળા થી ઓળખે, ખાલી ટપા લખે ને પુંજાળા રેડિયા વાળા, કોઈ આવી જાય પુંજાભાઈ રેડિયા
1: વાળા. બોલો ભાઈ, વાહ ભાઈ વાહ, તો બહુ સારું કેવાય.
0: અત્યારે 3 રેડિયા છે અત્યારે આજની તારીખમાં.
1: અચ્છા,
0: ત્યાં તો લાયસન્સ વાળા રેડિયા હતા, લાયસન્સ આવું બધું બોલ આપડે. હું બધા ભેગા થઈને જાય છે લાઈટ.

0: કોઈ રેડિયો લાગતા નહીં બેન.
1: અચ્છા એવું છે.
0: હા પૂંજાળા રેડિયા ઓળખે, ખાલી ટપા લખે ને પૂંજાળા રેડિયા વાળા તો આવી જાય. પૂંજાભાઈ રેડિયા
1: વાળા ભાઈ, વાહ ભાઈ વાહ, તો બહુ સારું કેવાય.
0: અત્યારે 3 રેડિયા છે અત્યારે આજની તારીખ માં.
1: અચ્છા,
0: અને ત્યાં તો લાયસન્સ વાળા રેડિયા હતા. લાયસન્સ આ બરોબર આપડે હો બધા ભેગા થઈને બેસી છે. લાઇબ્રેરી છે અમારે, હા એવા લાઇબ્રેરી બધા બેસી હા ભરીએ.
1: અચ્છા, ચાલો વાહ, બહુ સરસ વાત છે કે ભાઈ આખું ગામ સાથે મળીને રેડિયો સાંભળો છો, એ રીતે સામાજિક એકતા પણ જળવાયેલી રહે અને મનોરંજન ને માહિતી પણ મળે
0: અને આનંદ આવે. રેડિયો આપણે ખેતરમાં જોડે લઈ જવાનો.
1: ભલે ઠાકોરભાઈ, તો આપને માટે રજૂ કરીએ છીએ આપની પસંદનું ગીત.
0: આવજો, નમસ્કાર.
1: આવજો, નમસ્કાર.

0: કેમ છો મિત્રો? કાર્યક્રમ
1: પ્રેરણાબેન, ઘણા સમય બાદ આપ ફોન લાગ્યો.
0: હા જી,
1: પેલા તો આપણે રણુજાવાળા કરશનદાસ બાપુ ને શ્રદ્ધાંજલિ પાઠવી.
0: જી
1: બરોબર. એ આ રાજકોટ ના રેડિયો શ્રોતા મિત્ર હતા અને મહંત સંત હતા, બોરડી સમાથિયાળા રામદેવ સિદ્ધ ની જગ્યા ના મહંત હતા. તો એમને આપણે બધા અમે રેડિયો ગ્રુપ થી એને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. અને બીજું કે આજે અમારે ભજન એક સાંભળવું છે, જૂનું તો થયું, દેવળ જૂનું.
0: તમને ભજન તો ચોક્કસ સંભળાવીએ, પણ પેલા તમારું નામ ને તમારું ગામ તો અમને કહો.
1: હા, મારું ગામ ગામ છે બારાડી વિસ્તાર ના ગામ મેકપા ટીટોળી, ઝાલા રમણીકલાલ.
0: ઝાલા રમણીકલાલ, બરાબર છે. આપ તો ઘણા જૂના શ્રોતા છો.
1: નંદલાલ મિસ્ત્રી અને નાથાભાઈ કોળી અને ધીરજભાઈ રબારી, કિરીટ સોલંકી, આ બધા અમે રેડિયો જરૂર સાંભળીએ છીએ તમારો. આજ ફોન લાગી ગયો, એ અમારી ભાગશાળી વાત કહેવાય.
0: રમણીકલાલ ભાઈ, આજે આપણે વિષય રાખ્યો છે મોસમ નો પહેલો વરસાદ.
1: હા, તો મોસમ નો પહેલો વરસાદ તો બધાને લાગણી થી લાગે અને સાવચેતી રહે, કારણ કે પહેલો વરસાદ છે એમાં શરીર માં સમય ને ફેરફાર ને લીધે નુકસાન કરે. અને બે ટાઈપ નાવાથી, એક પેલા નદી નું પાણી માં ના નાવ, કારણ કે આ મરદાલ પાણી હોય બધું આખા વર્ષ નું જૂનું ભેરું થઈ, એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. અને અને આપણા માટે ખુબ વહેલો વરસાદ થઈ જાય તો સારું છે.
0: હા, આ વખતે વરસાદ મોડો થયો છે પણ હવે ચોમાસું વિધિવત રીતે બેસી ગયું.
1: સારું ચોમાસું જાય ને તો બધે સરસ, ખેડૂત ને વાવણી ને આનંદ ઉત્સાહ્ય, થોડો ઘણો થાય તો એમાં મુશ્કેલી વાળું.
0: હા બરાબર.
1: અને આપણે એક કાર્યક્રમ માં જે ઓલા ભજન ને સંતવાણી ને લોકવાર્તા ને આપણે રાત્રિ ના સમય કરી નાખો તો નુકસાન થાય, કે ગામડા ને વધારે પડતા લોકો ને જે સાંભળવા વાળા છે વર્ગ, એ તો સાંજે સાંભળવાનું હોય, દિવસ ન કોઈ નવરાત ન હોય. આ એક સુધારો થાય તો આકાશ વાળો હોય ફેરફાર કરી દો, એ થોડોક રાત્રે કરી નાખે તો સારું એમ. અને આ જમીન નિવેદન શરૂ થાય તો સારું કેવાય. તેને એક વોટ્સઅપ ખોલો તો સોનામાં સુગંધ થોડે એવું થાય.
0: બરાબર. બસ આ જે તમારું સૂચન છે કે માગણી લાગણી છે અમે ઉપર સુધી પહોંચાડશું, એટલે શું છે સમય અને અનુકૂળતા પ્રમાણે થોડા થોડા ફેરફારો થતા રહેતા હોય. ભલે, તો રમણીકલાલ ભાઈ આપને માટે રજૂ કરીએ છીએ આપનું મનપસંદ ગીત. ફોન કરવા બદલ આભાર. આવજો.

ઘણી વાહ દોસ્તો, આપ સૌની વરસાદી વાતો અને વરસાદી યાદો એ તો ભીંજવી દીધા અંદરથી ને બહારથી. બસ હવે એક જ પ્રાર્થના છે કે ચોમાસું વિધિવત રીતે બેસી ગયું છે ત્યારે જગતના તાત એવા ખેડૂત ભાઈઓ પર મેઘમહેર વરસે ને એમ સૌ જીવો પર દયા વરસે. સમય થઈ રહ્યો છે આપની રજા લેવાનો. આપી દઉં આવતા અઠવાડિયાનો વિષય. આવતા શુક્રવારે વાત કરીશું મારું પ્રિય વિષય પર. તમારું પ્રિય પુસ્તક, પ્રિય ફરવાનું સ્થળ, પ્રિય ફિલ્મ, પ્રિય વ્યક્તિ, પ્રિય ભોજન, કંઈ પણ જે આપને મનપસંદ હોય એ વિશે જણાવો આવતા શુક્રવાર તારીખ 10 જુલાઈ 2026 સવારે 10 થી 10:30 દરમિયાન. ફોન નંબર તો આપ જાણો જ છો, 0281244391. તો ચાલો ત્યારે આવજો.

0: ઉગમ સંગીત અંતર્ગત પ્રકાશ નાયકના કંઠસ્થ ગીતો, જેનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. આજે સ્વામી વિવેકાનંદની પુણ્યતિથિ પર દેશ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. ઉપરાષ્ટ્રપતિ સી પી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ આપી. ઉપરાષ્ટ્રપતિ સી પી રાધાકૃષ્ણન અને કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે આજે આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર આજથી મધ્યપ્રદેશની બે દિવસની મુલાકાતે. ઇરાનમાં ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ સૈયદ અલી ખામેનીના 6 દિવસીય અંતિમ સંસ્કારની વિધિ આજથી તહેરાનમાં શરૂ થશે. વિશ્વના અનેક દેશોના નેતાઓ તહેરાન પહોંચી રહ્યા છે. અમેરિકા આજે તેનો 250મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. વર્ષ 1776માં આજના દિવસે અમેરિકાએ તેની સ્વતંત્રતા જાહેર કરી હતી. ગાંધીનગર જિલ્લાના શાહપુર, કાંઠા અને વેડા આયુષ્યમાન આરોગ્ય મંદિરને ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય સેવાઓ માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય એનક્યુએએસ પ્રમાણપત્ર એનાયત કરાયું. અમદાવાદના વાડજ જંકશન ફ્લાયઓવર બ્રિજ પર બ્રિજ નિર્માણને વેગ. વાડજ જંકશનથી ગાંધી આશ્રમ તરફના બ્રિજનું કામ 5 જુલાઈની રાત સુધી ગર્ડલ લોન્ચિંગ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક. અમદાવાદના દક્ષિણ ઝોન વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવાયા. ભારે વરસાદના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 51 પર હુસેનાબાદ નજીક રોડને મોટું નુકસાન થવાથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો. સોમનાથથી દ્વારકા જતા વાહન ચાલકોને રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 151 અને 27 વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ. આજે સવારે 6 વાગ્યાથી અત્યાર સુધીમાં રાજ્યના 48 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ વલસાડ ના કપરાડામાં 21 મિલીમીટર વરસાદ નોંધાયો. ગુજરાત રાજ્યમાં આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી. માછીમારોને દરિયામાં ન જવાની કડક સૂચના આપવામાં આવી. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આ 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. આજના કાર્યક્રમમાં આપને સૌ પ્રથમ સંભળાવીએ બદલાપર ફિલ્મનું આ ગીત, અતિફ અસલમના સ્વરમાં, સંગીત સચિન જીગરનું.

મિત્રો, હવે આતિફ અસલમ અને શ્રેયા ઘોષાલના યુગલસરમાં સાંભળશો રમૈયા વસ્તાવયા ફિલ્મનું આ ગીત. સંગીત આપ્યું છે સચિન જીગરે અને શબ્દ પ્રિયા પંચાલના.

મિત્રો, હવે સાંભળશો ઇરશાદ કામિલ દ્વારા રચિત અને પ્રીતમે સંગીતબદ્ધ કરેલ ગીત જબ વી મેટ ફિલ્મનું. આ ગીતને સ્વર આપ્યો છે મોહિત ચૌહાણે.

મિત્રો, અત્યારે આપ માણી રહ્યા છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રની સંગ. આપને હવે સંભળાવીએ અરિજિત સિંગ અને ચિન્મય શ્રીપદાના યુગલ સ્વરમાં ટુ સ્ટેટ્સ ફિલ્મનું આ ગીત. સંગીતકાર છે શંકર અહેસાન લોય અને ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્ય.

હવે સાંભળશો અરિજિત સિંઘને. ફિલ્મ છે જીનિયસ. આ ગીતને સંગીતની ધૂન આપી છે હિમેશ રેશમિયાએ, બોલ કુમારના.

મિત્રો, ફિલ્મ સંગીતના કાર્યક્રમનું અંતિમ ગીત સાંભળશો. શંકર મહાદેવન, શફકત અનામત અલી ઓર કેરાલિસા મોન્ટેરિયોના સ્વરમાં. ફિલ્મ છે કભી અલવિદા ના કહેના.

અને મિત્રો, આ ગીત સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. મિત્રો, અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં 11:30 થઈ છે. હવે પ્રસ્તુત છે ગેર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. સૌપ્રથમ ગીત સાંભળશું, પ્રખ્યાત ગઝલકાર હસ્તિમલ હસ્તીની રચના, સ્વર આપ્યો છે જગજીતસિંહે.

અને મિત્રો, આ સાથે જ ગેર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. મિત્રો, અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં બપોરના 12 થવા આવ્યા છે. થોડી જ વારમાં આપ સાંભળશો અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જોધપુર એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડીંગનું ઉદઘાટન કર્યું અને સુધારેલી ઉડાન યોજનાનો પણ પ્રારંભ કરાવ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાણંદ ખાતે અત્યાધુનિક સેમિકન્ડક્ટર પેકેજિંગ સુવિધા રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેરુવિયન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કીકો ફુજીમોરીની જીત બદલ તેમને અભિનંદન પાઠવ્યા છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવનું અમદાવાદમાં આગમન. તેમણે જણાવ્યું સેમિકન્ડક્ટર હબ બનવા તરફ ગુજરાત અને ભારતનું આ એક ખૂબ જ પ્રશંસનીય અને ઐતિહાસિક પગલું. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે ભારત તેના $1 ટ્રિલિયન નિકાસ લક્ષ્યાંકને પ્રાપ્ત કરવાના માર્ગ પર છે અને ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વાર્ષિક નિકાસના લગભગ 15% રેકોર્ડ કરી ચૂક્યું છે. ભારત અને ઇઝરાયલ વચ્ચે દ્વિપક્ષીય રોકાણ કરાર આજથી અમલમાં આવ્યો. આ કરાર ગયા વર્ષે સપ્ટેમ્બરમાં નવી દિલ્હીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યો હતો. ભોપાલ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અગ્નિશમન વિભાગ સલામતીના ધોરણો ચકાસવા માટે નિયમિતપણે સ્થાપનાઓનું નિરીક્ષણ કરી રહ્યા છે. સ્પેન અને ફાન્સના કેટલાક ભાગોમાં રેકોર્ડ ગરમીને કારણે અસંખ્ય જંગલોમાં આગ લાગી છે, જેના કારણે દક્ષિણ યુરોપમાં દુષ્કાળની સ્થિતિ વધુ ખરાબ થઈ 10,000 લોકોનું સ્થળાંતર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં શરૂ કરવામાં આવેલ નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત 3 દિવસમાં 25,000થી વધુ બિનઉપયોગી વસ્તુઓનો સ્થળ પર જ નિકાલ કરાયો. ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા અને પશ્ચિમી મધ્યપ્રદેશમાં વરસાદનું રેલ એલર્ટ. કોલંબિયાએ અમેરિકાના કેન્સાસ સિટી સ્ટેડિયમ ખાતે ગાનાને 1-0 હરાવીને ફિફા વિશ્વકપમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. ઇરાનમાં ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ સૈયદ અલી ખામેનીના 6 દિવસીય અંતિમ સંસ્કારની વિધિ આજથી તહેરાનમાં શરૂ થશે. વિશ્વના અનેક દેશોના નેતાઓ તહેરાન પહોંચી રહ્યા છે. ગાંધીનગર જિલ્લાના શાહપુર કાંઠા અને વેડા આયુષ્યમાન આરોગ્ય મંદિરને ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય સેવાઓ માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય NQAS પ્રમાણપત્ર એનાયત કરાયું. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

મિત્રો, આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. સમય થયો છે ગુજરાતી ગીતો સાંભળવાનો. મિત્રો, ચોમાસાની પ્રથમ ફુવાર, ભીની માટીની સુગંધ અને મનને સ્પર્શી જતો પવન, આ લાગણીને શબ્દ અને સ્વરમાં જીવંત કરતું ગીત સાંભળી આરતી મુનશીના સ્વરમાં. શબ્દ લખ્યા છે તુષાર શુક્લએ, આ ગીતને સંગીતબદ્ધ કર્યું છે શ્યામલ સૌમિલ મુનશીએ.

મિત્રો, વરસાદની રીમઝીમ ફુવાર સાથે મન પણ સંગીતના સૂરમાં ભીંજાઈ જાય. વરસાદ આવે એટલે ધરતી મહેકી ઉઠે અને દિલમાં સંગીતની સરગમ ગુંજી ઉઠે. ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળશો વિભા દેસાઈને. રચના છે શ્રી સુંદરમની.

0: અને મિત્રો, આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર સાથે. મિત્રો, બપોરના 12:30 થઈ છે. હવે રજૂ કરીએ છીએ મહિલાઓ માટેનો અમારો વિશેષ કાર્યક્રમ સહિયર.
1: આજે તો પાર્ટી જોઈએ, પેલા ચેમ્પિયન સાથે સેલ્ફી થઈ જાય.
2: આઈડિયા, અહીં જ પાર્ટી કરીએ,
1: પિઝા પાર્ટી.
2: યે, ચાલ તારું કાર્ડ અને પિન આપ.
3: મારા કાર્ડ ની ડિટેલ્સ હું જાતે નાખીશ. RBI કહે છે કે આપનો પિન, OTP, CVV અથવા ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ કોઈની પણ સાથે શેર ના કરો, અને ઓનલાઈન બેંકિંગ ફક્ત પોતાના કમ્પ્યુટર, મોબાઈલ અથવા સુરક્ષિત નેટવર્ક થી જ કરો.
1: બાય ગર્લ્સ, ક્યાં જાય છે? સાંભળ્યું નહીં? નો શેરિંગ.
3: RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
4: પ્રસ્તુત છે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર. નમસ્તે બહેનો, આપ સૌ કેમ છો? મને આશા છે કે આપ સૌ મજામાં હશો. હું છું આપની રેડિયો દોસ્ત બેનઝીર પઠાણ. આજે ફરી તમારી સમક્ષ એક નવા જ પ્રોગ્રામ સાથે હાજર થઈ છું. મારે તમારી સાથે ઘણી જ બધી વાતો કરવાની છે. તમને સુંદર, મજેદાર, જાયકેદાર, ચટાકેદાર વાનગીઓની રેસીપી આપવાની છે. સુંદર મજાના ગીતો પણ સંભળાવવાના છે. ધરતીની છાતી પર પ્લાસ્ટિકનો ભાર, ચાલો કરીએ આજે એક નવો વિચાર. પ્લાસ્ટિકની થેલીઓનો ત્યાગ કરીએ, પર્યાવરણને આપણે ફરી આબાદ કરીએ. બહેનો, તમે વિચારતા હશો કે આ પંક્તિ મેં કેમ બોલી. તો બહેનો, ગઈકાલે જ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસની ઉજવણી કરવામાં આવી. બહેનો, તમને ખબર છે, પ્લાસ્ટિક એક એવું રાક્ષસ છે જેના કારણે પર્યાવરણને અને મનુષ્ય જીવોને ઘણું જ બધું નુકસાન થાય છે. બહેનો, તમે જાણો છો કે એક પ્લાસ્ટિકની થેલી બનાવતા માત્ર 1 સેકન્ડનો સમય લાગે છે, પરંતુ તેને કુદરતી રીતે બાયોડિગ્રેડ થતા 500 થી 1000 વર્ષનો સમય લાગે છે. અને બહેનો, જો હું વાત કરું સમુદ્રી જીવોની, તો દર વર્ષે લાખો દરિયાઈ જીવો જેમ કે કાચબા, માછલીઓ અને અન્ય જીવો પ્લાસ્ટિકને ખોરાક સમજીને ખાઈ જાય છે, જેનાથી તેઓ મૃત્યુ પામે છે. અને બહેનો, જો માઇક્રોપ્લાસ્ટિકની વાત કરવામાં આવે, તો આ પ્લાસ્ટિક ટુકડાઓમાં વહેંચાઈને આપણા પાણી અને ખોરાકમાં ભળે છે, જે અંતે આપણા સ્વાસ્થ્યને ગંભીર રીતે નુકસાન પહોંચાડે છે. તો બહેનો, પર્યાવરણને બચાવવા આપણે સૌ આજે સંકલ્પ કરીએ અને અમુક સૂત્રો આપણા જીવનમાં આત્મસાત કરીએ, જેમ કે પ્લાસ્ટિકનો ત્યાગ, પર્યાવરણને અનુરાગ, થેલી લો કાપડની આદત પાડો સાફ સફાઈની. આ પૃથ્વીને બચાવવાની જવાબદારી આપણા સૌની છે. બહેનો, આપણે વાત કરી રહ્યા છે પર્યાવરણ સંરક્ષણની, તો આવું જ એક સુંદર મજાનું ગીત સાંભળીએ.

0: બહેનો, હમણાં જ આપે સાંભળ્યું સુંદર મજાનું ઘી, તો હવે હું તમને આપવા જઈ રહી છું ચટાકેદાર જાયકેદાર વાનગીઓની રેસીપી. બહેનો, આગામી દિવસોમાં ચોમાસું શરૂ થશે, તો ચોમાસામાં સ્વાસ્થ્યને લગતા ઘણા બધા રોગો થતા હોય છે, બીમારીઓ થતી હોય છે, જેમાં સંતુલિત આહાર ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. તો બહેનો, હું તમને એ જ પ્રકારની સ્વાસ્થ્યવર્ધક અને જાયકેદાર વાનગીઓની રેસીપી આપી રહી છું. તો કાગળ અને પેન લઈને બેસી જાઓ. પહેલી રેસીપી છે મગના સૂપની. બહેનો, ચોમાસામાં પાચન શક્તિ થોડી નબળી પડતી હોવાથી હળવો, પૌષ્ટિક અને સરળતાથી પચી જાય તેવો ખોરાક લેવો વધુ યોગ્ય માનવામાં આવે છે. તો ચલો આના માટે સામગ્રી નોટ કરી લો. લીલા મગ 1/2 કપ, જેને 2-3 કલાક પલાળી રાખવા. 1 નાનું ટામેટું બારીક સમારેલું, 1 નાનું ગાજર ઝીણું સમારેલું. બહેનો, ગાજર વૈકલ્પિક છે. 1 ઇંચ આદુનો ટુકડો છીણેલું, જીરું 1/2 ચમચી, હળદર 1/4 ચમચી, મરીનો પાવડર 1/4 ચમચી, ઘી 1 ચમચી, મીઠું સ્વાદ મુજબ, લીલા ધાણા સજાવટ માટે અને પાણી 3 કપ. તો બહેનો, હવે બનાવવાની રીત. સૌ પ્રથમ કુકરમાં ઘી ગરમ કરીને તેમાં જીરું અને છીણેલું આદુ ઉમેરો. ત્યારબાદ ટામેટા અને ગાજર ઉમેરીને 2 મિનિટ સુધી સાંતળો. હવે પલાળેલા મગ, હળદર, મીઠું અને 3 કપ પાણી ઉમેરીને 3-4 સીટી સુધી બાફી લો. ઠંડુ થયા પછી તેને હળવું મેશ કરી લો, અથવા જરૂર હોય તો બ્લેન્ડ કરી લો. ફરી એકવાર ગેસ પર મૂકી જરૂર મુજબ પાણી ઉમેરો. અંતે મરીનો પાવડર અને લીલા ધાણા ભભરાવી ગરમાગરમ સર્વ કરો. બહેનો, મગમાં પ્રોટીન અને ફાઈબર ભરપૂર હોય છે. આદુ પાચનમાં મદદરૂપ બને છે અને બહેનો, ગરમ સૂપ શરીરને હૂંફ આપે છે અને ચોમાસામાં હળવો આહાર ઉત્તમ માનવામાં આવે છે. બહેનો, હમણાં જ મેં તમારી સાથે શેર કરી ગરમા ગરમ મગના સૂપની રેસીપી. તો હવે હું તમને સંભળાવવા જઈ રહી છું દુર્ગેશ ઉપાધ્યાય દ્વારા લિખિત નાટક અમને ઉગવા દો, જેની રજૂઆત અખિલેશ નાણાવટી દ્વારા કરવામાં આવી છે. તો આવો સાંભળીએ સુંદર મજાનું નાટક.
1: કહું છું, સાંભળો છો? આ છાપુ મેલો, હવે આ 4ની ચા મેલીને ગઈ છું, તે પીધી નથી, બળી ઠંડી થઈ જઈ હશે, ચા પી લ્યો ને.
2: હા હા, બૂમો ના પાડે, પી લઉં છું.
1: પણ એવું તો બળ્યું રોજ હું આશા આપવામાં આવે છે, તે કલાકો હુધી પકડીને બેસી રહો છો.
2: એ તને ખબર ના પડે, ઘણું જાણવા જેવું આવે છે.
1: બેહો બેહો, હવે અમને બધી ખબર પડે છે.
2: હારું હારું, ચાલ હું કામ છું તારે.
1: હું એમ કે

0: એટલે
1: કે પહેલા ખોળે છોરો થયો એટલે ઘરમાં અજવાળું થયું, એનો વંશ રાખનાર આવ્યો ને. મારી વહુને પણ પહેલા ખોળે છોરો જ આવે તો સારું ને. હું તો ભગવાન ને રોજ પ્રાર્થના કરું છું કે મારી વહુ ને છોરો જ આલજે.
0: અને જો ભગવાન છોરી આલશે તો તું શું કરીશ? એ થોડી આપણા હાથની વાત છે.
1: હા છે જ ને. હવે તો દવાખાનામાં ગર્ભની તપાસ કરાવાય છે અને ગર્ભમાં છોરો છે કે છોરી તે ખબર પડે છે.
0: હા પણ એવી તપાસ કરાવીને કરવાનું શું? ભગવાન જે નસીબમાં હોય તે આલે, એ સ્વીકારી લેવાનું.
1: હારું હારું, તમે તો અત્યારના પરમાં કથા કહેવા બેહી ગયા. પણ આ કહું છું, હજી તમારા છોરાની વહુરાણી પથારીમાં ઘોરે છે. આ મારે જ વહેલું ઉઠી બધું કામ કરવું પડે છે અને વહુરાણી તો જાણે રાજાની રાણી ના હોય એમ ઉઠાડીએ ત્યારે ઉઠે.
0: અરે ઉઠશે હમણાં, કઈ તબિયત બરાબર ના હોય એને થોડું વધારે ઊંઘી તો હું બગડી જવાનું હતું.
1: તમે તો છોરાની વહુ એટલે એનું જ ઉપરાણું લેવાના ને. લ્યો હું જ ઉઠાડવા જઉં છું. અલી મંગુડી, ઓ મંગુડી.
2: હા હું કોસો બા.
1: આ ચમ હજુ પથારીમાં જ પડી રહી છે? આ ઘરનું બધું કામ કોણ કરશે?
2: આ ઉઠું છું બા.
3: અલી ઓ, આ બાયો હું કીધું? હોંભરતી નહીં, ઉઠને. હવે
2: હોંભરું છું પણ અમારી તબિયત સારી નથી. ઉઠવા જઉં છું ને મને ચક્કર આવે છે અને હવાર હવારમાં આ ઉપકાય બહુ આવે છે.
1: લ્યો કામ કરવું નથી એટલે વહુરાણી ને ચક્કર આવે છે.
2: ના બા એવું નથી.
3: અલી બા, આ એની તબિયત બગડી લાગે છે, એને ડોક્ટર પાસે લઈ જવી પડશે.
1: તું હું ખબર નથી પડતી. આ ઉપકા તો પેલા છે. તારી વહુનો પગ ભારે લાગે છે, જા જા એને ગામના સરકારી ડાક્ટરાણી પાસે લઈ જા અને બતાવી લાય. ભગવાન કરે એને કાંક સારા સમાચાર મળે.
3: હારું હારું. અલી ઓય હેણ, આપણે ડાક્ટર પાસે બતાવી આવીએ હેણ. બા, આ તારી વહુને ગર્ભ છે અને એને 5મો મહિનો જાય છે એમ ડાક્ટરે કહ્યું છે.
1: હારું હારું, થોડો લાજ હવે.
3: પણ બા એમાં શું, આ ડાક્ટરે એને દવાઓ આપી છે અને એને આરામ કરવાનું કહ્યું છે.
1: એટલે એને ખાટલે બેહાડી રાખવાની થોડી છે. કામ કોણ કરશે મારો બાપ?
3: અલી બા તું શું, એ તો કરશે જ ને, પણ તારે એને થોડી મદદ કરવાની અને એનું ધ્યાન રાખવાનું એમ ડાક્ટરે કીધું છે.
1: હારું હવે તું તારું કામ કર, જાનો કરીએ.
3: હારું હારું.
1: અને વહુરાણી બહુ ખુશ થવાની જરૂર નથી. તમે આ ડાક્ટરાણી પાસે જાઓ અને કહો કે મારે ગર્ભની તપાસ કરાવવી છે, એમાં છોરો છે કે છોરી.
4: તે હે બા, ભાભીને છોરો આવવાનું છે. એ તો હું ફઈબા બનીશ ને.
1: હા હા, પણ તું એને લઈને જા અને મેં કીધું એ તપાસ કરાવડાવો અને જો ગર્ભમાં છોરો હોય તો જ ગર્ભ રાખવાનો છે, નહીં તો એ કઢાવી નાખવાનો. સમજી?
4: હે પણ બા એમ કેમ?
1: એ તું નહીં સમજે, મેં કહ્યું એટલું કરો. જા એને લઈ જા.
2: ડાક્ટરાણી બોન, અમારી હાહુ કે છે કે ગર્ભની તપાસ કરવાની છે અને એમાં સોરો હોય તો જ રાખો છે, નહીં તો કાઢી નાખો.
5: શું કહે છે બેન? આવું ન થાય અને આવી તપાસ કરાવી પણ ગેરકાયદે છે અને આવી તપાસ સરકારી દવાખાનામાં થતી જ નથી.
4: પણ આ ખાનગી દવાખાનામાં,
5: ખાનગી દવાખાના વાળા કરે છે તે ગુનો છે. જો સરકારે ગર્ભ કાઢી નાખો એટલે કે ગર્ભની હત્યા અને ગર્ભનું પરીક્ષણ એટલે કે તપાસ અટકાવવા રાજ્યમાં એક કાયદો અમલમાં મૂક્યો છે, જેમાં ગર્ભ હત્યા કરનાર સ્ત્રી અને ગર્ભ પરીક્ષણ કરનાર કે ગર્ભ કાઢી આપનાર ડોક્ટર બંને સજાને પાત્ર છે, ગુનેગાર બને છે.
4: હા બરોબર.
5: આવા ડોક્ટરો સામે પણ કાયદેસર કાર્યવાહી થાય છે અને જો ગર્ભ કાઢી નાખવો એટલે ગર્ભની હત્યા કરી કહેવાય. એ માણસની હત્યા કરવા બરાબર છે, કારણ કે એ ગર્ભમાં પણ જીવ હોય છે અને હત્યા કરવી એ પાપ પણ છે.
4: હા બરોબર.
5: અને છોકરો હોય કે છોકરી, બંને હવે આ જમાનામાં સરખા જ છે, પછી શું કામ આવું કરવાનું?
4: પણ અમારી હાહુને હું કહું?
5: આ જ કહેવાનું જે મેં તને કહ્યું.
4: બરોબર, પણ એ જો ના સમજે ને તો પછી તમારે એમને સમજાવવા પડશે.
5: સારું, મને કહેજે.

0: તારા ઘરે આવીશ ને એમને સમજાવીશ.
1: બા, અમે દાક્તરાણી પાસે જઈ આવ્યા.
2: એ હા બા, દાક્તરાણી તો કહે છે આવી તપાસ જ ન કરાવાય. એ તપાસ તો ગેરકાયદે છે અને ગુનો બને.
3: હવે જોઈ બહુ કાયદા વાળી પાસી, મને કાયદા સમજાવેશ. કોઈ ખાનગી ડોક્ટર શોધી કાઢ અને તપાસ કરાવી લે. મારે તો છોરો જ જોઈએ છે, છોરી તો ના જ ચાલે. છોરો હોય ને તો વંશવેલો ચાલે, એ તો ઘરનું અજવાળું કહેવાય. અને છોરી, છોરી એટલે મેલો અવતાર, એ તો પારકે ઘેર જવાની. એ શું આપણી સેવા ચાકરી કરવા રહેવાની?
4: પણ આ બધું છે શું? એ કહે છે સાચું છે, ગર્ભની તપાસ કરાવી ગુનો બને છે, અને ગર્ભની હત્યા કરી એને ભ્રૂણ હત્યા કહે છે. મા પાપ છે મા પાપ. આવું પાપ વરીને તું કયા ભાવે છૂટીશ?
3: હવે જોયા બહુ પુણ્યશાળી ભગત, આ પાપ પાપ ના કહેવાય. એ તો ડોક્ટરો કરે જ છે, એમને કોઈ પાપ નથી લાગતા, તે આપણને લાગે.
4: અરે ભગવાન, આને કઈ રીતે સમજાવી? જો મારી વાત સાંભળ, આ જમાનામાં હવે છોકરા છોકરીનો કોઈ ભેદ રહ્યો નથી.
3: હું બીજું કઈ ના સમજુ, મારે તો છોરો જ જોઈએ. અને જો છોરી થાય ને તો આ બાજુવાળી જમના મને મેણા મારે. લ્યો, છોરો જોઈતો તો ને આવીને છોરી, એ તો નસીબમાં હોય એને જ છોરો મળે, ત્યારે શું મારે મેણા સાંભળવાના?
4: અલ્યા, પણ એના મેણા હારું આપણે ભ્રૂણ હત્યા કરવાની? આ સાત વાર ગંગામાં નહીશ ને તોય તારું પાપ નહીં ધોવાય, સમજી ને?
3: વહુ, જવા દે, એમની વાતો તું ના સાંભળી, અને દાક્તરાણી પાસે મને લઈ જા, હું એને સીધી દોર બનાવી દઈશ.
2: એ બા, એ દાક્તરે તો તને

0: તો તું ના સાંભળી અને ડાક્ટરાની પાસે મને લઈ જા, હું એને સીધી દોર બનાવી દઈશ.
1: એ બા, એ ડાક્ટરે તો તને મળવા ઘેર આવવાનું કહ્યું છે, હું બોલાવી લાવું.
0: હા હા, હારું જા, એને લઈ આવ મારી પાસે. મારે જ એને સમજાવવી પડશે, એ તમને નહીં ગાંઠે. મારે તારું કઈ સાંભળવું નથી, મેં કહ્યું એ કરવાનું છે.
2: બા, પેલા મારી વાત તો સાંભળો, પછી તમારે જે કરાવવું હોય તે કરાવજો. જુઓ, આ જમાનો ઘણો આગળ વધી ગયો છે.
0: બળે તારો જમાનો.
2: પણ બા, મારી વાત તો સાંભળો. જુઓ, હું કોણ છું?
0: ડોક્ટર.
2: એમ નહીં, ડોક્ટર ખરી, પણ સ્ત્રી, છોકરી જ છું ને.
0: હા, તે ઈમાં હું છે. તું ભણી ગણી એટલે ડોક્ટર થઈ, પણ અમારામાં તારા જેટલું થોડું કોઈ ભણે છે.
2: પણ બા, તમારા છોકરાની વહુ ને જો છોકરી થાય અને મારી જેમ ભણે ગણે, હોશિયાર બને અને ડોક્ટર થાય તો તમને ગમે?
0: ઈમાં શું છે, ગમે જ ને. પણ
2: બા, એ પણ ને પણ રહેવા દો. જુઓ, હવે છોકરીઓ પણ બધી જ જગ્યાએ આગળ વધી છે, નોકરીમાં, વેપારમાં, શિક્ષણમાં. અરે, પેલી વિમાનમાં બેસી અવકાશમાં ગઈ ને એ સુનીતા પણ છોકરી જ હતી ને, ખબર છે ને તમને?
0: હા, એ તો કઈ પેપરમાં એના ફોટા આવતા હતા. અલી બોલ, પણ એ તો ગજબ કહેવાય.
2: હા, તો બા, આજે છોકરી પણ ધારે તો આગળ વધી પોતાની કાબેલિયત બતાવી શકે છે. અને જુઓ, હું છોકરી છું, મારીમાં કોણ હતી? છોકરી જ ને. અને એણે જો આ ભ્રૂણ હત્યા કરી હોત તો હું ડાક્ટર બની જે સેવા કરું છું એ કરત ખરી?
0: ના બેન, એ વાત તો ખરી છે.
2: અને જુઓ, છોકરાઓ સેવા કરશે એની શું ખાતરી? તમારો છોકરો પરણીને વહુ લઈને જુદો રહેવા જતો રહે તો પછી સેવા કોણ કરશે? છોકરી જ ને.
0: હા, એ વાત તો ખરી બોલ.
2: અને છોકરો જ તમને સ્વર્ગ અપાવશે એની કોઈ ખાતરી છે ખરી? જુઓ, આપણા વેદો અને પુરાણોમાં પણ સ્ત્રીઓને જનોઈ દેતા હતા. આ જનોઈ દેવી એટલે એને ભણવા ગણવાનો પુરુષ બરાબરનો હક દેવો.
0: હા બોલ.
2: તો જુઓ બા, આ છોકરાનો જ મોહ તમે છોડી દો અને ખોટો આગ્રહ ના રાખો અને નસીબ પર કે ભગવાન પર પણ થોડી શ્રદ્ધા રાખો અને એ જે આપે તેને સ્વીકારી લો.
0: એ બધું જ સાચું, પણ છોકરો એટલે તો ઉજળો વસ્તાર કહેવાય. છોકરો આવે ત્યારે પેંડા વેચે છે, છોકરી વખતે નથી વેચતા, એમ કેમ કે ને?
2: બા, એ તો બધી ખોટી પ્રથા પડી ગઈ છે અને હવે આ જમાનામાં સુધારવી પડે ને. આ તમારો છોકરો કોણે પેદા કર્યો બોલો?
0: હાય હાય મુઈ, તારું સત્યાનાશ જાય, એ તો મેં જ પેદા કર્યો છે ને, પણ એનું તારે શું છે?
2: પણ બા, હું એ જ કહું છું, જો તમે સ્ત્રી છો એટલે છોકરો પેદા કર્યો, જો આ દુનિયામાં સ્ત્રીઓ જ નહીં રહે તો છોકરા કોણ પેદા કરશે? બોલો, એનો જવાબ આપો.
0: એ વાત તો તારી ખરી છે.
2: જુઓ બા, આ તમારા જેવા કેટલાય લોકોમાં પૂરતી સમજણ નથી અને જૂની ઘરેણમાં જીવે છે એટલે આ ભ્રૂણ હત્યા વધતી ગઈ છે અને એટલે સ્ત્રીઓની સંખ્યા ઘટતી જાય છે. આજે આપણા દેશમાં સ્ત્રીઓની સંખ્યા ઓછી છે અને પુરુષો વધારે છે, એ પછી દરેક પુરુષને પરણવા કન્યા ક્યાંથી મળશે? અને સ્ત્રી પુરુષનું પ્રમાણ સરખું નહીં જળવાય તો આગળ પ્રજોત્પત્તિ કેવી રીતે થશે? બીજું, જો સ્ત્રીઓ ઓછી હશે તો તેના માટે ખેંચતાણી થવાની, એટલે ખૂન બળાત્કાર જેવા બનાવો વધતા જશે. બરાબર ને બા?
0: હા બોન, એ તો ખરું. જુઓ ને, અત્યારે જે કેટલું વધી ગયું છે.
2: હા, એટલે સ્ત્રીઓની સંખ્યા વધવી જોઈએ, એ વધુ આગળ આવે અને હોશિયાર બને એ જરૂરી છે. જુઓ, આજે આપણા રાષ્ટ્રપતિ પણ સ્ત્રી છે. દેશની આઝાદીમાં લડનાર પણ કેટલી સ્ત્રીઓ હતી. સ્ત્રી તો શક્તિ છે.
0: હા બોન, સ્ત્રી વગર તો બોન ઘર કોણ ચલાવે અને ઘર હાચવે કોણ? અરે, ઘર અને સંસાર તો સ્ત્રી જ ચલાવે અને એ જ છોરા પેદા કરે અને મોટા કરે, બધું સ્ત્રી જ કરે છે ને, પુરુષોને ક્યાં એ બધું કરવું પડે છે? પણ અલી ડાક્ટરાણી, આ મને થાય છે કે હું મરી જઈશ પછી મારી ચિતાને મારો છોકરો દાહ આપશે ને, એમ છોકરો તો જોઈએ ને.
2: આટલું સમજાવ્યું તોય ફરી પાછું તમે તો, હવે તો છોકરીઓ પણ અગ્નિદાહ આપે છે, એ ઠાઠણી ખભે લઈને સ્મશાને જાય છે અને શ્રદ્ધ પણ કરાવે છે. તમે પેપરમાં નથી વાંચતા?
0: હા બોન, વાંચીએ છે ને, છોકરીઓ તો બહુ આગળ નીકળી જઈ છે.
2: હા, એટલે જ કહું છું, તમે છોકરાઓનો ખોટો મોહ ન રાખો અને જે સંતાન થાય તેને સારી રીતે ઉછેરો. જુઓ, આ તમારી વહુને 5મો મહિનો જાય છે, એને દવા બરાબર લેવડાવજો અને મેં લખી આપ્યું છે ને તે પ્રમાણે ખોરાક લેવડાવજો અને મહિના પછી મને બતાવવા આવવાનું છે, યાદ રાખશો ને મનછાબા?
0: હા બોન, તારી વાત તો હું સમજી ગઈ અને હવે મને એવું થયું કે ભગવાન જે આલે તે બરાબર.
2: હા,
0: આ છોકરાએ મુવા ક્યાં સ્વર્ગે લઈ જવાના.

0: જુઓ ને, કેટલાય મા બાપને ઘરમાંથી કાઢી મેલે છે, તો પેલા હું કે છે, ઘરડા ઘર. અરે હા, વૃદ્ધાશ્રમમાં જાય છે તો પછી એવા છોકરા હું કામના.
1: હા મનસાબા, હવે તમે ખરું સમજ્યા. અને એ મંગુ,
2: હા
1: જો બા તારું ધ્યાન રાખશે, હો હવે ચિંતા ના કરતી. મેં એમને બરાબર સમજાવ્યું છે એટલે એ મારી વાત માની ગયા છે, ખરું ને મનસાબા?
0: હા બેટા, તુંય દીકરી છે એટલે દીકરીની વાત તો માનવી જ પડે ને.
3: અને ડાક્ટર બુન,
1: હા
3: હું તમારી વાત સમજી ગઈ. હું પૈણીશ અને સાસરે જઈશ તો છોરા છોરીનો ભેદભાવ નહીં રાખું, અને મારા સાસુ સસરાને સમજાવીશ. હું કદી એ ભ્રૂણ હત્યા નહીં કરું અને બીજા કોઈ કરવાય નહીં દઉં.
1: હા, ભ્રૂણ હત્યા એ પાપ છે, એ સંદેશો ફેલાવી સમાજને આ પાપ કરતા રોકવા જોઈએ. અને સ્ત્રી સ્ત્રીની દુશ્મન બની હત્યા કરાવે એ કેટલું ખોટું છે.
3: હા હો, હા સાચી વાત.
1: અને એટલે જ કહું છું કે બેટી બચાવો અને ઘરમાં રહેલા અંકુરને ઉગવા દો.
4: અમને ઉગવા દો. હમણાં જ આપે દુર્ગેશ ઉપાધ્યાય લિખિત આ નાટક સાંભળ્યું. ભાગ લેનાર કલાકારો હતા ચેતના ત્રિવેદી, અરવિંદ ઉપાધ્યાય, જયા સોની, અશ્વિન પારેખ, બેલા શાહ અને સ્નેહા માલવણકર. નાટકની રજૂઆત કરી અખિલેશ નણાવટીએ.
5: બહેનો, મને આશા છે કે તમને આ નાટક ગમ્યું હશે. તો હવે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું વધુ બે હેલ્ધી રેસીપી. તો પાલક મકાઈ ટિક્કીની સામગ્રી નોટ કરી લો. 1 કપ બાફેલી મકાઈ, 1 કપ ઝીણું સમારેલું પાલક, 2 બાફેલા બટાકા, 1 ચમચી આદુ લીલા મરચાની પેસ્ટ, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/2 ચમચી ગરમ મસાલો, મીઠું સ્વાદ મુજબ, 2 ચમચી બ્રેડ ક્રમ્સ અથવા ઓટ્સનો પાવડર, 1 ચમચી તેલ. તો બહેનો, બનાવવાની રીત જે ખૂબ જ સરળ છે, બધી સામગ્રી ભેગી કરીને ટિક્કી બનાવો. નોન સ્ટીક તવા પર થોડા તેલમાં બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. પાલક આયર્નથી ભરપૂર હોય છે અને મકાઈ ઉર્જાનો સારો સ્ત્રોત ગણાય છે. તો બહેનો, બીજી જ એક યુનિક અને હેલ્ધી રેસીપી જેનું નામ છે કઠોળના ઢોકળા. તો બહેનો, સામગ્રી નોટ કરી લો. 1/4 કપ લીલા મગ, ચણાની દાળ, તુવેરની દાળ, અડદની દાળ, 2 ચમચી ઓટ્સનો ભૂકો જે બહેનો વૈકલ્પિક છે, 1 ઇંચ આદુનો ટુકડો, 2 લીલા મરચા, 1/2 ચમચી હળદર, 1 ચમચી લીંબુનો રસ, 1 ચમચી ઈનો અથવા 1/2 ચમચી ખાવાનો સોડા ઉમેરો, મીઠું સ્વાદ મુજબ. તો બહેનો, વઘાર માટે તમને જોઈશે 1 ચમચી તેલ, 1/2 ચમચી રાઈ, 1/2 ચમચી તલ, મીઠા લીમડાના પાંદડા અને લીલા ધાણા. તો બહેનો, હવે બનાવવાની રીત. બહેનો, ચારેય કઠોળને 6-8 કલાક પલાળી રાખો. ત્યારબાદ આદુ અને લીલા મરચા સાથે જાડું ખીરું તૈયાર કરો. તેમાં હળદર, મીઠું, લીંબુનો રસ અને ઓટ્સનો ભૂકો ઉમેરીને મિશ્રણ તૈયાર કરો. બહેનો, બાફતા પહેલા ઈનો અથવા ખાવાનો સોડા ઉમેરી હળવેથી મિક્સ કરો અને તરત જ થાળીમાં પાથરી 15-20 મિનિટ સુધી બાફો. ઢોકળા તૈયાર થઈ જાય પછી તેના પર રાઈ, તલ અને મીઠા લીમડાનો વઘાર કરો અને લીલા ધાણાથી ગાર્નિશ કરો. બહેનો, આ વાનગી ચોમાસામાં કેમ સ્વાસ્થ્યવર્ધક છે? તો બહેનો, આમાં 4 પ્રકારના કઠોળ હોવાથી તેમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે. તે ઉપરાંત ફાઈબરથી ભરપૂર હોવાથી લાંબા સમય સુધી આનાથી પેટ ભરેલું રહે છે. વળી તળેલા નાસ્તાની સરખામણીમાં આ ઢોકળા વધુ હળવા અને પૌષ્ટિક વિકલ્પ છે. બહેનો, ચોમાસામાં સવારના નાસ્તા કે સાંજના હળવા જમણ માટે આ વાનગી ઉત્તમ છે. મેં તમારી સાથે હેલ્ધી વાનગીની રેસીપી શેર કરી. તો હવે વાત કરીએ મનોરંજનની, અને મનોરંજન એટલે ગીત. તો આવો સાંભળીએ સુંદર મજાનું ગીત.

બહેનો, હું તો ક્યાંય નથી જઈ રહી, પરંતુ કાર્યક્રમનો સમય અહીં જ પૂરો થાય છે એટલે જવું તો પડશે જ. મને આશા છે કે આજનો કાર્યક્રમ તમને ગમ્યો હશે. તમારા પ્રતિભાવો અમને પત્ર મારફતે જરૂરથી લખી મોકલાવશો. તો તમારી રેડિયો દોસ્ત બેનઝીર પઠાણને આપજો ઇજાઝત. સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખુશ રહો. આવજો બહેનો. આપ સાંભળી રહ્યા હતા બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.

મિત્રો, અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં બપોરનો એક થવા આવ્યો છે. બરાબર એક વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર, અને ત્યારબાદ એક વાગે 5 મિનિટે સાંભળશો અંગ્રેજીમાં સમાચાર.

મિત્રો, આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 1:20 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના જોધપુરમાં 480 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું અત્યાધુનિક એરપોર્ટ ટર્મિનલનું ઉદઘાટન કર્યું. પ્રધાનમંત્રી અમદાવાદના સાણંદ ખાતે અત્યાધુનિક સેમિકન્ડક્ટર પેકેજિંગ સુવિધા દેશને સમર્પિત કરશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમદાવાદ મુંબઈ હાઈસ્પીડ રેલ કોરિડોર વર્ષ 2029ના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ હેઠળ પાકિસ્તાનમાં રહેતા 23ને આતંકવાદી જાહેર કર્યા. ભારત અને ઇઝરાયલ વચ્ચે દ્વિપક્ષીય રોકાણ કરાર BIA આજથી અમલમાં આવ્યો અને કોલંબિયાએ ગાનાને 1-0 હરાવીને ફિફા વિશ્વકપમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. હવે સ્વિટ્ઝરલેન્ડ સામે ટકરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનમાં જોધપુર એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદઘાટન કર્યું. આ પ્રોજેક્ટ કુલ 480 કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે. 23,000 ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલો નવો ટર્મિનલ બિલ્ડિંગ વાર્ષિક 20 લાખ મુસાફરોની અવર જવર માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. આધુનિક સુવિધાઓથી સજ્જ એવું આ ટર્મિનલ રાજસ્થાનના શાહી વારસાની ડિઝાઇન સાથે તૈયાર કરાયું છે. જોધપુર એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડિંગના ઉદઘાટનથી આ વિસ્તારમાં પર્યટન, વેપાર અને રોજગાર સર્જનને નોંધપાત્ર પ્રોત્સાહન અપાશે. પ્રાદેશિક જોડાણ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને ઉડ્ડયન ક્ષેત્રને પ્રોત્સાહિત કરતી ઉડાન યોજના પણ શ્રી મોદીએ જોધપુરમાં શરૂ કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં અમદાવાદના સાણંદ ખાતે CG સેમી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ સુવિધાનું ઉદઘાટન કરશે. આ પ્રોજેક્ટ ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ મંજૂર કરાયેલા પ્રથમ 4 પ્રોજેક્ટ પૈકીનો એક છે. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. સાંભળી અમારા સંવાદદાતા અપર્ણા ખુંટનો અહેવાલ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોર બાદ સાણંદ ખાતે CG સેમીના સેમિકન્ડક્ટર પ્લાન્ટની મુલાકાત લેશે અને ત્યાંની અત્યાધુનિક ક્લીનરૂમ સુવિધાનું પણ નિરીક્ષણ કરશે. ઉદઘાટન બાદ પ્રધાનમંત્રી ત્યાં જનસભાને પણ સંબોધિત કરશે. આ ખાસ કાર્યક્રમમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તેમજ IT મંત્રી અશ્વિની વૈષ્ણવ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. આ પ્લાન્ટમાં હાલ 300થી વધુ નિષ્ણાતો કામ કરી રહ્યા છે અને આગામી 5 વર્ષમાં આ પ્લાન્ટ થકી 5,000થી વધુ લોકોને રોજગારી મળવાની આશા છે, જેનાથી આ સમગ્ર વિસ્તારમાં આર્થિક વિકાસને નવી ગતિ મળશે. અપર્ણા ખોટ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમદાવાદ અને મુંબઈને જોડતો સમગ્ર હાઈસ્પીડ રેલ કોરિડોર વર્ષ 2029ના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. રાજ્યમાં ચાલી રહેલા વિવિધ રેલવે પ્રોજેક્ટની સમીક્ષા બાદ અમદાવાદમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું, મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે, જેમાં ગુજરાતમાં 80% કામ પૂર્ણ થઈ ગયું છે. તેમણે ઉમેર્યું હતું કે સુરતથી બિલીમોરાને જોડતો પ્રથમ ઓપરેશનલ સેક્શન આવતા વર્ષે કાર્યરત થશે.
2: બુલેટ ટ્રેન કા કન્સ્ટ્રક્શન ભી બહોત તેજી સે ચલ રહા હૈ ઓર અગલે સાલ સુરત સે બિલીમોરા કા પહેલા સેક્શન આરંભ કરેંગે, ઉસકે બાદ મેં વાપસી સે સુરત કા સેક્શન આરંભ કરેંગે, ઉસકે બાદ મેં વાપસી સે અમદાવાદ કા પૂરા કમ્પ્લીટ કરેંગે, ફિર અમદાવાદ સે ઠાણે ઓર ઉસકે બાદ મેં અમદાવાદ સે મુંબઈ. ઇસ તરહ સે સેક્શન બાય સેક્શન, ફેઝ બાય ફેઝ બહોત અચ્છે તરીકે સે 2029 કે એન્ડ તક કમ્પ્લીટ કરેંગે પ્રોજેક્ટ. બહોત 80% કામ ગુજરાત કે ક્ષેત્ર મેં કમ્પ્લીટ હો ચુકા હૈ ઓર બહોત હી અચ્છી પ્રોગ્રેસ.
0: શ્રી વૈષ્ણવે અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન પર એન્જિનિયરો અને બાંધકામ ટીમો સાથે પણ વાતચીત કરી. અમદાવાદની તેમની એક દિવસીય મુલાકાત દરમિયાન શ્રી વૈષ્ણવે શહેરમાં મુખ્ય રેલવે માળખાગત સુવિધા

અને વિકાસ પહેલોની પણ સમીક્ષા કરી. શ્રી વૈષ્ણવે જાહેરાત કરી કે આગામી નવરાત્રી ઉત્સવ પહેલા ઓમનગર અંડરપાસ પૂર્ણ કરાશે. મંત્રી અમદાવાદ રેલવે સ્ટેશનના પુનઃ વિકાસની પ્રગતિની પણ સમીક્ષા કરી અને અસારવા રેલવે સ્ટેશનના પુનઃ વિકાસ માટેના માસ્ટર પ્લાન પર ચર્ચા કરી. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી રાધાકૃષ્ણને સ્વામી વિવેકાનંદને એક મહાન દેશભક્ત અને દાર્શનિક ગણાવ્યા. તેમણે આશા વ્યક્ત કરી કે સ્વામી વિવેકાનંદના આદર્શો દરેકને સમર્પણ સાથે સેવા કરવા, ચારિત્ર્યના ઉચ્ચતમ ધોરણો જાળવવા અને રાષ્ટ્ર નિર્માણમાં અડગ રહેવા માટે પ્રેરણા આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતની સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને રાષ્ટ્રીય ચેતનાને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવામાં સ્વામી વિવેકાનંદનું યોગદાન અજોડ છે. તેમણે કહ્યું કે સ્વામી વિવેકાનંદનું જ્ઞાન અને પ્રેરણાદાયી વિચારો લાખો યુવાનોને માર્ગદર્શન આપતા રહેશે અને તેમના આધ્યાત્મિક ઉપદેશો વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં દેશને નવી દિશા પ્રદાન કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ યુએપીએ હેઠળ પાકિસ્તાનમાં રહેતા 23 વ્યક્તિઓને આતંકવાદી જાહેર કર્યા છે. આ તમામ જૈશ એ મહંમદ, લશ્કરે તૈયબા અને અન્ય સંગઠનો સાથે સંકળાયેલા હતા. જમ્મુ અને કાશ્મીરમાં ઘૂસણખોરી, આતંકવાદીઓની ભરતી, શસ્ત્રોનો પુરવઠો અને હુમલાઓનું આયોજન સહિત વિવિધ પ્રવૃત્તિઓમાં સંડોવણી બદલ આ તમામને આતંકવાદી જાહેર કરવામાં આવ્યા હતા. હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી સહિતની એજન્સીઓને તેમના નાણાકીય ભંડોળને અટકાવવાની, શસ્ત્રોના વેચાણ પર પ્રતિબંધ લાદવાની અને તેમની સંપત્તિ જપ્ત કરવાની મંજૂરી મળશે. યુએપીએ સુધારાએ કેન્દ્ર સરકાર અને તપાસ એજન્સીઓની સત્તાઓનો વિસ્તાર કરીને ભારતના આતંકવાદ વિરોધી કાનૂની માળખાને મજબૂત બનાવ્યું છે. તેને 14 ઓગસ્ટ 2019 રોજ સૂચિત કરવામાં આવ્યું હતું. સુધારામાં કેન્દ્ર સરકારને કાયદા હેઠળ ફક્ત સંગઠનોની જ નહીં પરંતુ વ્યક્તિઓને પણ આતંકવાદી જાહેર કરવાની સત્તા અપાઈ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને મારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે સોમવારે તેના સભ્યોની બેઠક બોલાવી છે, જેમાં ટ્રસ્ટ દ્વારા પ્રાપ્ત દાનની ગણતરીની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ SIT તારણો સહિત અનેક મહત્વપૂર્ણ વહીવટી અને નાણાકીય બાબતો પર ચર્ચા કરવામાં આવશે. 28 જૂન 2026 રોજ જારી કરાયેલી સત્તાવાર સૂચના અનુસાર ટ્રસ્ટના અધ્યક્ષની મંજૂરીથી ખજાનચી સ્વામી ગોવિંદ દેવગીરી દ્વારા આ બેઠક બોલાવવામાં આવી છે. કાર્યસૂચિમાં મહાસચિવ ચંપતરાય અને ટ્રસ્ટી ડોક્ટર અનિલ મિશ્રા દ્વારા સુપરત કરાયેલા રાજીનામા પત્રોની વિચારણાનો સમાવેશ થાય છે. આ બેઠકમાં રામ મંદિરના ભાવિ સંચાલન સંબંધિત વ્યવસ્થાઓ પર વધુ ચર્ચા કરવામાં આવશે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી. સોશિયલ મીડિયા સંદેશમાં ઉપરાષ્ટ્રપતિએ સહકાર સે સમૃદ્ધિના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો અને ભારતના વિકાસ અને આત્મનિર્ભરતામાં સહકારી ચળવળોના મહત્વ પર ભાર મૂક્યો. શ્રી શાહે કહ્યું કે સહકારી સંસ્થાઓ ભારતની સંસ્કૃતિ, સામૂહિક શક્તિ અને આત્મનિર્ભરતાનો પાયો છે. તેમણે ઉમેર્યું કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રે નવી ગતિ મેળવી છે અને નોંધપાત્ર રીતે વિસ્તરણ કર્યું છે. ભારત અને ઇઝરાયેલ વચ્ચે દ્વિપક્ષીય રોકાણ કરાર BIA આજથી અમલમાં આવ્યો છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં નવી દિલ્હીમાં આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે આ કરાર દ્વિપક્ષીય આર્થિક સંબંધોને મજબૂત બનાવવા અને સલામત અને અનુમાનિત રોકાણ વાતાવરણ સુનિશ્ચિત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ કરાર રોકાણકારોના રોકાણોનું રક્ષણ કરવામાં મજબૂત છે, જ્યારે કાયદેસર જાહેર નીતિ ઉદ્દેશ્ય અનુસાર સાર્વભૌમ નીતિ સ્વતંત્રતા જાળવવા માટે પૂરતો સરળ પણ છે. BIA આંતરરાષ્ટ્રીય રોકાણ કાયદાના આધુનિક સિદ્ધાંતો અને વિકસિત ન્યાયશાસ્ત્રને પણ પ્રતિબિંબિત કરે છે. મંત્રાલયે જણાવ્યું હતું કે BIA સરહદ પાર રોકાણ પ્રવૃત્તિમાં વધારો કરશે અને ભારત અને ઇઝરાયેલ વચ્ચે આર્થિક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે તેવી સંભાવના છે. કોલંબિયાએ અમેરિકાના કેન્સાસ સિટી સ્ટેડિયમ ખાતે 32મા રાઉન્ડની અંતિમ મેચમાં ઘાનાને 1-0 હરાવીને ફિફા વિશ્વકપમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. કોલંબિયા હવે 16મા રાઉન્ડમાં સ્વિટ્ઝરલેન્ડ સામે ટકરાશે. અગાઉ ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ કાર્બો વર્ડેને 3-2 હરાવીને ઇજિપ્ત સામે રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કર્યો. લિયોનેલ મેસીએ 29મી મિનિટે આર્જેન્ટિનાને લીડ અપાવતા ટુર્નામેન્ટનો પોતાનો 7મો અને વિશ્વકપમાં તેના કારકિર્દીનો 20મો ગોલ કર્યો. ઇરાનમાં ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ સૈયદ અલી ખામેનીના 6 દિવસીય અંતિમ સંસ્કારની વિધિ આજથી તહેરાનમાં શરૂ થશે. આ માટે વ્યાપક સુરક્ષા અને પરિવહન વ્યવસ્થા કરવામાં આવી છે. તહેરાનના ગ્રાન્ડ
મોસલ્લક હતા.

તે ઈરાની નેતાઓ, લશ્કરી કમાન્ડરો અને વિદેશી મહાનુભાવોએ ખામેનીને શ્રદ્ધાંજલિ આપી. ભારતનું પ્રતિનિધિત્વ બિહારના રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ સૈયદ અતા હસનેન અને વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિતાએ કર્યું હતું. સોશિયલ મીડિયા સંદેશમાં માર્ગેરિતાએ કહ્યું કે તેમણે ભારત સરકાર અને લોકો વતી સંવેદના વ્યક્ત કરી છે. ખામેનીનું 28 ફેબ્રુઆરીના રોજ ઇઝરાયેલી અને અમેરિકાના હવાઈ હુમલામાં નિધન થયું હતું. અંતિમ સંસ્કારની વિધિ 9 જુલાઈએ મશહદમાં તેમના દફનવિધિ સાથે સમાપ્ત થશે. ત્યારબાદ 40 દિવસનો જાહેર શોક રહેશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના જોધપુરમાં 480 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું અત્યાધુનિક એરપોર્ટ ટર્મિનલનું ઉદઘાટન કર્યું. પ્રધાનમંત્રી અમદાવાદના સાણંદ ખાતે અત્યાધુનિક સેમિકન્ડક્ટર પેકેજિંગ સુવિધા દેશને સમર્પિત કરશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમદાવાદ મુંબઈ હાઈસ્પીડ રેલ કોરિડોર વર્ષ 2029ના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ હેઠળ પાકિસ્તાનમાં રહેતા 23ને આતંકવાદી જાહેર કર્યા. ભારત અને ઇઝરાયલ વચ્ચે દ્વિપક્ષીય રોકાણ કરાર બીઆઈએ આજથી અમલમાં આવ્યો અને કોલંબિયાએ ગાનાને 1-0થી હરાવીને ફિફા વિશ્વકપમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. હવે સ્વિટ્ઝરલેન્ડ સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 વાગીને પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશનને વેગ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદના સાણંદ ખાતે સીજી સેમી આઉટસોર્સ સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ ઓએસએટી સુવિધાનું ઉદઘાટન કરશે. 7,500 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશન હેઠળ વિકસાવવામાં આવેલી આ સુવિધા દેશની ટેકનોલોજી ઉત્પાદન યાત્રામાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે. એકવાર સંપૂર્ણ રીતે વિકસિત થયા પછી આ સુવિધામાં વાર્ષિક 5 અબજ સેમીકન્ડક્ટર ચિપ્સ સુધીની ઉત્પાદન ક્ષમતા હશે. તે મેમરી અને સ્ટોરેજ નિવારણની વધતી જતી વૈશ્વિક માંગને પહોંચી વળવામાં પણ મદદ કરશે. સાંભળી અમારા સંવાદદાતા અપર્ણા ખુંટનો અહેવાલ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોર બાદ સાણંદ ખાતે સીજી સેમીના

0: સેમિકન્ડક્ટર પ્લાન્ટની મુલાકાત લેશે અને ત્યાંની અત્યાધુનિક ક્લીનરૂમ સુવિધાનું પણ નિરીક્ષણ કરશે. ઉદઘાટન બાદ પ્રધાનમંત્રી ત્યાં જનસભાને પણ સંબોધિત કરશે. આ ખાસ કાર્યક્રમમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તેમજ આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. આ પ્લાન્ટમાં હાલ 300થી વધુ નિષ્ણાતો કામ કરી રહ્યા છે અને આગામી 5 વર્ષમાં આ પ્લાન્ટ થકી 5,000થી વધુ લોકોને રોજગારી મળવાની આશા છે, જેનાથી આ સમગ્ર વિસ્તારમાં આર્થિક વિકાસને નવી ગતિ મળશે. અપર્ણા ખોટ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
1: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમદાવાદ અને મુંબઈને જોડતો સમગ્ર હાઈસ્પીડ રેલ કોરિડોર વર્ષ 2029ના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. રાજ્યમાં ચાલી રહેલા વિવિધ રેલવે પ્રોજેક્ટની સમીક્ષા બાદ આજે અમદાવાદમાં મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું, મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે, જેમાં ગુજરાતમાં 80% કામ પૂર્ણ થઈ ગયું છે. તેમણે ઉમેર્યું હતું કે સુરતથી બિલીમોરાને જોડતો પ્રથમ સેક્શન આવતા વર્ષે કાર્યરત થશે.
2: બુલેટ ટ્રેન કા કન્સ્ટ્રક્શન ભી બહોત તેજી સે ચલ રહા હૈ ઓર અગલે સાલ સુરત સે બિલીમોરા કા પહેલા સેક્શન આરંભ કરેંગે, ઉસકે બાદ મેં વાપસ સે સુરત કા સેક્શન આરંભ કરેંગે, ઉસકે બાદ મેં વાપસ સે અમદાવાદ કા પૂરા કમ્પ્લીટ કરેંગે, ફિર અમદાવાદ સે ઠાણે ઓર ઉસકે બાદ મેં અમદાવાદ સે મુંબઈ. ઇસ તરહ સે સેક્શન બાય સેક્શન, ફેઝ બાય ફેઝ બહોત અચ્છે તરીકે સે 2029 કે એન્ડ તક કમ્પ્લીટ કરેંગે પ્રોજેક્ટ. બહોત 80% કામ ગુજરાત કે ક્ષેત્ર મેં કમ્પ્લીટ હો ચુકા હૈ ઓર બહોત હી અચ્છી પ્રોગ્રેસ.
1: શ્રી વૈષ્ણવે અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન પર એન્જિનિયરો અને બાંધકામ ટીમો સાથે પણ વાતચીત કરી. અમદાવાદની તેમની એક દિવસીય મુલાકાત દરમિયાન શ્રી વૈષ્ણવે શહેરમાં મુખ્ય રેલવે માળખાગત સુવિધાઓ અને વિકાસ પહેલોની પણ સમીક્ષા કરી. શ્રી વૈષ્ણવે જાહેરાત કરી કે આગામી નવરાત્રી પહેલા ઓમનગર અંડરપાસ પૂર્ણ કરાશે. મંત્રી અમદાવાદ રેલવે સ્ટેશનના પુનઃવિકાસની પ્રગતિની પણ સમીક્ષા કરી અને અસારવા રેલવે સ્ટેશનના પુનઃવિકાસ માટેના માસ્ટર પ્લાન પર ચર્ચા કરી. કેન્દ્ર સરકારે ભાવ સ્થિરીકરણ બફર માટે ડુંગળીના ખરીદભાવમાં 13% વધારો કર્યો છે. હવે ભાવ પ્રતિ ક્વિન્ટલ 1,875 રૂપિયાથી વધીને 2,125 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થયો છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે જણાવ્યું હતું કે સુધારેલી ખરીદી કિંમત આજથી અમલમાં આવી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે સુધારેલી ખરીદી કિંમતથી ડુંગળીના ખેડૂતો માટે વધુ સારું વળતર મળશે. રાજ્યમાં છેલ્લા 2-3 દિવસથી મેઘરાજા વરસી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 225 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ 22 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જ્યારે માળિયાહાટીનામાં 14 ઇંચ, ડાંગના વગઈ અને સુબીરમાં તથા સુરતના અંબિકામાં 13-13 ઇંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા 2-3 દિવસમાં થયેલી મેઘમહેરથી રાજ્યમાં મોસમનો સરેરાશ કુલ 13% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદથી નુકસાનના પણ અહેવાલ મળ્યા છે. ભરૂચ જિલ્લાના વાલિયા પંથકમાં ભારે વરસાદને પગલે સિલુડી ગામમાં બેટમાં ફેરવાયું. ઘરોમાં પાણી ભરાતા 50 જેટલા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. ભાવનગરમાં જર્જરિત મકાન ધરાશાયી થતા બાળક સહિત 3 વ્યક્તિને ઇજા પહોંચી છે, તો તાપી જિલ્લાના ડોલવણથી પદમ ડુંગળી રાજ્ય ધોરીમાર્ગને સાથે જોડતો એપ્રોચ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો, જેનાથી 4-5 ગામના લોકોને હાલાકી પડી છે. બીજી તરફ ડાંગ જિલ્લામાં સહેલાણીઓને પણ નદી, નાળા, ધોધ જેવા સ્થળે ચોખમી રીતે વાહનો પાર્ક કરવા અને સેલ્ફી લેવા પર તંત્રે પ્રતિબંધ ફરમાવ્યો છે. છેલ્લા કેટલાક દિવસ પડી રહેલા વરસાદને કારણે રાજ્યના વિવિધ જળાશયોના જળસ્તર વધ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમ 64% જેટલો ભરાયો છે. ભારે વરસાદને કારણે રાજ્યના 2 ડેમ, સુરેન્દ્રનગરના ધોળીધજા અને મહીસાગરના કડાણા ડેમને હાઈ એલર્ટ પર મુકાયા છે, જ્યારે 1 ડેમ એલર્ટ અને 7 ડેમ વોર્નિંગ હેઠળ રખાયા છે. 10 ડેમ એવા છે જે 70%થી વધુ ભરાયા છે, જ્યારે બીજી તરફ ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એનડીઆરએફની 10 ટીમ અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ એસડીઆરએફની 25 ટીમ તૈનાત કરવામાં આવી છે, જ્યારે 3 એનડીઆરએફ અને 8 એસડીઆરએફની ટીમ રિઝર્વ રાખવામાં આવી છે. રાજ્યમાં વરસાદના કારણે 1 જૂનથી આજ દિન સુધી નવસારી જિલ્લામાંથી કુલ 50 નાગરિકોનું સ્થળાંતર કરાયું છે. ભારે પવન અને વરસાદને કારણે 2,174 ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો, જેમાંથી 2,087 ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરી દેવાયો છે અને 87 ગામોમાં કામગીરી હાલ પ્રગતિમાં છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.

હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે પ્રસ્તુત છે આણંદ જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે પરેશ મકવાણા. ચરોતર પ્રદેશ તરીકે જાણીતા આણંદ જિલ્લામાં આ વર્ષે સમગ્ર ગુજરાતની માફક ચોમાસાનું આગમન મોડું થયું છે. હવામાનમાં થયેલા ફેરફાર મુજબ અલનીનોના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે, જેથી આણંદ જિલ્લાના ખેડૂતોમાં ચિંતાની લાગણી સાથે વાવેતરમાં પણ વિલંબ થઈ રહ્યો છે. કાળઝાળ ઉનાળાની પ્રચંડ ગરમી સાથે તાપમાનનો પારો આ વખતે 44 ડિગ્રીની ઉપર પહોંચ્યો હતો. આમ તો પ્રી મોન્સૂન એક્ટિવિટી મે મહિનામાં જ શરૂ થઈ ગઈ હતી અને વાદળછાયું વાતાવરણ રહેવા પામ્યું હતું. તેમ છતાં 15 જૂન પછી પણ મેઘરાજાનું આગમન નહીં થતાં આણંદ જિલ્લામાં આકરી ગરમીથી જનજીવન ત્રસ્ત બન્યું હતું, પરંતુ હવામાનની બદલાતી સિસ્ટમને કારણે વિલંબ થઈ રહ્યો છે. જોકે 1 જુલાઈથી મેઘરાજાનું ધીમી ધારે પરંતુ ધમાકેદાર આગમન થયું હતું અને વરસાદી ઝાપટાથી રાહત સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ત્યારબાદ 3 જુલાઈના રોજ ફરીથી બપોરના 12 થી 4 દરમિયાન મેઘાવી માહોલ જામ્યો હતો અને ખંભા તાલુકાના 2.5 ઇંચ, જ્યારે પેટલાદ, સોજિત્રા અને તારાપુરમાં 1 ઇંચ ઉપરાંત વરસાદ ખાબક્યો હતો. અન્ય 4 તાલુકામાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આણંદ ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રમુખ સ્વામી બેન્ક્વેટ હોલ સાંગોળબોરા ખાતે યોજાઈ હતી. આ કાર્યક્રમમાં મંત્રી રમણ સોલંકીએ ખાસ ઉપસ્થિત રહીને સૌ નાગરિકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે મંત્રીશ્રીએ સમગ્ર દેશ અને વિશ્વને સ્વસ્થ રાખવા માટે યોગ દિવસને એક અત્યંત મહત્વનો અવસર ગણાવ્યો હતો. આણંદ જિલ્લામાં વિતેલા માસ દરમિયાન જેઠ સુદ પૂનમના દિવસે સંત કબીર જયંતીની ભાવિક ભક્તો દ્વારા ડાયરા તેમજ ભજનના કાર્યક્રમો સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમોના પર્વ તાજિયા એટલે કે મોહરમના જુલુસ પણ આણંદ જિલ્લાના ગામો તથા શહેરમાં નીકળ્યા હતા અને ઇમામ હુસેનની શહાદત અને બલિદાનના પ્રતિક તરીકે નવાબી રાજ્ય ખંભાતમાં ઈસવીસન 1793 બનાવેલ અતિ પ્રાચીન અને ઐતિહાસિક સુખડના લાકડાના તાજિયા દરબારગઢમાં રાખવામાં આવે છે. આ જુલુસમાં હિન્દુ તથા મુસ્લિમ સમુદાયના લોકો જોડાઈને બિન સાંપ્રદાયિકતાના દર્શન કરાવે છે. આણંદ જિલ્લામાં 23 થી 25 જૂન દરમિયાન યોજાયેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026 યોજાયો. આ 3 દિવસીય અભિયાન દરમિયાન સમગ્ર જિલ્લામાં જનભાગીદારીનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. શિક્ષણના આ યજ્ઞમાં જિલ્લાના ઉદારદિલ દાદાઓએ ખુલ્લા હાથે ફાળો આપતા કુલ 3,55,87,427 રૂપિયાનું દાન પ્રાપ્ત થયું છે, જે જિલ્લાના શૈક્ષણિક સ્તરને વધુ સુદૃઢ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. શાળા પ્રવેશોત્સવના 3 દિવસીય કાર્યક્રમ દરમિયાન આણંદ જિલ્લાના 8 તાલુકાઓની કુલ 1010 પ્રાથમિક અને 248 માધ્યમિક શાળાઓ મળી કુલ 1258 શાળાઓમાં નવા આંગતુક બાળકોનો પ્રવેશ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો, જેમાં બાલવાટિકામાં 17,049 બાળકો અને ધોરણ 1માં 914 નવા વિદ્યાર્થીઓનું નામાંકન કરવામાં આવ્યું હતું. આણંદ જિલ્લામાંથી પસાર થતી મહી નદી ઉપર દ્વારણ પાસે બદલપુર કારેલી બેરેજ કમ બ્રિજના નિર્માણ માટે રાજ્ય સરકારે અંદાજીત રૂપિયા 1,700 કરોડની માત્ર રકમની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માત્ર 2 ભૌગોલિક વિસ્તારોને જોડનારો સેતુ નહીં, પરંતુ મધ્ય અને દક્ષિણ ગુજરાતના કૃષિ, પીવાના પાણી અને પરિવહન ક્ષેત્રે ક્રાંતિ લાવનારો સાબિત થશે. આધુનિક બેરેજ કમ બ્રિજનું નિર્માણ સ્થાપત્યકલા અને આધુનિક સિવિલ એન્જિનિયરિંગનો એક ઉત્કૃષ્ટ નમૂનો બની રહેશે. આણંદ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર રજત ચૌધરીના જણાવ્યા પ્રમાણે આ પ્રોજેક્ટ અંતર્ગત અંદાજે 4.5 કિલોમીટરની પહોળાઈ ધરાવતા મહી નદીના પટમાં વચ્ચે 2 કિલોમીટરની લંબાઈનું બ્રિજનું સ્ટ્રક્ચર બનાવવામાં આવશે. આપ સાંભળી રહ્યા હતા આણંદ જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક હતા પરેશ મકવાણા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. સમય થયો છે કેટલાક ગુજરાતી ગીતો સાંભળવાનો. સૌ પ્રથમ સાંભળશો ભાસ્કર વોરાની આ રચના નિગમ ઉપાધ્યાય અને અમી કોટેચાના યુગલ સ્વરમાં.

મિત્રો, આપ માણી રહ્યા છો અમારો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, અને ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપને હવે સંભળાવીએ રમેશ પારેખની આ રચના પંકજ ઉદાસના સ્વરમાં.

અને મિત્રો, આ ગીત સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. 354.6 મીટર્સ અર્થાત 846 કિલોહર્ટ્સ પર આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. મિત્રો, અત્યારે અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં 3:00 થયા છે. અમારી આજની પ્રથમ સભાનું અહીં સમાપન કરીએ છીએ, પરંતુ અમારા DTHના માધ્યમ દ્વારા ગુજરાતી ગીતો આપ સાંભળી શકશો. સાંજની સભામાં 5:00 વાગે આપને ફરીથી મળીશું. ત્યાં સુધી રજા લઈએ. નમસ્કાર.

નમસ્કાર, શુભ સંધ્યા. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અમારી સાંધેકાલીન સભાની પ્રસારણ યાત્રામાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. થોડી જ વારમાં પ્રથમ હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર રિલે કરીશું દિલ્હી કેન્દ્રથી.

0: जारी रहेगा इस अंतराल के बाद।
1: अल्या सिकंदर, तू अत्यारे दरिये जाय छे?
2: अरे ना भाई ना, मने खबर छे के मॉनसून ब्रेक दरमियान दरिये न जवाय अने माछीमारी न कराय, समझ्यो?
1: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે, અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
3: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે।
4: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત, આપણી સમૃદ્ધ જૈવ વિવિધતાનો પરિચય અને જાળવણીની વાત લઈને આવે છે જૈવિક વિવિધતાનું જતન।
3: દર રવિવારે સાંજે 6:30 વાગે જૈવિક વિવિધતાનું જતન।

0: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ.
1: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: हमारा प्रयास एक फुल स्टैक भारतीय सेमीकंडक्टर इकोसिस्टम तैयार करने का है.
0: भारत ना माननीय वडाप्रधान श्री नरेंद्र भाई मोदी ना वैश्विक विजन अने माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल ना अविरत प्रयासों ना परिणामे आजे सानंद धोलेरा अने अपना डायमंड हब सूरत ने सेमीकंडक्टर क्रांति मा आवरी लईने ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમિકન્ડક્ટર હબ બની ચૂક્યું છે. ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી. આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે. ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ.

0: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત છે શાસ્ત્રીય સંગીત. કલાકાર મહેંદી હસન ખાન. તાલ રૂપક હાર્મોનિયમ પર સાથ આપશે સંદીપ વ્યાસ. કાર્યક્રમ શરૂ કરીએ તે પહેલા સાંભળીએ આ જાહેરાત.
1: અમારા પ્રયાસ એક ફૂલ સ્ટેક ભારતીય સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ તૈયાર કરને કા હૈ.
2: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમી કન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમી કન્ડક્ટર હબ બની ચુક્યું છે. ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી. આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે. ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ.
3: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
4: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: અમારા પ્રયાસ એક ફૂલ સ્ટેક ભારતીય સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ તૈયાર કરને કા હૈ.
2: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમિકન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમિકન્ડક્ટર હબ બની ચૂક્યું છે. ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી. આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે. ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ.

0: શાસ્ત્રીય સંગીત અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા કલાકાર મહેંદી હસન ખાનનું તબલાવાદન, તાલ હતો રૂપક. આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે.
1: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળુ ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
2: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળુ ગુજરાત, આપણી સમૃદ્ધ જૈવ વિવિધતાનો પરિચય અને જાળવણીની વાત લઈને આવે છે જૈવિક વિવિધતાનું જતન.
1: દર રવિવારે સાંજે 6:30 વાગે જૈવિક વિવિધતાનું જતન.

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત છે આજે હવે પછી તેમજ આવતીકાલે દિવસભર પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. બરાબર 6:30 યુવા મિત્રો માટેનો કાર્યક્રમ યુવાણી, જેમાં રજૂ કરીશું શ્રેણી knowledge.com અંતર્ગત પ્રશ્નો અને તેના જવાબો. રજૂઆત શુભમ પી અંબાણીની, નિર્માણ સુધીર દત્તાનું. કાર્યક્રમમાં આકાશવાણી રાજકોટનું પ્રદાન રહેશે. 7:22 ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, જેમાં આકાશવાણી રાજકોટનું પ્રદાન રહેશે. કાર્યક્રમમાં સશક્ત નેતૃત્વ દ્વારા ગ્રામ વિકાસ વિશે સિંહોર તાલુકાના પીપરવા ગામના સરપંચ ગીતાબેન મકવાણા અને આનંદી સંસ્થાના સુમિત્રાબેન ઠક્કર સાથેની મુલાકાત રજૂ કરીશું, નિર્માણ અટલ શર્માનું. બરાબર 8 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામાં. 9:15 ગીત ગઝલ. 9:30 માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સાણંદ યાત્રાને આવરી લેતો રેડિયો અહેવાલ અમદાવાદ કેન્દ્ર પરથી રિલે કરીશું, પ્રસ્તુતિ આકાશવાણી અમદાવાદની. 10 સંગીતનો અખિલ ભારતીય કાર્યક્રમ રિલે કરીશું દિલ્હી કેન્દ્રથી. મિત્રો, હવે આપને માહિતી આપીએ આવતીકાલે દિવસભર પ્રસારિત થનારા કાર્યક્રમો વિશે, જેમાં બરાબર 6:10 ભક્તિ સંગીતની અર્ચના, 6:35 વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન, 6:45 કૃષિ માહિતી, વિષય રહેશે પિયતની શ્રેષ્ઠ પદ્ધતિ ટપક સિંચાઈ પદ્ધતિ, રજૂઆત કાનન છાયાની. 7:20 ફિલ્મી ભક્તિ સંગીત. 7:30 કલાકાર રાજેન્દ્ર વાયડાના સ્વરમાં શાસ્ત્રીય સંગીત, રાગ મિશ્ર ભીમ પલાશી. સાત અને 7:55 પર્યાવરણ વિષયક 5 વિષય રહેશે પશુપાલન, ભાગ 2 રજૂઆત દર્શના સુનૈયાની. 8:30 કલાકાર પરશોત્તમ પરી ગોસાહન્યા સ્વરમાં ભજનોનો કાર્યક્રમ નિરખને ગગનમાં. 8:50 સાંભળશું જીગર મધુકાંત જોશીના સ્વરમાં કાવ્યધારા. 9:15 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. 10 સાંભળશું બાળ મિત્રો માટેનો કાર્યક્રમ બાલસભા, જેમાં ગ્રીનવુડ ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકો દ્વારા પ્રસ્તુત વાર્તા, કવિતા, શ્લોક અને બાળગીત, નિર્માણ અટલ શર્માનું. 10:30 લોકસંગીતમાં રજૂ કરીશું કલાકાર રઘુવીર કુચલાનું સ્વરમાં લોકગીત. મિત્રો, 11:00 થી 3 સુધીના કાર્યક્રમો રિલે કરીશું અમદાવાદ કેન્દ્ર પરથી, જેમાં 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, જેમાં આકાશવાણી રાજકોટનું પ્રદાન રહેશે. કાર્યક્રમમાં માનસિક સ્વાસ્થ્ય માટે કાઉન્સેલિંગની

જરૂરિયાત એ વિશે કર્તવી ભટ્ટની મુલાકાત રજૂ કરીશું, નિર્માણ અટલ શર્માનું, નિર્માણ સહાયક રૂપા જીવરાજાનીની. મિત્રો, હવે આપને માહિતી આપીએ આવતીકાલે સાંધ્ય સભામાં પ્રસારિત થનારા કાર્યક્રમો વિશે, જેમાં 6 વાગે સુગમ સંગીત અંતર્ગત રજૂ કરીશું જૂની રંગભૂમિના ગીતો. 6:30 પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન. 7:30 દિલ્હીથી પ્રસારિત આઈસીસી વુમેન્સ T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2026 અંતર્ગત લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ લંડન ઇંગ્લેન્ડ ખાતે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર T20 ક્રિકેટ મેચની ફાઇનલ રમતનો આંખે જોયો અહેવાલ રજૂ કરીશું રમતના અંત સુધી. 8:30 સાંભળશો પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત, પ્રાયોજક ધ ગીર ફાઉન્ડેશન ગાંધીનગર. મિત્રો, આ હતી માહિતી અમારા આજે હવે પછી તેમજ આવતીકાલે દિવસભર પ્રસારિત થનારા કાર્યક્રમો વિશે.

આપ સાંભળી રહ્યા છો રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા. પ્રસારણની પાંખે અને ધ્વનિ તરંગના તાલ પર આજનો યુવવાણી કાર્યક્રમ સાંભળતા સર્વે શ્રોતા મિત્રો અને યુવા મિત્રોને શુભમ અંબાણીના નમસ્કાર અને શુભ સંધ્યા. આપ સાંભળી રહ્યા છો આપની મનપસંદ શ્રેણી knowledge.com, જ્યાં આપણે હર હંમેશ સુમધુર ગીતોના ગુલદસ્તા સાથે જ્ઞાનસભર માહિતીની સફર પર જઈએ છીએ. તો ચાલો બનીએ જ્ઞાનની સફરના સહયાત્રી. યુવા મિત્રો, બ્રહ્માંડ હંમેશા માનવજાત માટે અનંત રહસ્યનો સ્તોત્ર રહ્યું છે અને આજે આપણે એક એવા જ અદ્ભુત ખગોળીય પિંડની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જે આપણા સૌર્યમંડળનો સૌથી અનોખો સભ્ય છે. આ સભ્ય એટલે સૂર્યથી અબજો કિલોમીટર દૂર ક્યુપર બેલ્ટ નામના શીતળ વિસ્તારમાં આવેલો ગ્રહ હોમિયા. તો ચાલો તેના વિશે માહિતી પ્રાપ્ત કરીએ. યુવા મિત્રો, હોમિયાને બ્રહ્માંડનો સૌથી રહસ્યમય ગ્રહ કહેવામાં આવે છે. આ ગ્રહ આપણા સૂર્યથી ખૂબ જ દૂર ઠંડા અને અંધકારમય ક્યુપર બેલ્ટ વિસ્તારમાં પોતાનું સ્થાન ધરાવે છે. હોમિયાની સૌથી મોટી અને ખાસ વિશેષતા તેનો અનન્ય આકાર છે. સામાન્ય રીતે આપણે ગ્રહોને ગોળ જોતા હોઈએ છીએ, પરંતુ હોમિયા ગોળ હોવાને બદલે એક ખેંચાયેલા લંબગોળ કે તરબૂચ જેવો દેખાય છે. તેની આ અનોખી રચના અને ખૂબ જ ઝડપી ગતિ તેને માત્ર ખગોળશાસ્ત્રીઓ માટે જ નહીં, પરંતુ અવકાશ પ્રેમીઓ માટે પણ અભ્યાસનો એક અત્યંત આકર્ષક અને રોમાંચક વિષય બનાવી દે છે. હોમિયાની સપાટી અને તેની તેજસ્વીતા વિશે વાત કરીએ તો તે પ્લુટો જેટલી વૈવિધ્યસભર નથી, છતાં તે અત્યંત તેજસ્વી છે. વૈજ્ઞાનિકોના મતે તેની સપાટીનો લગભગ 65% થી 80% જેટલો ભાગ શુદ્ધ અને સ્ફટિકમય પાણીના બરફથી ઢંકાયેલો છે, જે તેને અવકાશમાં ચમકતો રાખે છે. તેની બાકીની સપાટી પર હાઇડ્રોજન, સાયનાઇડ અથવા ક્લે જેવા વિવિધ ખનિજો હોવાની પ્રબળ શક્યતા છે. આ ઉપરાંત તેની સપાટી પર એક મોટું લાલ ટપકું એટલે કે ડાર્ક રેડ સ્પોટ પણ જોવા મળે છે, જે સંભવતઃ અબજો વર્ષો પહેલા થયેલી કોઈ પ્રચંડ ઉલ્કાના અથડામણના કારણે બહાર આવેલા ખનિજો અથવા કાર્બનિક પદાર્થોનું બનેલું હોઈ શકે છે, જે આ ગ્રહના પ્રાચીન

પ્રાચીન ઇતિહાસની વાતો કરે છે. તમને કદાચ એવો કુતૂહલપૂર્ણ પ્રશ્ન થયો હશે કે હોમિયાનો આ આકાર આવો તરબૂચ જેવો વિચિત્ર કઈ રીતે બની ગયો? તો યુવા મિત્રો, તેનું વૈજ્ઞાનિક કારણ છે, અને એ કારણ છે હોમિયા એ સૌર્યમંડળના મોટા પદાર્થોમાંથી સૌથી ઝડપથી પોતાની ધરી પર ભ્રમણ કરે છે. યુવા મિત્રો, તમને કદાચ પ્રશ્ન થતો હશે કે હોમિયાનો આકાર આટલો વિચિત્ર કેમ છે? તેની વાત કરીએ તો હોમિયા સૌર્યમંડળના મોટા પદાર્થોમાં સૌથી ઝડપથી પોતાની ધરી પર ભ્રમણ કરે છે, જે માત્ર 4 કલાકમાં પોતાનું એક ચક્ર પૂરું કરી લે છે. આ પ્રચંડ ગતિના કારણે ઉત્પન્ન થતું કેન્દ્ર ત્યાગી બળ એટલે કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ આ ગ્રહ પર ખૂબ મોટી અસર કરે છે. આ બળના લીધે ગ્રહના ધ્રુવો પાસેથી તે અંદરની તરફ દબાઈ ગયો છે અને વિષુવવૃત્ત પાસેથી તે બહારની તરફ ખેંચાઈ ગયો છે, જેના પરિણામે હોમિયા એ કુદરતી રીતે જ લંબગોળ આકાર ધારણ કરી લીધો છે, જે તેને અન્ય ગ્રહોથી સંપૂર્ણ અલગ પાડે છે. હોમિયાની આંતરિક રચના પર નજર કરીએ તો તે પ્લૂટો કરતાં પણ વધુ પથરાળ છે, અને માનવામાં આવે છે કે તેનો મોટો હિસ્સો નક્કર ખડકોનો બનેલો છે. તેની ઊંચી ઘનતા સ્પષ્ટપણે સૂચવે છે કે તેની અંદર સિલિકેટ ખડકોનું એક વિશાળ કેન્દ્ર છે, જેના પર પાણીના બરફનું એક પાતળું અને તેજસ્વી પડ આવેલું છે. આ સ્ફટિકમય બરફનું પડ સામાન્ય રીતે ગરમીની હાજરીમાં જ બનતું હોય છે, જે એક મોટું રહસ્ય છે. વધુમાં વર્ષ 2017માં વૈજ્ઞાનિકોને એક ચોંકાવનારી વાત પણ જાણવા મળી કે હોમિયા પાસે શનિ કે યુરેનસની જેમ પોતાની વલય પ્રણાલી પણ છે, જે 70 કિમી જેટલી પહોળી છે, અને તે ખડકો તથા બરફના નાના કણોની બનેલી છે. આ ગ્રહ પાસે હિઆઇકા અને નામાકા નામના બે નાના ચંદ્ર પણ છે, જે તેની સાથે થયેલી કોઈ પ્રાચીન કે કોઈ મોટી અથડામણના અવશેષો હોવાનું માનવામાં આવે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે અબજો વર્ષ પહેલા હોમિયા કોઈ એક મોટો પથરાળ અને બરફીલો ગ્રહ હતો, પરંતુ કોઈ ભયાનક અથડામણના કારણે તેનું બરફનું પડ તૂટીને અવકાશમાં વિખેરાઈ ગયું. આ જ કારણ છે કે આજે પણ હોમિયાની આસપાસ તેના જેવા જ અનેક નાના મોટા બરફીલા ટુકડાઓ જોવા મળે છે, જેને વૈજ્ઞાનિકો હોમિયા ફેમિલી તરીકે ઓળખે છે. અવકાશના આ અદ્ભુત રહસ્યો વિશે જાણીને આપણને કુદરતની ભવ્યતા અને બ્રહ્માંડની જટિલતાનો ખરેખર અહેસાસ થાય છે. યુવા મિત્રો, રોડ પરથી પસાર થતી વખતે તમે ઘણી એવી આલિશાન અને પ્રીમિયમ કાર જોઈ હશે, જેના કાચ એટલા ઘેરા અથવા તો કાળા હોય છે કે અંદર કોણ બેઠું છે તે આપણને બહારથી બિલકુલ દેખાતું નથી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે કારની અંદર બેઠેલા લોકોને બહારનું બધું જ ચોખ્ખું દેખાતું હોય છે. તો શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે આ કાચની અંદર એવી કઈ વૈજ્ઞાનિક પ્રક્રિયા થઈ રહી છે કે જેના કારણે અંદર બેઠેલી વ્યક્તિને બહારનું બધું દેખાય છે, પરંતુ બહાર રહેલી વ્યક્તિને અંદરનું કંઈ દેખાતું નથી? વિજ્ઞાનની ભાષામાં આ ખાસ પ્રકારના ગ્લાસને સોલરાઇઝ્ડ કાચ કહેવામાં આવે છે. આજે આપણે આ સોલરાઇઝ્ડ કાચ પાછળ છુપાયેલા રસપ્રદ વિજ્ઞાન અને તેની અદ્ભુત પ્રક્રિયા વિશે સાવ સરળ ભાષામાં સમજીશું. યુવા મિત્રો, સામાન્ય કાચને સોલરાઇઝ્ડ કાચ બનાવવા માટે એક ખાસ ટેકનિકનો ઉપયોગ થાય છે, જેમાં કાચ બનાવતી વખતે તેમાં ઘેરા રંગનું રેઝિન નામનું મટીરિયલ મેળવવામાં આવે છે. આ ઘેરો રંગ કાચની ક્ષમતા બદલી નાખે છે અને તે પ્રકાશના કિરણોનું મોટા પ્રમાણમાં શોષણ કરવા લાગે છે. આ જ કારણે બહારના ભરપૂર પ્રકાશવાળા અને એકદમ પ્રકાશિત દ્રશ્યો તેમાંથી ખૂબ જ સરળતાથી જોઈ શકાય છે. પરંતુ કારની અંદર જ્યાં ઓછું અજવાળું કે અંધારું હોય છે ત્યાં બેઠેલા લોકો બહારના કોઈ વ્યક્તિને દેખાતા નથી. આ આખી પ્રક્રિયાને વધુ સારી રીતે સમજવા માટે જ્યારે પ્રકાશના કિરણો કાચ ઉપર પડે ત્યારે શું થાય છે તે જાણવું ખૂબ જ જરૂરી છે.
વિજ્ઞાનના નિયમ મુજબ કાચ ઉપર જ્યારે પણ સૂર્યપ્રકાશ કે અન્ય કોઈ પ્રકાશ પડે ત્યારે મુખ્યત્વે ત્રણ પ્રકારની ક્રિયાઓ એક સાથે થાય છે. સૌથી પહેલી ક્રિયા એ છે કે કાચ પોતાના પર પડતા કેટલાક કિરણો

ને પરાવર્તન કરીને પાછા ધકેલે છે, જેને વિજ્ઞાનમાં રિફ્લેક્શન કહેવામાં આવે છે. બીજી ક્રિયામાં કાચ પ્રકાશના કેટલાક કિરણોનું શોષણ કરી લે છે અને ત્રીજી ક્રિયામાં જો આસપાસ અંધારું હોય તો કાચમાંથી કિરણો પરાવર્તિત થઈને આપણને આપણું જ પ્રતિબિંબ અરીસાની જેમ બતાવે છે. આપણા સોલરાઇઝડ કાચમાં આ પરાવર્તન એટલે કે રિફ્લેક્શનની પ્રક્રિયા સામાન્ય કાચ કરતાં ઘણી વધારે માત્રામાં થાય છે. આ વિશિષ્ટ ગુણના કારણે જ જો કાચની પાછળ થોડો ઘણો પણ પ્રકાશ હોય તો પણ બહારથી આવતા કિરણોનું એટલું જોરદાર પરાવર્તન થઈ જાય છે કે બહાર ઉભેલી વ્યક્તિને અંદરનું દ્રશ્ય દેખાવાને બદલે કાચ ઉપર પોતાનો જ ચહેરો દેખાય છે. જ્યારે બીજી તરફ કારની અંદર બેઠેલા લોકોને બહાર સરસ અજવાળું હોવાના કારણે બહારના તમામ દ્રશ્યો એકદમ સ્પષ્ટ અને આરામથી દેખાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે આપણે જે સ્ટાઇલિશ સનગ્લાસીસ પહેરીએ છીએ તેમાં પણ બરાબર આ જ પ્રક્રિયા કામ કરે છે. તો યુવા મિત્રો, હવે તમે જ્યારે પણ રસ્તા પર આવી કોઈ બ્લેક ગ્લાસવાળી કાર જુઓ અથવા આંખો પર ગોગલ્સ ચડાવો ત્યારે પ્રકાશના આ રિફ્લેક્શનના વિજ્ઞાનને જરૂરથી યાદ કરજો. સુંદર વાતની સાથે હવે સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. ચાલો માણીએ ફિલ્મ ટ્યુબલાઇટનું ગીત મેં અગર, જેને સ્વરબદ્ધ કર્યું છે આતિફ અસલમે. આ ગીતનું લેખન કર્યું છે અમિતાભ ભટ્ટાચાર્યએ અને તેનું સંગીત નિર્દેશન કર્યું છે પ્રીતમે. માણીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો, ગીત સાંભળવાની મજા આવીને તો ચાલો જ્ઞાનની સફરને પુનઃ કાર્યરત કરીએ. યુવા મિત્રો, આપણે ભલે સામાન્ય તાવ કે શરદી થાય ત્યારે ડોક્ટર પાસે જઈએ અને ફટાફટ ઇન્જેક્શન લઈ લઈએ, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણી ચામડીમાં સહેજ પુરવાતી આ નાનકડી સોય પાછળ સદીઓ લાંબો ઇતિહાસ અને અદ્ભુત વિજ્ઞાન છુપાયેલું છે? આજે તબીબી વિજ્ઞાનમાં ક્રાંતિ લાવનાર આ નાનકડી સોય અને સિરિંજની શોધની રોચક સફર વિશે આપણે વાત કરીશું. આપણે જાણીશું કે દુનિયાનું પ્રથમ ઇન્જેક્શન કોણે બનાવ્યું. આધુનિક સમયમાં આપણે જે ઇન્જેક્શન જોઈએ છીએ તેની શોધનો અસલી શ્રેય સંયુક્ત રીતે વર્ષ 1853માં સ્કોટલેન્ડના એલેક્ઝાન્ડર વુડ અને ફ્રાન્સના ચાર્લ્સ ગ્રેબિયલ પ્રવાઝ નામના બે મહાન વૈજ્ઞાનિકોને ફાળે જાય છે, જેમણે દુનિયાને પ્રથમ આધુનિક સિરિંજ આપી હતી. પરંતુ યુવા મિત્રો, આ શોધ કંઈ રાતોરાત થઈ ન હતી. તેની પાછળના શરૂઆતના પ્રયોગો એટલા અજીબો ગરીબ હતા કે જાણીને તમને નવાઈ લાગશે. સૌથી પહેલો પ્રયોગ વર્ષ 1656માં લંડનના પ્રખ્યાત આર્કિટેક્ટ ક્રિસ્ટોફર રેને કર્યો હતો. તેમણે કોઈ લોખંડની સોય નહીં પણ હંસના પીછાનો સોય તરીકે અને પ્રાણીના મૂત્રાશયનો સિરિંજ તરીકે ઉપયોગ કર્યો હતો. વર્ષ 1844માં આયર્લેન્ડના ડોક્ટર ફ્રાન્સિસ રિન્ડે દુનિયાની સૌપ્રથમ અંદરથી ખોખલી એટલે કે પોલી સોય બનાવી. જોકે તે સમયે આધુનિક સિરિંજ ન હોવાથી દવા કોઈ દબાણ વગર માત્ર ગુરુત્વાકર્ષણ બળના કારણે ધીમે ધીમે દર્દીના શરીરમાં જતી હતી. ઇન્જેક્શનના ઇતિહાસમાં એટલી રોચક વાતો છે કે તેની પાછળ પ્રકૃતિની પ્રેરણા પણ છુપાયેલી છે. તમને જાણીને ફરી નવાઈ લાગશે કે વૈજ્ઞાનિકોને અંદરથી ખોખલી એટલે કે પોલી સોય બનાવવાનો આઈડિયા ઝેરી સાપના દાંતમાંથી આવ્યો હતો. જે રીતે સાપ જ્યારે શિકાર કરે ત્યારે તેના પોલા દાંતમાંથી ઝેર આપોઆપ સામેવાળાના શરીરમાં ઉતરી જાય છે. બરાબર એ જ સિદ્ધાંત પર આજના ઇન્જેક્શનની સોય કામ કરે છે. મોટો વણાક ત્યારે આવ્યો જ્યારે વર્ષ 1853માં એલેક્ઝાન્ડર વુડે કાચની સિરિંજ અને પોલી સોયને એક સાથે જોડીને દર્દીઓની નર્વ સિસ્ટમના દુખાવામાં રાહત આપવા માટે મોર્ફિન આપવાનું શરૂ કર્યું. સમય બદલાયો, તેમાં ટેકનોલોજી પણ વધુ સુરક્ષિત બની. જૂના જમાનામાં કાચની સિરિંજ વપરાતી, જેને દર વખતે ઉકાળીને સાફ કરવી પડતી, જેના કારણે દર્દીઓને ચેપ કે ઇન્ફેક્શન લાગવાનો ભારે ખતરો રહેતો હતો. આ સમસ્યાનો કાયમી ઉકેલ વર્ષ 1956માં ન્યૂઝીલેન્ડના એક ફાર્માસિસ્ટ કોલિન મર્ડોકે શોધ્યો. તેને પ્લેનમાં મુસાફરી કરતી વખતે સામાન્ય પેન જોઈને પ્લાસ્ટિકની ડિસ્પોઝેબલ સિરિંજ બનાવવાનો અદ્ભુત વિચાર આવ્યો, જેનો એક જ વાર ઉપયોગ કરીને ફેંકી શકાય. આ શોધે મેડિકલ જગતનું આખું ચિત્ર બદલી નાખ્યું. આ ઉપરાંત બ્રહ્માંડમાં પણ માણસો માટે જ નહીં પણ વહેલ માછલીઓ જેવા વિશાળ દરિયાઈ જીવોને બેભાન કરવા માટે પણ ખાસ પ્રકારની ખૂબ મોટી સિરિંજ વપરાય છે, જે કદમાં આપણા આખા હાથ જેટલી હોઈ શકે છે. ભલે દુનિયામાં લાખો લોકોને ઇન્જેક્શન અને સોયથી ખૂબ જ ડર લાગતો હોય, જે ડરને તબીબી ભાષામાં ટ્રાઇપેનોફોબિયા કહેવામાં આવે છે, પરંતુ આ નાનકડી શોધ માનવજાત માટે

વરદાનથી કમ નથી. આજે તો આ સિરિંજ બિલકુલ દર્દ વગરની અને માઇક્રો નીડલ્સ સુધી પહોંચી ગઈ છે. કોરોના કાળ જેવી ભયાનક વૈશ્વિક મહામારીના સમયમાં જો આ ઇન્જેક્શન અને વેક્સિન ન હોત તો કરોડો લોકોના જીવ પણ બચાવવા અશક્ય હતા. તો યુવા મિત્રો, હવે જ્યારે પણ તમે ડોક્ટર પાસે જઈને ઇન્જેક્શન નિહાળો ને ત્યારે તેની પાછળની સદીઓની મહેનતને જરૂરથી યાદ કરજો. યુવા મિત્રો, જંગલના કદાવર અને ભયંકર દેખાતા પ્રાણીઓની જ્યારે પણ વાત નીકળે ત્યારે આપણા મગજમાં સૌથી પહેલું નામ કોનું આવે? હા, બિલકુલ સાચું ધાર્યું, રીંછ. આખા શરીર પર કાળા ભમર, ઘાટા વાળ, અણીદાર નહોર અને અણીવાળા તીક્ષ્ણ દાંત જોઈને ભલભલાના હોશ ઉડી જાય. પરંતુ શું તમે જાણો છો કે બહારથી આટલું ખતરનાક લાગતું આ પ્રાણી વાસ્તવમાં મોટે ભાગે શાકાહારી હોય છે અને તે વનસ્પતિ ખાઈને જ પોતાનું ગુજરાન ચલાવે છે. આજે આપણે દુનિયાના અન્ય રીંછો કરતા સાવ અલગ અને વિશિષ્ટ એવા

જરૂરથી યાદ કરજો. યુવા મિત્રો, જંગલના કદાવર અને ભયંકર દેખાતા પ્રાણીઓની જ્યારે પણ વાત નીકળે ત્યારે આપણા મગજમાં સૌથી પહેલું નામ કોનું આવે? હા, બિલકુલ સાચું ધાર્યું, રીછ. આખા શરીર પર કાળા ભમ્મર, ઘાટા વાળ, અણીદાર નહોર અને અણીવાળા તીક્ષ્ણ દાંત જોઈને ભલભલાના હોશ ઉડી જાય. પરંતુ શું તમે જાણો છો કે બહારથી આટલું ખતરનાક લાગતું આ પ્રાણી વાસ્તવમાં મોટે ભાગે શાકાહારી હોય છે અને તે વનસ્પતિ ખાઈને જ પોતાનું ગુજરાન ચલાવે છે. આજે આપણે દુનિયાના અન્ય રીછો કરતા સાવ અલગ અને વિશિષ્ટ એવા એશિયન રીછના જીવન અને તેના ગળામાં દેખાતા અનોખા સફેદ પટ્ટા પાછળના રહસ્ય વિશે માહિતી પ્રાપ્ત કરીશું. દુનિયાના ઘણા દેશોમાં અલગ અલગ પ્રજાતિના રીંછ જોવા મળે છે, પરંતુ આપણા એશિયા ખંડમાં જોવા મળતું આ એશિયન રીંછ કદ અને કાઠીમાં સાચે જ બહુ અદ્ભુત છે. કદમાં 4 ફૂટ લાંબુ અને 2 થી 2.5 ફૂટ ઊંચું હોવા છતાંય આ કદાવર પ્રાણી સેકન્ડોમાં ફટાફટ ઊંચા ઊંચા ઝાડ પર ચઢી જવાની ગજબની ક્ષમતા ધરાવે છે. આ અતરંગી એશિયન રીછના શારીરિક અંગોની વાત કરીએ તો તેના જડબામાં ખૂબ મોટા અને મજબૂત તત્વો હોય છે, તેમજ તેના પગ પણ એટલા જ પાવરફુલ હોય છે, જેના કારણે તે પહાડો અને જંગલોમાં આસાનીથી દોડી શકે છે. જોકે કુદરતે તેને આટલું શક્તિશાળી શરીર આપ્યું છે, પણ તેની સામે તેની આંખોની જોવાની શક્તિ અને કાનની સાંભળવાની શક્તિ ઘણી નબળી આપી છે. તમને જરૂર પ્રશ્ન થતો હશે કે આ કાળા ડિબાંગ રીછના ગળામાં હાર પહેર્યો હોય એવો ચમકતો સફેદ પટ્ટો કેમ હોય છે? તેની તો વાત આવી જ નહીં. તો યુવા મિત્રો, વિજ્ઞાન કહે છે કે આ સફેદ પટ્ટો વાસ્તવમાં જંગલમાં ટકી રહેવા માટેનું એક તેનું કુદરતી હથિયાર છે. જ્યારે પણ કોઈ મોટો શિકારી, પ્રાણી કે અન્ય પ્રતિસ્પર્ધી રીછ તેની સામે આવે ત્યારે આ એશિયન રીછ પોતાના પાછળના બે પગ ઉપર સીધું ઊભું થઈ જાય છે. બે પગ ઉપર ઊભા થતાં જ તેના ગળા અને છાતી પર આવેલો આ વી આકારનો સફેદ પટ્ટો એકદમ મોટો અને સ્પષ્ટ દેખાય છે, જેનાથી તે સામેવાળા દુશ્મનને કદમાં વધુ મોટું, શક્તિશાળી અને ડરામણું લાગે છે. આ સિવાય ઘનઘોર જંગલોમાં અને રાતના અંધકારમાં આ સફેદ નિશાન ચમકતું હોવાથી રીછ એકબીજાને સરળતાથી ઓળખી શકે છે અને નાના બચ્ચાઓ પણ માતાના ગળાનો આ પટ્ટો જોઈને જંગલમાં ભૂલા પડ્યા વગર તેની પાછળ પાછળ સુરક્ષિત ચાલી શકે છે. યુવા મિત્રો, પ્રકૃતિએ દરેક જીવની રચના પાછળ કોઈ ને કોઈ અદ્ભુત લોજિક અને કારણ જરૂર રાખ્યું છે. જે રીછ આપણને બહારથી કેવળ ડરામણું કે હિંસક દેખાય છે તેની પાછળ કુદરતે રક્ષણ અને સંકેત આપવા માટે ગળામાં આ સુંદર સફેદ પટ્ટો ભેટમાં આપ્યો છે. જંગલના આવા અનોખા વન્યજીવો વિશે જાણીને આપણને આપણી આસપાસની જીવસૃષ્ટિ પ્રત્યે વધુ આદર અને કુતૂહલ જાગે છે. આ સુંદર વાતની સાથે હવે સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. ચાલો માણીએ ફિલ્મ કાબિલનું ટાઇટલ સોંગ, જેને સ્વરબદ્ધ કર્યું છે જુબિન નોટિયાલ અને પલક મુછલે. આ ગીતનું લેખન કર્યું છે નાસિર ફરાઝે અને તેને સંગીતબદ્ધ કર્યું છે રાજેશ રોશને. માણીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો, આ જ્ઞાનની સફરમાંથી સત્વશીલ માહિતી પ્રાપ્ત કરતા કરતા ક્યારે સમય વીતી ગયો એ ખબર જ ન પડી. હવે વિદાય લેવાનો સમય થઈ ગયો છે. હું આશા રાખું છું કે આજે આપને ઘણી જ્ઞાનસભર માહિતી પ્રાપ્ત થઈ હશે. હવે મને એટલે કે આપના હોસ્ટ અને દોસ્ત શુભમ અંબાણીને રજા આપો. આપણે ફરી મળીશું જ્ઞાનની સફરમાં, જ્યાં બનીશું જ્ઞાનના સહયાત્રી અને ગીતોના ગુલદસ્તા સાથે અવનવી માહિતીને પ્રાપ્ત કરીશું. તો બાય બાય, ટેક કેર એન્ડ કીપ લિસનિંગ યુવાણી આકાશવાણી. આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા.

0: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે.
1: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
2: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત આપણી સમૃદ્ધ જૈવ વિવિધતાનો પરિચય અને જાળવણીની વાત લઈને આવે છે. જૈવિક વિવિધતાનું જતન
1: દર રવિવારે સાંજે 6:30 વાગે. જૈવિક વિવિધતાનું જતન.

0: અરે આ છે અમારા મીઠા મીઠા ફૂલકાઓની કિલકારી
1: અને અમારા મીઠા મીઠા બાળકોની કિલકારી સાંભળવા માટે તૈયાર રહો.
2: એ માત્ર કિલકારીઓ નહીં પણ સ્કિલકારી પણ ખરી. હ
1: આ તાળીઓના ગડગડાટને વધાવવા માટે તૈયાર છો ને?
0: બાળ દોસ્તોની અવનવી કૃતિઓનો આસ્વાદ આ તાળીઓના ગડગડાટને સથવારે તમે પણ આવો છો ને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે. રાહ જોઈએ છીએ ગુરુવારે બપોરે 3 વાગે આકાશવાણી રાજકોટ પર,
1: અને એની પ્રસ્તુતિ થશે
3: દર રવિવારે સવારે 10 વાગે.
0: સાંભળતા રહો આકાશવાણી રાજકોટમાં બાળકોનો માનીતો કાર્યક્રમ
4: બાલ સભા.

0: શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ યુવાણી અમે લઈને આવીએ છીએ દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે, જેમાં આપ સાંભળી શકો છો યુથ આઇકોન શ્રેણી, knowledge.com શ્રેણી, ગુજરાતી વાર્તા વિશ્વ અને યુવા પ્રતિભાઓને. તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ યુવાણી દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી.
1: સહિયર એટલે આપણો સાથ, સહિયર એટલે આપણો સંગાથ,
2: સહિયર એટલે તમારા અને અમારા સંગાથનો અહેસાસ, સહિયર એટલે આપણા સખીપણાની સુવાસ.
3: સુન સખી, મેરી પ્યારી સખી.
1: મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર સાંભળો. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર બપોરે 12:30 વાગ્યે,
2: જેમાં આકાશવાણી રાજકોટ નિર્મિત કાર્યક્રમો રજૂ થાય છે દર ગુરુવાર અને રવિવારે,
1: જેમાં છે જીવન ઉપયોગી વિવિધ રંગો, માહિતીની મહેક અને સ્વાદની સોડમ, તથા વિવિધ નિષ્ણાંતોની મુલાકાત, વાર્તાલાપ અને અવનવી માહિતીઓ.
2: આ ઉપરાંત જાગૃતિ વિષયક કાર્યક્રમો, વિવિધ નિષ્ણાંત ડોક્ટરોની મુલાકાતો, વિવિધ તહેવારો, ઉત્સવોની વાતો,
1: પત્રોના પ્રતિભાવ અને ઈમેલના ઉત્તરો તો ખરા જ. ઈમેલ કરવા માટે અમારું ઈમેલ એડ્રેસ છે rajkotsahyar@gmail.com.
2: તો દરરોજ બપોરે 12:30 વાગે આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્રો પરથી સાંભળો

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાણંદ ખાતે સીજી સેમીના સેમીકન્ડક્ટર પ્લાન્ટનું ઉદઘાટન કર્યું. દેશના ત્રીજા સેમીકન્ડક્ટર પ્લાન્ટમાં વાણિજ્યિક ઉત્પાદન શરૂ. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદમાં ચાલી રહેલા વિવિધ રેલવે પ્રોજેક્ટની સમીક્ષા કરી. ભાવનગરમાં 21 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી. 9 આરોપીઓની ધરપકડ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે અતિભારે વરસાદનું રેડ એલર્ટ. તમામ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાડાયું. અને પુરૂષ ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે બીજો T20 મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદના સાણંદ ખાતે સીજી સેમી આઉટસોર્સ સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ OSAT સુવિધાનું ઉદઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ કહ્યું, ભારતમાં સેમીકન્ડક્ટર ઉદ્યોગ છેલ્લા એક દાયકામાં આવેલી ઇલેક્ટ્રોનિક્સ ક્રાંતિનું આગળનું કદમ છે. તેમણે ઉમેર્યું, ચીપ ડિઝાઇનથી લઈને ફેબ્રિકેશન અને પેકેજિંગ સુધીનું માળખું ભારતમાં વિકસિત કરવાનું અમારું લક્ષ્ય છે.
1: हम केवल मोबाइल नहीं बनाएंगे, हम केवल इलेक्ट्रॉनिक्स नहीं बनाएंगे, हम उन चिप्स का निर्माण भी करेंगे जिनसे इलेक्ट्रॉनिक्स की पूरी दुनिया चलती है. पहले प्रोडक्ट, फिर कंपोनेंट और अब सेमीकंडक्टर, यानी इलेक्ट्रॉनिक्स की पूरी वैल्यू चेन भारत में होगी. यह विकसित भारत का रोड मैप है, यही मेक इन इंडिया का अगला चरण है.
0: શ્રી મોદીએ કહ્યું, આ પ્લાન્ટમાંથી દર વર્ષે 20 કરોડ ચિપ્સનું ઉત્પાદન થશે.
1: મુજે બતાયા ગયા હૈ કે અભી યહાં સે હર સાલ 20 કરોડ ચિપ્સ નિકલેગી ઓર મુજે બતાયા ગયા આપ સભી યહી નહીં રુકને વાલે હૈ આપને હર સાલ 500 કરોડ ચિપ્સ કા લક્ષ્ય રખા હૈ યાને હર દિન 1.5 કરોડ સે જ્યાદા મેરા પક્કા વિશ્વાસ હૈ કે આપ उसे बहुत जल्द हासिल करके रहेंगे.
0: આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે 2026ના અંત સુધીમાં ભારતમાં 5 સેમીકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થશે. સાણંદમાં 7,500 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશન હેઠળ વિકસાવવામાં આવેલી આ સુવિધા દેશની ટેક ઉત્પાદન યાત્રામાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે. આ સુવિધામાં વાર્ષિક 5 અબજ સેમીકન્ડક્ટર ચિપ સુધીની ઉત્પાદન ક્ષમતા હશે. આગામી 5 વર્ષમાં આ પ્લાન્ટમાં 5,000થી વધુ લોકોને રોજગારી મળવાની આશા છે, જેનાથી આ સમગ્ર વિસ્તારના આર્થિક વિકાસને નવી ગતિ મળશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે અમદાવાદમાં ચાલી રહેલા વિવિધ રેલવે પ્રોજેક્ટની સમીક્ષા કરી. તેમણે અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન પર ઇજનેરો અને બાંધકામ ટીમો સાથે પણ વાતચીત કરી. તેમણે અમદાવાદમાં બુલેટ ટ્રેન સ્ટેશન અને મેટ્રો સ્ટેશન કેવી રીતે એક સ્થળે કાર્યરત થશે તે અંગે પણ માહિતી આપી.
2: मेट्रो रेलवे का और हाई स्पीड का, ये 3 स्टेशन एक जगह स्थापित हो रहे हैं. इन तीनों का इंटीग्रेशन करना बहुत जरूरी एक मिशन लिया था हाथ में. मेट्रो से उतर के सीधे आने पे फर्स्ट फ्लोर अगर आते हैं तो भारतीय रेल के स्टेशन पे, सेकंड फ्लोर पे जाते हैं तो बुलेट के स्टेशन, बुलेट से उतर के सीधा लिफ्ट से या एस्केलेटर से भारतीय रेल के स्टेशन पे भी आ जाते हैं और ग्राउंड फ्लोर तक आए तो मेट्रो के स्टेशन.
0: ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશન હેઠળ રાજ્યમાં 6 સેમીકન્ડક્ટર પ્રોજેક્ટને મંજૂરી અપાઈ છે. આ તમામ 6

0: પ્રોજેક્ટમાં અંદાજે 1,24,000 કરોડનું રોકાણ કરાયું છે, જેના થકી રાજ્યમાં આશરે 50,000થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થશે. રાજ્યમાં હાલ માઇક્રોન ટેકનોલોજી અને કેન્સ સેમિકોનના સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત છે. આજે સાણંદમાં વધુ એક પ્લાન્ટનું પ્રધાનમંત્રીએ ઉદઘાટન કર્યું છે. ગુજરાત પોલીસે માત્ર 10 દિવસમાં 500 ગુમ થયેલા નાગરિકોને શોધી કાઢ્યા છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ આ કામગીરીમાં 288 મહિલાઓ, 88 બાળકીઓ, 21 છોકરાઓ અને 103 પુરૂષોનું પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું છે. રાજ્યમાં ગુમ થયેલા લોકોને શોધવા પોલીસે 7 મે થી 5 જૂન દરમિયાન વિશેષ ઝુંબેશ અંતર્ગત ઓપરેશન મિલાપ હાથ ધર્યું હતું, જેમાં કુલ 1,478 લોકોને શોધી કાઢવામાં સફળતા મળી હતી. તેની સફળતા બાદ આ વિશેષ ઝુંબેશ વધુ 10 દિવસ ચલાવવામાં આવી હતી. ભાવનગરમાં 21 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડીમાં 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ દ્વારા કુલ 134 બેંક ખાતાઓ મારફતે 21 કરોડ 37 લાખથી વધુના નાણાકીય વ્યવહારો કરવામાં આવ્યા. આ ખાતાઓ સામે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર કુલ 272 ફરિયાદો નોંધાઈ છે. આરોપીઓ ફ્રોડની રકમ બેંક ખાતાઓમાં જમા કરાવી ચેક અને એટીએમ મારફતે ઉપાડી અન્યત્ર ખસેડી જતા હતા. પોલીસ આરોપીને ઝડપી અદાલતમાં રજૂ કરતા 18 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરાયા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આણંદની ત્રિભુવન સહકારી યુનિવર્સિટી ખાતે આયોજિત સહકાર સપ્તાહની ઉજવણીમાં જણાવ્યું કે સહકારી મૂલ્યો અને સહકારી મંડળીઓનો સર્વાંગી વિકાસ એ જ દેશના વાસ્તવિક વિકાસનો મુખ્ય આધારસ્તંભ છે. સંબોધન કરતા તેમણે આ મુજબ જણાવ્યું.
1: હવે ત્રિભુવનદાસ પટેલ યુનિવર્સિટી નવા સ્વરૂપે દેશ અને દુનિયા સામે આવ્યું છે. અલગ અલગ ફિલ્ડના નિષ્ણાતો તૈયાર કરવાનું કામ એ અહીંયા આ કેમ્પસની અંદર થઈ રહ્યું છે. આવનારું સશક્ત ભારત તૈયાર કરવા માટે ત્રિભુવન સહકાર યુનિવર્સિટીની ભૂમિકા પૂરા દેશ અને વિશ્વ માટે એક આશીર્વાદરૂપ સાબિત થશે.
0: ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોને જમીન દફતર સંબંધિત સેવાઓ વધુ સરળ અને ઝડપી બને તે માટે વેરાવળ શહેર અને ગ્રામ્ય તાલાલા, સુત્રાપાડા, કોડીનાર, ઉના, ગીરગઢડા ખાતે જમીન દફતર નિરીક્ષક વર્ગ 2ની 7 નવી તાલુકા કક્ષાની કચેરીઓ કાર્યરત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે જમીન દફતર ખાતાની જિલ્લા કક્ષાની કામગીરીનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ કરવામાં આવતા વહીવટી વ્યવસ્થા વધુ સુદૃઢ બનશે. રાજ્યમાં અત્યાર સુધી પડેલા ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. વલસાડના ધરમપુર તાલુકાના ધામણી ગામમાં ભારે વરસાદ અને પવનને કારણે એક છાપરું ધરાશાયી થયું હતું, જેમાં એક વૃદ્ધનું મોત નીપજ્યું, જ્યારે તેમની પત્નીને ઇજાઓ થઈ હતી. ભારે વરસાદને પગલે નવસારી જિલ્લામાંથી કુલ 50 નાગરિકોનું સ્થળાંતર કરાયું છે. 2,174 ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો, જેમાંથી 2,087 ગામોમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરી દેવાયો છે. અતિભારે વરસાદને કારણે વલસાડ જિલ્લામાં બંધ થયેલા 42 રસ્તા પૈકી 39 રસ્તાઓ પુનઃ ખુલ્લા મુકાયા છે. ભારે વરસાદની શક્યતાને પગલે રાજ્યના તમામ બંદરોએ 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. અમરેલી જિલ્લાના દરિયાકાંઠે 700થી વધુ બોટોને સુરક્ષિત રીતે કિનારે લાંગડી દેવામાં આવી છે. દરમિયાન રાજ્યના 105 તાલુકામાં આજે વરસાદ નોંધાયો, જેમાં ભાવનગરના મહુવામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે અતિભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સુરત, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. દરમિયાન ભારે પવનની શક્યતાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું.
2: 4 से लेकर 10 जुलाई तक इसमें अगले 4 दिन गुजरात रीजन के लिए एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है. जो एक्सट्रीमली हैवी रेनफॉल रेड वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में दिया गया है, सूरत, नर्मदा, दांग के लिए दिया गया है. और वेरी हैवी रेनफॉल का वार्निंग दिया गया है ऑरेंज वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में अरावली, दाहोद, महीसागर. येलो वार्निंग दिया गया है साबरकांठा, अनल के लिए दिया गया है. इसके साथ थंडरस्टॉर्म वार्निंग भी है और बिजली गिरने का भी संभावना है.
0: પુરૂષ ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટર ખાતે બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. હમણાં મળતા અહેવાલ મુજબ ભારતના 3 ઓવરમાં વિના વિકેટે 21 રન થયા છે. ઉલ્લેખનીય છે કે 5 મેચોની આ શ્રેણીની પ્રથમ મેચ ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે વરસાદના કારણે રદ કરવામાં આવી હતી. ભારત માટે 15 વર્ષીય બેટર વૈભવ સૂર્યવંશીએ દેશ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ

કરનાર સૌથી યુવા ખેલાડી બનીને ઇતિહાસ રચ્યો છે. વૈભવે 15 વર્ષ અને 99 દિવસની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો અને સચિન તેંડુલકરના લાંબા સમયથી ચાલતા રેકોર્ડને તોડી નાખ્યો, જેમણે 16 વર્ષ અને 205 દિવસની ઉંમરે ભારત માટે પ્રવેશ કર્યો હતો. રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના અમરાપુર ગામે શ્રી આદર્શ શૈક્ષણિક સંકુલ ખાતે મંત્રી કુંવરજી બાવળીયાની ઉપસ્થિતિમાં રોજગાર ભરતી મેળો યોજાઈ ગયો, જેમાં 33 જેટલી કંપનીઓ અને 1872 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા, જે પૈકી 780 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઈ. મોરબીના રફાળેશ્વર જીઆઈડીસીમાં આવેલ સિરામિક કંપનીમાં ભયંકર આગ લાગતા ફાયર વિભાગ દ્વારા આ ઘટનાને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો. મોરબી ફાયર વિભાગની 4 ટીમો ઉપરાંત રાજકોટથી 2 ફાયરની ટીમો અને વાંકાનેરથી 1 ટીમ પણ રફાળેશ્વર પહોંચી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાણંદ ખાતે સીજી સેમીના સેમીકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. દેશના 3જા સેમીકન્ડક્ટર પ્લાન્ટમાં વાણિજ્યિક ઉત્પાદન શરૂ. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદમાં ચાલી રહેલા વિવિધ રેલવે પ્રોજેક્ટની સમીક્ષા કરી. ભાવનગરમાં 21 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડીમાં 9 આરોપીઓની ધરપકડ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે અતિભારે વરસાદનું રેડ એલર્ટ. તમામ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાડાયું. અને પુરૂષ ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે બીજો T20 મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી રાજકોટ અમદાવાદ વડોદરા અને ભુજ રજૂ કરીએ છીએ ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. નિર્માણ અટલ શર્માનું, નિર્માણ સહાય વિરલ રાવલ અને કાનન છાયાની. કાર્યક્રમમાં આકાશવાણી રાજકોટનું પ્રદાન રહેશે.

0: ભાઈ, મંજુબેન, જીવીબેન ને હો ડાયરાના ખેડૂત મિત્રોને રામ રામ રામ રામ.
1: રામ રામ છે કાનજીભાઈ, સૌજીભાઈ, હિતુભાઈ, પશાભાઈ, વાલીબેન, રસીલાબેન ને હો ડાયરાના મિત્રોને જાજા કરીને રામ રામ રામ રામ. એ રામ રામ અટલબેન.
2: રામ રામ કાનન. રામ રામ
1: અટલબેન. દો બુંદ જિંદગી કે, આ હું બોલું સૂત્ર તો તમને શું યાદ આવે?
2: પોલિયો મુક્ત ભારત.
1: હા, પણ શું કામ આજે યાદ કરીએ છીએ ખબર છે?
2: ના, આજે કઈ દિવસ છે એવો?
1: ના, એવું કઈ નથી, પણ વિચાર એવો આવે કે જયારે આખો એ સમાજ એવું નક્કી કરે ને કે કોઈક દિશામાં એને પરિવર્તન કરવું છે, પછી ભલે થોડી વાર લાગે અથવા તો વર્ષો લાગે, પણ એ પરિવર્તન ચોક્કસ આવે છે.
2: બિલકુલ. દો બુંદની તમે વાત કરી ને તો

0: ટીપે ટીપે સરોવર ભરાય.
1: હા,
0: આપણને એમ લાગે કે બે બુંદ થી શું થઈ જવાનું છે, પણ આજે આપણે જોઈ રહ્યા છીએ કે આપણું ભારત છે એ પોલિયો મુક્ત થઈ ગયું છે.
1: ચોક્કસ. એટલે જયારે એ શરૂઆત થઈ હોય ને અભિયાનની, ત્યારે આપણને એવું લાગતું હોય કે કદાચ થોડો સમય આ ચાલશે, પછી બંધ થઈ જશે, અથવા લોકો શું એનો પ્રતિસાદ આપશે, કઈ કોઈને ખબર ન હોય. પણ જો સતત સતત સતત એ ચાલીને, તો ભલે થોડા વર્ષો પછી પણ આપણને એનું પરિણામ એ જોવા મળ્યું કે પોલિયોથી ભારત છે એ મુક્ત થઈ ગયું છે.
0: અને આ જ વસ્તુ છે ને ગ્રામ વિકાસમાં પણ લાગુ થાય છે.
1: અરે દરેક ક્ષેત્રમાં લાગુ થાય છે.
0: અને ખાસ કરીને ગામડાઓની વાત કરીએ ને તો નાના નાના પરિવર્તનો આવે, અને એમાં પણ જે નેતૃત્વ કરનાર વ્યક્તિ છે, પછી એ સરપંચ હોય કે ગ્રામસભાના સદસ્ય હોય, પંચાયતના સભ્યો હોય, એ થોડાક જાગૃત થાય, થોડા સક્રિય થાય, તો ખૂબ મોટા મોટા પરિવર્તનો આવી શકે.
1: એટલે આ છે ને પેલી કાચબાની ચાલ જેવી, કે ભલે ધીમી છે પણ મક્કમ છે, અને એ ચોક્કસપણે પોતાના લક્ષ્ય સુધી પહોંચવાની છે. તો આજે છે ને આપણે એક સરસ મુદ્દો લઈને આવ્યા છીએ કે સશક્ત નેતૃત્વ દ્વારા ગ્રામ વિકાસ કઈ રીતે થઈ શકે,
0: અને એ પણ મહિલા નેતૃત્વ. અને બે મહિલાઓ આજે ચોરે આવ્યા છે, તમે પરિચય આપી દો.
1: હા ચોક્કસ. તો આજે આપણી સાથે સુમિત્રાબેન ઠક્કર અને ગીતાબેન મકવાણા હાજર છે. સુમિત્રાબેનને આપણા મિત્રો છે એ તો ઓળખે જ છે, આનંદી સંસ્થાના સ્થાપક છે, મહિલા સશક્તિકરણ માટે કાર્યરત છે, અને સાથે સાથે સર્વાંગી વિકાસ થાય એ માટે પણ એ પ્રયત્નશીલ છે. સાથે ગીતાબેન મકવાણા છે, એ શિહોર તાલુકાના પીપરલા ગામના સરપંચ છે.
0: વાહ.
1: અને મહિલા સરપંચ તરીકે એમના ગામ માટે એમણે કેવી કેવી કામગીરી કરી છે એની વાતચીત આપણે એમની પાસેથી જાણવાના છીએ. બંને બહેનો આવી ગયા છે, તો આપણે એમનું સ્વાગત કરીએ અને કહીએ
0: રામ રામ રામ રામ
2: રામ રામ રામ રામ.
0: સુમિત્રાબેન, સૌથી પહેલા તો તમે ગીતાબેનને કેટલા વર્ષોથી ઓળખો છો એ વાત કરો, અને ગીતાબેન વિશે થોડીક વાત કરો.
2: એકચ્યુઅલી આમ તો હું ગીતાબેનને 15 વર્ષથી ઓળખું છું. ગીતાબેન, અમે એક મહિલા સ્વરાજ અભિયાનની જે શરૂઆત કરી હતી, જેવી રીતે આપણે ગ્રામ સ્વરાજની પરિકલ્પના છે ને, એવી રીતે એવું વિચાર્યું કે મહિલા સ્વરાજ જો ની કલ્પનાથી જો મહિલા સ્વરાજ થશે તો ખરેખર ગામનો વિકાસ થશે, અને સમાનતા અને જે ન્યાય ને નેતૃત્વની વાત કરી છે તે પણ સાર્થક થશે. એટલે આ પરિકલ્પનાને અમે સાકર કરવા એક અભિયાન કરેલું, ને એમાં જ સિયોરની બહેનો આવેલી, ને એ લોકોએ પછી પોતે કીધું કે અમારે બેન આવું મંચ બનાવવું છે, તૂટાયેલા બહેનો, સરપંચ, સભ્યો અને પંચાયતની બધી સમિતિઓની બહેનો, એમાં આગેવાન બહેનો પણ જોડાયેલી. તો ગીતાબેન ત્યારથી અમારી સાથે જોડાયેલા. આજે ગીતાબેન સામાન્ય સીટમાંથી સરપંચ તરીકે પીપરાડી ગામમાં ચૂંટાઈને સરપંચ બન્યા છે, અને બહુ સારા કામો કર્યા છે. મહિલા અભિમુખ શાસનની જે આપણે કલ્પના હોય ને, એવા કામો કર્યા છે કે જે ખરેખર બિરદાવા લાયક કામો છે.
1: સુમિત્રાબેન, સામાન્ય રીતે છે ને આપણે ત્યાં એક એવી છાપ છે, જ્યારે ખાસ કરીને ભારતના બંધારણમાં એવો સુધારો આવ્યો કે દરેક તબક્કે 33% જેટલું મહિલા અનામત આપવામાં આવે, તો મહિલાઓ છે એને ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉભા રાખવામાં આવે, પણ જ્યારે એ ચૂંટાઈને આવે ને ત્યારે એના પતિદેવ જ એનું કામ જે છે
0: વહીવટ પુરુષો ચલાવતા હોય છે,
1: આવું સામાન્ય છાપ હોય છે. પણ જે રીતે તમે વાત કરો છો કે ગીતાબેન પોતે ગામના સરપંચ બની અને બહુ સરસ કામ કરે છે, તો અમારી પણ ઉત્સુકતા વધતી જાય છે કે અમે એમની પાસેથી સાંભળીએ. પણ સૌથી પહેલા તો ગીતાબેન પાસેથી આપણે એમના ગામનો પરિચય મેળવીએ.
0: હા, કેટલું મોટું ગામ છે, મોટું મથક કયું છે બાજુમાં?
3: અમારું ગામ પીપલા છે, તાલુકો સિહોર, જિલ્લો ભાવનગર. અમારું ગામ 3000 ની વસ્તી છે. 3000 ની વસ્તી કામ હું કરું છું, વિકાસના કામ કરું છું. કે અમારા ગામમાં કઈ જ્ઞાન જ નતું કોઈને, કે વિકાસ જ નતો કઈ, કોઈને બિના રીપે બેહારતા, કોઈ દે કઈ જ્ઞાન માંથી પબ્લિક ને બહાર આવવા જ ન દીધું. આવવા ન દીધું તો પછી અમે મંચ ને હારે જોડાય ને પછી નક્કી કર્યું કે તો હવે મારે ચૂંટણી લડવી છે. તે પછી ઘરના ને પૂછ્યું, મેં અમારા સાસુ હતા, સસરા હતા, તે એ તો નાશ પાડતા એમ કે આપણે આવું નથી કરવું, એ કે અહીંયા વેસન વધારે હશે, એ કે તમે રાવા જો, એ કે
1: અચ્છા,
3: તે કે ના એવું આપણે સાળો નથી કરવો. પછી આના પપ્પાને કીધું, હું કહું તો ના ના મારે તો આગળ આવવું જ છે. તેને કીધું કે તો કઈ વાંધો નહીં, હાલે આપણે જઈએ, કે અમે ફોર્મ ભરવા ગયા. ફોર્મ ભરવા ગયા તો તકલીફ તો બહુ પડી પેલા, કે બાંધણ શરૂ થઈ ગયા અમારી, અમારા સભ્યો હતા એને મામલતદાર માંથી લઈ લઈને ઉયા જતા.

0: હતા બધા. તો અમે એમ કીધું કે ભલે વહી જાય તો હું મક્કમ જ રહીશ, હું કહું તમે નહીં બીતા, હું કહું હું 1000 આસો એમ. તે ઈ કે તો કઈ વાંધો નહીં, તો ઈ કે તને નો મારે, મને નો મારે, ઈ ધ્યાન રાખજે, હું ન મારવા દઉં તમે. પછી કઈ ઈ બહુ બીતા, ઈ કે અમે અહીંયા પેલા ખાધેલા છે કે મારે ઘરે આવીને મારી બધા એને. તે કે એવું ન કરતી કે હું વાંધો નહીં, હું તમને નહીં માર ખાવા દઉં. પછી અમે ફોર્મ ભર્યા, ફોર્મ ભરીને પછી પાછા સુટાણા, સુટાણા તે 6 મહિનામાં પાછી આવ્યો વૈષ્ણવ ને દરખાસ્ત મૂકી દીધી એ લોકો.
1: અચ્છા,
0: કે આ તો મનુષ્ય રીતે કામ કરવા મળી છે બહુ. ઈ કે ઈ કે જાતે કરે છે તો ઈ કે આને શું કરવું જોઈએ. ઈ કે તે મને કીધું, ઈ કે તમે કેમ, ઈ કે પૂછ્યા વગરના કામ કરો છો. હું તમને કીધું તો ખરું કે હાલો ગામ સભામાં, હાલો આપણી બેઠક છે, તો બેઠકમાં તમારે આવવું જોઈએ ને. હું કહું તો હું તમને બધું જાણ કરું ને, તમે તો બેઠકમાં તમે આવતા નથી, તો તમે સહી કરવા નથી આવતા. તે કે તો ઈ કે અમને બોલાવો છો ને, તે બોલાવ્યો ગામ સભામાં નો આવે, નો બેઠકમાં આવે. પછી મેં કીધું કે તો મારે જાતે જ કામ કરવું છે. તે કામ કરવા મળી બહુ. મેં અમારા 10-10 અંગૂઠાના લેતા હતા કોમ્પ્યુટર રેસ્ટનિંગના, એ મેં બંધ કરાવી દીધા. કોમ્પ્યુટર એ મારા પંચાયતનું વાપરતા હતા.
1: અચ્છા,
0: એ લોકો રેસ્ટનિંગ વાળા, એ પછી મેં બંધ કરાવી દીધા. બંધ કરાવ્યા પછી અમે 160 આવાસ ઓલાના સંડાસ બનાવ્યા.
1: અચ્છા,
0: એ બનાવ્યા. પછી બનાવ્યું બસ સ્ટેન્ડ માંથી વાંધો ઉપાયો ને અવિષ્ણુ દરખાસ્ત માં કાઢી નાખી.
1: અચ્છા,
0: સરત હશે. પછી પાછું એમ થયું, આના પપ્પાને પાછું મેં કીધું 5 વર્ષ હવે ભલે વ્યાજ જાય, પછી મારે પાછું ઉભું રહેવું છે હવે. તે કે તો ઈ કે પાછી ઈ કે બાંધણ થાય હો, ઈ કે ભલે હું તો ભલે થાય બાંધણ. હું કહું હું કા બધા કે જ છે, ઈ કે તમે ભરો પાછા ફોર્મ, ઈ કે તમે તમે હારશો નહીં. ઈ કે તો અમે પાછા ફોર્મ ભરવા ગયા. ઈ વખતે તો ડીજન બીજે બધું લાવીને મૂકી દીધું હતું. એને એમ હતું કે અમે જીતી જાઓ એમ. તે તો અમે તો કીધું કે ના ના આપણે હારશું નહીં તમ તારે, હું કહું તમે હિંમત રાખજો. તે કે કઈ વાંધો નહીં, હાલી કે ગયા પાછા ફોર્મ ભરવા ને ફોર્મ ભરીને પાછા આવ્યા, ચૂંટાઈ ગયા. ચૂંટાઈ ગયા ને પછી પાછા અમે જિલ્લામાં, અમારે વેસન નું બહુ વધારે છે
1: એટલે વેસન બહુ છે.
0: હા, વેસન બહુ અમારે છે, ફૂલ પાણી વેસે એમ વેચતા હતા બધા. પણ અમે જિલ્લામાં જઈ જઈને થોડોક
2: સપોર્ટ ન કર્યો તો પણ એમણે પોતાની રીતે ગામના વિકાસ થાય એવા કાર્યો કરવાની શરૂઆત કરી, તો વાંધો પડ્યો
3: અને પાછું 5 વર્ષ રાહ જોઈ પાછું ફોર્મ ભર્યું.
2: હિંમત ના હાર્યા અને એ ફરી પાછું એમણે ચૂંટણીમાં ભાગ લઈ અને ચૂંટણીમાં ચૂંટાય અને દેખાડ્યું કે એ ખોટા નહોતા, અને કામ કરતા હતા.
4: એકચ્યુઅલી પોતે આશા વર્કર હતા અને એ પોતે મહિલા મંડળ અને ગ્રામ સંગઠન ની મીટિંગ કરતા, અને બહેનો નો બહુ આગ્રહ હતો કે તમે થાવ તો આપણા ગામમાં કઈક વિકાસ ને સુધારો થાય.
1: એ
4: એમને પછી થોડીક એની હતી કે રાહત કે ના ના મને આ લોકો તો આપશે જ એમ.
2: એટલે અવિશ્વાસ ની દરખાસ્ત ખાલી સભ્યો એ મૂકી હતી, પણ ગામના નાગરિકો ને તો વિશ્વાસ ઉપર એમ એના જેવું છે.
0: પછી પાછા તો એમ સુટાઈને આવ્યા તો તે અમારા સભ્યએ કીધું એ કે આપણે બજેટ મંજૂર નથી થવા દેવો, એ કે આ બેન ને કાઢી નાખવા છે. અમારા સભ્યો અમારા નહોતા, હું સુટાઈને આવી હતી, 2 જ સભ્યો અમારા હતા. તે કે ના ના એ કે બેન ને જ રાખવાના, એ કે કઈ કરવું નથી. એ કે ઈ ભાઈ રાજીનામું દઈ ને લખીને ઉયો ગયો. પછી પાછી હું કામ કરવા મળી.
4: તો પછી એકચ્યુઅલી પેનલમાં જયારે બીજી વખત આવે ને, તો એ ઘણી વખત એમનું બજેટ મંજૂર ન થાય ને કામ ન થાય એવું, એકાદ બે લોકો વિઘ્ન સંતોષી હોય, પણ બાકીના લોકો એમને સતત સાથ આપતા હતા.
3: તો ગીતાબેન, સૌથી પહેલા તમે કયા કાર્યો કર્યા એ વિશે જરાક વાત કરો.
0: પેલા તો મેં કાર્ય કર્યા કે આવતા વે તો પછી મેં પેલા કાર્ય કર્યા છે કે આપણે બસ સ્ટેન્ડ નહોતું અમારે, તો એ એકલ્યામાં બસ સ્ટેન્ડ મંજૂર કરાવી દીધું. એ અત્યારે થઈ ગયું છે. પછી પાછું અમારે અસ્નાન ઘાટ નતું પુરુષના નાવા માટે, એ અસ્નાન ઘાટ બનાવી દીધું છે. પછી અમારે કાસ્ટમ રૂમ નતો લાકડા ભરવાનો ચમચાને, એ રૂમ બનાવી દીધો છે. પછી બનાવી પાણી લાઈન નતી અમારે, અડધામાં જતી હતી ને અડધામાં નતી જતી, તો એ મંજૂર કરાવીને એ પાછી નખાઈ દીધી છે. ગટર લાઈન અમારે 5 નતી, તો એ લોકોને ગટર લાઈન નખાઈ દીધી છે. એ કામ કર્યા છે એટલે ઘણા બધા કામ કર્યા છે.
3: તો પાણી શું સમસ્યા હતી? એટલે
0: સમસ્યા એટલે એવું હતું કે અડધામાં પોગતો હતો ને અડધામ નતો પોગતો, તે પછી નવી લાઈન જ અમે માગી લીધી.
3: પાણીનું સ્ત્રોત શું છે? તળાવ છે, કુવો છે કે નર્મદા
0: છે? ડાર જ છે.
3: ડાર જ છે.
0: હા,
4: પછી પાણી લોકો ન પહોંચે તમે શું જવાબદારી લેતા?
0: જવાબદારી એવું લીધું કે પાણી બધાને પૂરતું મળવું જોઈએ એમ. પૂરતું મળીને પછી અમે પાણીને લાઈને મંજૂર કરાવી, મંજૂર કરાવીને તારા નાખી દીધી છે બધાને પાણી.

0: પૂરતું મળી જાય છે તારે.
1: બરાબર. હા, પાણી ચાલુ કરવા પણ તમે જ જાવ?
0: અમે પોતે જ જઈએ છીએ તારે. અત્યારે અમે પાણી પોતે દઈએ છીએ એટલે લોકો એમ કે છે કે તમે ને તમે પાછા ઉભા રહેજો, આપણે બિનહરીફ તમને કહી નાખીએ એમ કે તમારું કામ સારું છે ઈ કે. અત્યારે મોટા મોટા બધા એમ કે છે કે તમે ને તમે રહેજો ઈ કે. અત્યાર સુધી મેં કે કોઈ આવ્યું ને એટલું ઈ કે બેન જેટલું કામ નથી કર્યું એમ.
1: એટલે સામાન્ય રીતે સરપંચ શું થાય કે સમસ્યાઓ જાણવા ઘરે ઘરે થાય અને લોકોની મુશ્કેલીઓને પોતે જાતે અમુક હલ કરવાની કોશિશ કરે, એમની બહુ કુશળતા છે.
2: એટલે સુમિત્રાબેન, એના ઉપરથી એક વિચાર એવો આવે કે ગામનો વિકાસ કરવાની ઈચ્છા તો બધાને હોય, પણ તેમ છતાં જો કોઈ પુરુષ છે, કોઈ ભાઈ સરપંચ બને છે અને કોઈ બેન સરપંચ બને છે, તો એ બેના દ્રષ્ટિકોણમાં કઈ ફેર દેખાતો હોય છે?
1: મને લાગે છે કે ઘણી વાર ઘણો જ ફેર લાગે. કદાચ પુરુષો તો એમ કે મેનેજ કરવું જોઈએ પાણીનું, એ લોકો કરતા હતા કારણ કે એ લોકોને એક એવી રીતે કોઈ પગારદાર રાખીને કરે, પણ એ લોકો પછી અડધા દિવસ આવે ને સમય ન ફાળવે ને એટલે પોતે એમાં કરતા હતા. એટલે મૂળ જે અમુક સમસ્યાઓ જે છે માનવ વિકાસનો સૂચકાંકની, એ સમસ્યાઓને બહેનોનો જોવાનો દ્રષ્ટિકોણ બહુ અલગ હોય છે. એટલે ઘણી વખત મેં એવું અનુભવથી જોયું છે કે પુરુષો પહેલા મોટો ગેટ બનાવવાની તરત વાત કરે
2: પ્રવેશદ્વાર
1: માટે, અને બહેનો સરપંચ હોય ને તો બીજી સમસ્યામાં બહેનોને સરળ પણ પડે છે કે પાણીની સમસ્યા હોય ને તો બહેનો તરત બહેનોને જઈને કહી આવે, ભાઈઓને કહેવા જાય છે. આજકાલ તો પાણીની સમસ્યાથી કોઈ રાહત નથી એટલે થાકી જાય પણ તરત રજૂઆત કરે, પણ બેન સમજતી હોય કે પાણીની મુશ્કેલી બહુ અઘરી છે એટલે એ તરત એના ઉપર કામ કરવાનું થાય. આ છોકરીઓનું ડ્રોપ આઉટ નો પ્રશ્ન છે, એ સમસ્યાને બહેનોનો જોવાનો દ્રષ્ટિકોણ, એને પોતાના પ્રશ્નો મુદ્દા કે આ વ્યસન દૂર કરવાનું, મને લાગે કે એવા જે પ્રશ્નો છે પોષણની વાત છે, એ જે જોવાની વાત કે વિચાર છે
2: દ્રષ્ટિકોણ. ઇવન
1: કોરોનામાં મને એવું લાગે છે કે સરપંચ સભ્ય બહેનોએ બહુ જ સારી રીતે જ અને નેતૃત્વ નિભાવ્યું હતું, બહુ સારી રીતે કામ કરેલું હતું.
2: મહિલા સુરક્ષા એક બહુ મહત્વનો મુદ્દો બને. ઘણી વખત એવું બને કે ગામમાં શાળા 7 ધોરણ સુધી કે એમ જ હોય,
0: 7 ધોરણ સુધી જતી પછી એમ બનાવી
2: પછીની ન હોય ને તો કદાચ એવું બને કે ઘરમાં જે પુરુષ છે, પિતા છે કે દાદા છે કે મોટા ભાઈ છે ને, એનો અંતિમ ફેસ લેવો હોય કે તો નથી ભણવું એમ, પણ માં હોય કે કોઈ સ્ત્રી છે ને તો એને એક વિચાર એવો આવશે કે ભાઈ ભલે ને ભણે, કઈક બીજો વિકલ્પ આપણે વિચારીએ એમ, અથવા એને આપણે સુરક્ષા પ્રદાન કરીએ કે જેથી કરીને આગળ ભણી શકે એમ.
3: તો અત્યારે ક્યાં સુધી છે શાળા?
0: અમારે અત્યારે 8 સુધી છે.
3: 8 સુધી છે
0: અને પછી ધોરણ અમારે સોનગઢ બેસા રહેશે. પેલા બે હારતા નતા દીકરીઓને, અત્યારે તો જવા દે છે. પેલા ધોરણે ઓછું હતું અમારે તો દીકરીઓને તો નાશ પાડતા એમ કે સોનગઢ નહીં એમ, દીકરી બગડે એમ.
3: કેટલી દૂર છે સોનગઢ?
0: સોનગઢ અમારે 6 કિલોમીટર થાય.
3: બરાબર, એટલે બહુ દૂર નથી.
0: ના, બહુ દૂર નથી. તો એ ના પાડતા કે ત્યાં અમારા શાળામાં નથી ભણવા જાય, બગડે છોકરી એમ.
3: અચ્છા,
0: હું કે તમે ઘેરે બેસાડશો તોય બગડવાની છે, મોકલશો તોય બગડવાની છે, એ તમારું દીકરીનું ભવિષ્ય સુધરશે. તમે ભણાવશો તો દીકરીનું ભવિષ્ય સુધરશે. કાલે હવે હા હારે ગઈ તો એને લગતા આવડશે, વાંચતા આવડશે તો એ દીકરી આગળ હાલશે ને, નકર નહીં હાલે. તો તારી દીકરી જાય છે 45 જેવી.
3: ખુબ સરસ.
0: અને બસ ની વ્યવસ્થા ન ઉભી રહી તો અમે આડા ઉભે રાખીને ઉભી રાખી,
1: અને એના માટે એ લોકોએ બસ ની માંગણી પણ
0: કરી,
3: અલગ થી બસ
0: આપવાની.
3: ગીતાબેન, આપણે વાતચીત થઈ કે ભાઈ વ્યસન નું પ્રમાણ બહુ વધારે
0: હતું અને હજી છે,
3: તો વ્યસન જયારે થાય છે, વ્યસન એક પુરુષ કરે છે પણ એનું જે અસર છે એ આખા પરિવાર ને ભોગવવું પડે છે, તો એ વિશે થોડીક વાત.
0: એ વિશે અમે ગયા હતા વ્યસન મુક્ત કરવા હાટો, ભાવનગર કલેક્ટરમાં ગયા હતા, જિલ્લામાં ગયા હતા, બધે મામલતદારમાં ગયા હતા, બધે અરજી કરીને અમે દઈ આવ્યા છીએ, પણ અત્યારે તો એ વ્યસન ઓછું છે અમારે.
3: કઈ કઈ રીતે પરિવારને કે સમાજને અસર થાય છે વ્યસન હોય તો?
0: વ્યસન હોય તો પરિવારને પીન આવે, બેનને ન ખાવા દે. એક તો આખો દે કામે ગઈ હોય, કામે જઈને આવીને પછી સામે આવીને તરત મારવા મળે ને રાંધવા નો દે ને એવું કરવા મળે, દીકરીઓને મારે, દીકરાને મારે, બધાને મારે. પછી અમે એવી સમસ્યા હોય ને તો પછી હું એને મદદ દઉં કે તમે આવી રીતના કરો. એમ તો અમારા ઘરે આવે બેનું કે બેન ને મને ગાડી બોલાવી દો ને, મારો પુરુષ બહુ મન મારે છે ને દારૂ પીવે છે, કે પછી અમે એને ગાડી બોલાવી દઈએ
2: એટલે 181
0: હા 181

0: ગાડી બોલાવી દઈએ, બોલાવી દઈએ, નકર અમે ડાયરેક્ટ પોલીસ ને ફોન કરી દઈએ એટલે લઈને વયા જાય.
1: અચ્છા, અને આ તો એક સામાજિક વાત થઈ, પણ આર્થિક પાસા ઉપર એ બહુ અસર પડતી હશે, કારણ કે વ્યસન કરતા હોય એટલે સામે
0: અમારે કમાણી બહુ. રોજ એક વ્યક્તિ જાય ને ગાડીમાં, એ 1200 રૂપિયા લઈને આવે.
2: અચ્છા,
0: પણ અમારે જુગારી વધારે ને આ વેચન વધારે. રોજ ગાડી ભરીને આવે એટલે સીધો ડબલું ભરીને વયો જાય એટલે તરત પીને વયા.
2: એટલે જે પૈસા કમાય છે
0: વેચાઈ ગઈ, બધા વેચાઈ ગયો, કોઈ ને કોઈ જમીન જ નથી, કોક ને રહી હોય તો લ્યો.
3: અને પછી એ લોકો ધિરાણ લે કે હા, એટલે લોન લેવી પડે છે.
0: હા, લોન લીધી છે જમીન ઉપર કોકે, એ લોન બેક લઈ ગઈ છે તારે.
2: એટલે કાનન સમજવા જેવી એક વાત છે કે વ્યસન એક વ્યક્તિ કરે છે, પછી એના ઉપર લોન લેવાની અને એ લોન ભરપાઈ ન થાય એટલે જમીન જાય, એટલે ભવિષ્યની જે પેઢી છે એનું ભવિષ્ય પણ જોખમાઈ જાય છે.
1: એટલે એક વ્યક્તિના વ્યસનની ભરપાઈ છે ને આખું કુટુંબ
2: કરે છે, અને
1: માત્ર એક પેઢી નહીં, 2-3 પેઢી સુધી એ વિષચક્ર છે ને એમને એમ ચાલુ રહે છે. પણ બીજી એક વાત જાણવા મળી અટલબેન, સુમિત્રાબેન પાસેથી, કે ગીતાબેનને કંઈક એવોર્ડ પણ મળેલો છે.
2: હા,
1: તો એ શું છે એ વિશે થોડી વાત
3: કરીએ. ગીતાબેનને 2025માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસમાં ઇન્ડિયન સ્કૂલ ઓફ ડેમોક્રેસીમાં છે ને આગા જે શક્તિ દિલ્હીના સંસ્થાએ કેવા આખા દેશમાંથી 8 એવી મહિલા સરપંચ સભ્યો પસંદ કરેલા હતા, એમાં ગીતાબેન પણ ત્યાં ગયા અને આ એવોર્ડ મેળવવાના સન્માનને પાત્ર બન્યા હતા. એટલે
1: ખૂબ સરસ,
3: બહુ સરસ.
2: આ સન્માન શેના માટે ખાસ આપવામાં આવે?
3: ખાસ એમને, એટલે આ જે સન્માન એમને એવું કર્યું હતું કે પોલિટિકલી જે પાર્ટિસિપેશન જેમણે બહેનોએ સારું રાજકીય સશક્તિકરણ કર્યું હોય એવા મહિલા સરપંચ સભ્યોને એ લોકોએ એક કેસ સ્ટડીઓ મંગાવેલી હતી અલગ અલગ જગ્યાએથી, અને જે ઉત્તમ કામો કર્યા હોય એમણે, જે સાહસ, એમના સાહસને બહુ બિરદાવવામાં આવ્યું, અને એમણે ગામના લગભગ 18 વિકાસના કામો કરેલા છે, અને ખાસ કરીને જે એકદમ, કારણ કે એમણે જે વાત કરી કે વંચિત સમુદાય વધારે છે એટલે એમની સમસ્યાઓ એ પણ અલગ પ્રકારની જ હતી, એટલે એ સમસ્યાઓને સુલઝાવવા માટે એમણે જે અથાગ પ્રયત્નો કર્યા અલગ અલગ રીતે, એને લીધે એમને આ એવોર્ડ મળેલો હતો.
1: વાહ, ખૂબ સરસ. તો હવે જ્યારે ગીતાબેન સરપંચ બન્યા છે તો ગામના વિકાસમાં શું ફેર પડ્યો છે,
2: અને ખાસ કરીને મહિલાઓના જીવનમાં શું?
0: મહિલાના જીવનમાં સુખ શાંતિ આવી ગઈ છે કે નાના તમે આવ્યા પણ તમે એ કે કામ કરી બતાવ્યું અને અમને એ કે શાંતિ કરી દીધી, એ કે બેનો કે એ કે, પણ હજી ઈ કે તમે ઈ કે સવ ને તો હજી 5 વર્ષ પછી પાછા તમે જ રહેજો, ઈ કે હજી અમારે 13 કામ તો પેન્ટિંગમાં પડ્યા છે, હજી અમારે નિશાળનો શેડ બાકી છે, વંડી બાકી છે અને બસ સ્ટેન્ડ બાકી છે અમારે.
2: એટલે આ તમારી ભવિષ્યની યોજનાઓ છે?
0: હા, ભવિષ્યની યોજના છે, અને હજી 5 વર્ષ આવીને પછી ગામનો વિકાસ ઘણો કરવો છે ને ગામને સુધારી દેવું છે.
1: અને ગીતાબેન તમે રાજકારણમાં આવ્યા તો તમારા જીવનમાં શું ફેર પડ્યો?
0: ઘણો ફેર પડી ગયો છે કે હું આગળ આવી અને ગામને એટલો સુધાર્યું અને હું પરિણામ મળી કે હું આગળ આવીને એટલું મેં વિકાસ કરી દીધા છે.
1: એટલે તમને મતલબ આટલી બધી જે માહિતી મળે, જે જાણકારી મળે, તો તમને ઘણું બધું નવું નવું શીખવા મળે,
2: આપણો આત્મવિશ્વાસ પણ વધે ને.
0: હા, શીખવા મળ્યું.
2: અને એક વસ્તુ એમ પણ થાય ને સુમિત્રાબેન કે હજી સુધી જે પુરુષ પ્રધાન સમાજ હતો એ પુરુષ જ કે ને બધા સાંભળવાનું, એની જગ્યાએ એક અલગ ચિત્ર આવે, બાળકો પણ જુએ કે ભાઈ એક મહિલા સરપંચના સ્થાને બેઠી છે અને ખાલી બેઠી જ નથી પણ નિર્ણયો પણ લે છે અને એ નિર્ણયને કાર્યવંત પણ કરે છે. એટલે એક જે આખું મેસેજ કે સંદેશ સમાજમાં જવું જોઈએ, જે એક આપણે સ્ત્રી સમાનતાની વાત કરીએ છીએ એ ધરાતલ ઉપર આપણને જોવા મળે.
1: બરાબર, સાચી છે.
3: અને ઘણી બધી વાર એવું પણ થાય છે, એટલે આસાન નથી, સંઘર્ષ તો ઘણા જ કરવા પડે, અને સૌથી મોટો મને લાગે છે કે જ્યારે આવા છેવાડાના વિસ્તારોમાંથી કોઈ બહેનો બહાર આવતી હોય ને એટલે એમની ઉપર આક્ષેપો પણ થાય, પણ છતાંય પોતે અડગ રહીને ગામના વિકાસો માટે પ્રયત્ન કરે એ બહુ જરૂરી છે, તો જ આપણે ખરેખર વિકાસ થઈ શકશે.
1: એટલે આ બધી વાતો છે ને એવું છે કે આપણે જ્યારે સરસ મજાની જગ્યાએ બેસીને ચર્ચા કરતા હોઈએ ત્યારે જેટલી સાંભળવામાં ને

0: બોલવામાં સહેલી લાગે છે ને એટલી અમલ કરવામાં સહેલી હોતી નથી. એટલે ગીતાબેન અને ગીતાબેન જેવા મહિલાઓ કે જેમણે હિંમત કરી છે અને સુમિત્રાબેન જેવી મહિલાઓ કે જેમણે એને સપોર્ટ કર્યો છે, એ બધાએ સતત સતત કઈક રોજે રોજ સંઘર્ષ કર્યો છે નાનો મોટો, અને એમાંથી એ બહાર આવ્યા છે, આગળ આવ્યા છે, અને એ આપણને ખૂબ પ્રેરણાદાયી લાગે છે.
1: તો મને લાગે છે કે જેમ આપણને પ્રેરણા મળે છે અને ગમે છે વાત કરવું, એવી જ રીતે મિત્રોને પણ ઈચ્છા હશે કે ગીતાબેન સાથે વાત કરે. તો એમનો ફોન નંબર આપણે મિત્રોને લખાવી દઈએ.
0: તો ગીતાબેન મકવાણા કે જે પીપરલા ગામેથી આવ્યા છે અને ત્યાંના સરપંચ છે, એમનો નંબર છે 94844 36093 36093, એટલે કે 9484436093.
1: તો કાનન સરસ મજાનો ચોરો સાંભળ્યો છે, સરસ મજાની વાતો થઈ છે, તો મને લાગે છે એક સરસ મજાનું લોકગીત સાંભળીએ.
0: ચોક્કસ સાંભળીએ અને સાથે જ મિત્રોની રજા લઈએ અને બધાને કહીએ રામ રામ
1: રામ રામ.

આ સાથે જ ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો અહીં સંપન્ન થયો. નિર્માણ અટલ શર્માનું, નિર્માણ સહાય વિરલ રાવલ અને કાનન છાયાની. પ્રસારણ આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

ગામનો ચોરો અહીં સંપન્ન થયો. નિર્માણ અટલ શર્માનું, નિર્માણ સહાય વિરલ રાવલ અને કાનન છાયાની. પ્રસારણ આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના સાણંદ ખાતે સીજી સેમી આઉટસોર્સ સેમીકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ ઓએસએટી સુવિધાનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનમાં 1,05,000 કરોડ રૂપિયાના વિકાસ કાર્યનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા અને સુધારેલી ઉડાન યોજનાની શરૂઆત કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે દેશની સંરક્ષણ નિકાસ 38,000 કરોડ રૂપિયાથી વધુના વિક્રમ સ્તરે પહોંચી. સંસદનું ચોમાસું સત્ર 20 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી ચાલશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટર ખાતે બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદના સાણંદ ખાતે સીજી સેમી આઉટસોર્સ સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ ઓએસએટી સુવિધાનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારતમાં સેમીકન્ડક્ટર ઉદ્યોગ છેલ્લા 1 દાયકામાં આવેલી ઇલેક્ટ્રોનિક્સ ક્રાંતિનો આગળનું કદમ છે. તેમણે ઉમેર્યું, ચીપ ડિઝાઇનથી લઈને ફેબ્રિકેશન અને પેકેજિંગ સુધીનું માળખું ભારતમાં વિકસિત કરવાનું અમારું લક્ષ્ય છે.
1: हम केवल मोबाइल नहीं बनाएंगे, हम केवल इलेक्ट्रॉनिक्स नहीं बनाएंगे, हम उन चिप्स का निर्माण भी करेंगे जिनसे इलेक्ट्रॉनिक्स की पूरी दुनिया चलती है. पहले प्रोडक्ट, फिर कंपोनेंट और अब सेमीकंडक्टर, यानी इलेक्ट्रॉनिक्स की पूरी वैल्यू चेन भारत में होगी. यह विकसित भारत का रोड मैप है, यही मेक इन इंडिया का अगला चरण है.
0: શ્રી મોદીએ કહ્યું, આ પ્લાન્ટમાંથી દર વર્ષે 20 કરોડ ચિપ્સનું ઉત્પાદન થશે.
1: મુજે બતાયા ગયા હૈ કે અભી યહાં સે હર સાલ 20 કરોડ ચિપ્સ નીકળેગી ઓર મુજે બતાયા ગયા આપ સભી યહીં નહીં રુકને વાલે હૈ. આપને હર સાલ 500 કરોડ ચિપ્સ કા લક્ષ્ય રખા હૈ, યાની હર દિન 1.5 કરોડ સે જ્યાદા. મેરા પક્કા વિશ્વાસ હૈ કે આપ उसे बहुत जल्द हासिल करके रहेंगे.
0: આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે 2026 ના અંત સુધીમાં ભારતમાં 5 સેમીકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત હશે. સાણંદમાં 7,500 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશન હેઠળ વિકસાવવામાં આવેલી આ સુવિધા દેશની ટેક ઉત્પાદન યાત્રામાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે. આ સુવિધામાં વાર્ષિક 5 અબજ સેમીકન્ડક્ટર ચિપ સુધીની ઉત્પાદન ક્ષમતા હશે. આગામી 5 વર્ષમાં આ પ્લાન્ટમાં 5,000થી વધુ લોકોને રોજગારી મળવાની આશા છે, જેનાથી આ સમગ્ર વિસ્તારમાં આર્થિક વિકાસને નવી ગતિ મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનમાં ઇન્ફાસ્ટ્રક્ચર, ઉર્જા, પરિવહન અને રોજગાર સર્જનને મોટો વેગ આપતા 1,05,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા હતા. પ્રધાનમંત્રીએ જોધપુર એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું. ત્યારબાદ તેમણે બાલોતરા જિલ્લાના પચપદરા ખાતે દેશનું સૌથી આધુનિક ગ્રીનફિલ્ડ રિફાઇનરી કમ પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સને રાષ્ટ્રને સમર્પિત કર્યું. આ ઉપરાંત શ્રી મોદીએ જોધપુરથી સુધારેલી ઉડાન યોજના પણ શરૂ કરી. આ પ્રસંગે શ્રી મોદીએ જણાવ્યું કે સુધારેલી ઉડાન યોજનાની શરૂઆત થવાથી નાના શહેરો અને અંતરિયાળ વિસ્તારોમાં હવાઈ જોડાણ વધુ મજબૂત બનશે.
1: आज राजस्थान में विकास के कई और भी कीर्तिमान स्थापित हो रहे हैं. आज ही जोधपुर में नए एयरपोर्ट टर्मिनल का उद्घाटन किया गया है और मैं सोशल मीडिया में देख रहा था कि नए टर्मिनल का आर्किटेक्चर, इंटीरियर ये सोशल मीडिया में छाया हुआ है. चारों तरफ राजस्थान ही राजस्थान दिख रहा है. साथियों, ये मारवाड़ में पर्यटन, व्यापार और रोजगार को नई गति देगा.
0: પ્રધાનમંત્રીએ જણાવ્યું કે પશ્ચિમ એશિયાના સંઘર્ષે 21મી સદીની સૌથી મોટી ઉર્જા કટોકટી ઉભી કરી હતી, પરંતુ ભારતે સમયસરના નિર્ણયો, અસરકારક રાજદ્વારી સંબંધો અને રાષ્ટ્રીય સંસાધનોના કુશળ વ્યવસ્થાપન દ્વારા આ પડકાર પર સફળતાપૂર્વક વિજય મેળવ્યો છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોલો સુબિયાન્તોના આમંત્રણ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 6 થી 8 જુલાઈ તારીખ દરમિયાન ઇન્ડોનેશિયાની સત્તાવાર મુલાકાતે જશે. પ્રધાનમંત્રી શ્રી મોદી આ 4થી ઇન્ડોનેશિયાની મુલાકાત કરશે અને મે 2018

2018માં ભારત ઇન્ડોનેશિયા સંબંધો વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં રૂપાંતરિત થયા બાદ તેમની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. અમારા સંવાદદાતા જણાવે છે કે આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે, જેમાં વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ સહયોગના મુખ્ય ક્ષેત્રમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરાશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ ભારપૂર્વક જણાવ્યું કે સુધારેલી ઉડાન યોજનાની શરૂઆત ભારતની પ્રાદેશિક કનેક્ટિવિટીના પ્રવાસમાં એક નવો અધ્યાય અંકિત કરશે. સોશિયલ મીડિયા પોસ્ટ પર શ્રી નાયડુએ જણાવ્યું કે આ યોજના બીજી અને ત્રીજી શ્રેણીના શહેરોમાં જોડાણને વધુ મજબૂત બનાવશે. તેમણે ઉમેર્યું કે આ યોજના હેઠળ 100થી વધુ નવા વિમાન મથકો અને 200 હેલીપેડનો વિકાસ કરવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે ઉત્પાદન અને ટેકનોલોજી ક્ષેત્રે ભારતની નોંધપાત્ર પ્રગતિ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે દેશની સંરક્ષણ નિકાસ 38,000 કરોડ રૂપિયાથી વધુના વિક્રમ સ્તરે પહોંચી ગઈ છે. નવી દિલ્હીમાં એક ખાનગી મીડિયા સંસ્થા દ્વારા આયોજિત કાર્યક્રમને સંબોધતા શ્રી સિંહે જણાવ્યું કે નાણાકીય વર્ષ 2013-14માં 686 કરોડ રૂપિયાની સરખામણીએ આ લગભગ 57 ગણો વધારો દર્શાવે છે અને મેક ઇન ઇન્ડિયા સંરક્ષણ પ્લેટફોર્મ્સમાં વૈશ્વિક સ્તરે વધી રહેલા વિશ્વાસને રેખાંકિત કરે છે. સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે નાણાકીય વર્ષ 2025-26માં વાર્ષિક સંરક્ષણ ઉત્પાદન પણ 1,78,000 કરોડ રૂપિયાથી વધુની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચી ગયું છે, જે વર્ષ 2014-15ના સ્તર કરતાં લગભગ 3 ગણું છે. સરકારે ભાવ સ્થિરતા ભંડોળ માટે ડુંગળીના સરકારી ખરીદભાવમાં 13% વધારો કર્યો છે. આ વધારા સાથે ડુંગળીનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 1,875 રૂપિયાથી વધારીને 2,125 રૂપિયા કરવામાં આવ્યો છે. ગ્રાહક બાબતો અને જાહેર વિતરણ મંત્રાલયે જણાવ્યું કે ડુંગળીના આ સુધારેલા ખરીદભાવ આજથી જ અમલી બનશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર આ નિર્ણયથી ડુંગળી પકવતા ખેડૂતો અને તેમના પાકના વધુ સારા વળતર મળશે અને સાથે જ બફર સ્ટોક ઊભો કરવાના સરકારી પ્રયાસોને વેગ મળશે. સંસદનું ચોમાસું સત્ર આગામી 20 જુલાઈથી 13 ઓગસ્ટ દરમિયાન ચાલશે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 20 જુલાઈથી સંસદનું સત્ર બોલાવવાના સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી રિજિજુએ જણાવ્યું કે આ સત્ર રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ પર અર્થપૂર્ણ ચર્ચા, વિચાર વિમર્શ અને નિર્ણયો લેવા પર કેન્દ્રિત રહેશે. જયપુરના રાજસ્થાન ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે આજથી 29મી રાષ્ટ્રીય ઇ ગવર્નન્સ કોન્ફરન્સનો પ્રારંભ થયો છે. આ 2 દિવસીય પરિષદનું આયોજન વહીવટી સુધારા અને જાહેર લોક ફરિયાદ વિભાગ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય તેમજ રાજસ્થાન સરકાર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આ પરિષદનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે શ્રી શર્માએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે છેલ્લા 1 દાયકામાં ટેકનોલોજી આધારિત અનેક નવીનતાઓ રજૂ કરી છે. પુરૂષોની ક્રિકેટ શ્રેણીમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટર ખાતે બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. છેલ્લા અહેવાલો પ્રમાણે ભારતે 11.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 116 રન કર્યા છે. વૈભવ સૂર્યવંશીએ 10 બોલમાં 14 રને અને અભિષેક શર્મા 24 બોલમાં 43 રન બનાવી આઉટ થયા હતા. આ સાથે વૈભવ સૂર્યવંશીએ ઇતિહાસ રચ્યો છે. માત્ર 15 વર્ષ 99 દિવસની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શરૂઆત કરનાર તેઓ સૌથી યુવા ક્રિકેટર બન્યા છે. ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર ટોસ પહેલા તિલક વર્માએ વૈભવને કેપ સોંપી હતી. વૈભવને સંજુ સેમસનના સ્થાને અંતિમ 11 ખેલાડીઓમાં સ્થાન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 5 મેચોની આ શ્રેણીની પ્રથમ મેચ ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. શ્રેણીની 3જી મેચ 7 જુલાઈએ નેટિંગહામમાં રમાશે, જ્યારે બાકીની અંતિમ 2 મેચ બ્રિસ્ટલ અને સાઉધમ્પટન ખાતે રમાશે. T20 શ્રેણી 11 જુલાઈએ સમાપ્ત થશે. ત્યારબાદ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચોની વન ડે શ્રેણી રમાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના સાણંદ ખાતે CG સેમી આઉટસોર્સ સેમીકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ OSAT સુવિધાનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનમાં 1,05,000 કરોડ રૂપિયાના વિકાસ કાર્યનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા અને સુધારેલી ઉડાન યોજનાની શરૂઆત કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે દેશની સંરક્ષણ નિકાસ 38,000 કરોડ રૂપિયાથી વધુના વિક્રમ સ્તરે પહોંચી. સંસદનું ચોમાસું સત્ર 20મી જુલાઈથી 13 ઓગસ્ટ સુધી ચાલશે.
અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટર ખાતે બીજી ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં

0: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા. કાર્યક્રમમાં આજે સંગીત નિર્દેશક એમ કરીમના જન્મદિવસે તેમના દ્વારા નિર્દેશિત થયેલા ગીતો રજૂ કરીશું. સૌપ્રથમ રજૂ કરીએ છીએ પહેલી ફિલ્મનું ગીત સોનુ નિગમ અને શ્રેયા ઘોષાલના યુગલ સ્વરમાં, સંગીત એમ કરીમનું અને શબ્દો ગુલઝારના.

0: શંકાસ્પદ બોટ વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
0: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
0: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: કાર્યક્રમમાં હવે રજૂ કરીએ છીએ જખમ ફિલ્મનું ગીત અલકા યાજ્ઞિકના સ્વરમાં, સંગીત એમ એમ કરીમનું અને શબ્દો આનંદ બક્ષીના.

0: દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જાતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
4: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત, આપણી સમૃદ્ધ જૈવ વિવિધતાનો પરિચય અને જાળવણીની વાત લઈને આવે છે જૈવિક વિવિધતાનું જતન.
3: દર રવિવારે સાંજે 6:30 વાગે જૈવિક વિવિધતાનું જતન.
5: સારેગામા કાર્યક્રમમાં હવે રજૂ કરીએ છીએ સ્પેશિયલ 26 ફિલ્મનું ગીત MM કરીમ અને KK ના સ્વરમાં. સંગીત MM કરીમનું અને શબ્દો ઇરશાદ કામેલના.

હવે સાંભળીએ રોગ ફિલ્મનું ગીત કે અને શ્રેયા ઘોષાલના યુગલ સ્વરમાં, સંગીત MM કરીમનું અને શબ્દો નિલેશ મિશ્રાના.

કાર્યક્રમમાં હવે રજૂ કરીએ છીએ કસક ફિલ્મનું ગીત શ્રેયા ઘોષાલના સ્વરમાં, સંગીત એમ એમ કરીમનું અને શબ્દો સમીરના.

આપ આકાશવાણી રાજકોટ પરથી આપ સાંભળી રહ્યા છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા. કાર્યક્રમમાં હવે રજૂ કરીએ છીએ સુર ફિલ્મનું ગીત મહાલક્ષ્મીના સ્વરમાં, સંગીત એમ એમ કરીમનું અને શબ્દો નિદા ફાઝલીના.

હવે સાંભળીએ જિસ્મ ફિલ્મનું ગીત, શ્રેયા ઘોષાલના સ્વરમાં, સંગીત એમ એમ કરીમનું અને શબ્દો નિલેશ મિશ્રાના.

સારેગામા કાર્યક્રમના અંતમાં રજૂ કરીએ છીએ ક્રિમિનલ ફિલ્મનું ગીત કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં, સંગીત એમ એમ કરીમનું અને શબ્દો ઇન્દિવરના.

ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામાં અહીં સંપન્ન થયો. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં પ્રથમ હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર સાંભળશો દિલ્હી કેન્દ્ર પરથી.

કાર્યક્રમમાં આજે આપણે સાંભળી રહ્યા છીએ સોલી કાપડિયાના સર્વોત્તમ ગીત આલ્બમનાની ગઝલો. હવે રજૂ કરીએ છીએ તુષાર શુક્લની રચના સોલી કાપડિયાના સ્વરમાં.

બરાબર 9:30 સાંભળશો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સાણંદ યાત્રાને આવરી લેતો રેડિયો અહેવાલ અમદાવાદ કેન્દ્ર પરથી.

0: અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ગુજરાતના સાણંદ ખાતેની મુલાકાતને આવરી લેતો રેડિયો રિપોર્ટ. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સાંજે સાણંદ ખાતે સીજી સેમી ઓસેટ એટલે કે આઉટસોર્સ સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું હતું અને સેમીકન્ડક્ટર ચિપ્સના વ્યાપારિક ઉત્પાદનનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રોજેક્ટ રૂપિયા 7,600 કરોડથી વધુના રોકાણ સાથે ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશન હેઠળ મંજૂર કરાયેલા પ્રોજેક્ટ પૈકીનો એક છે. આ પ્લાન્ટ સંપૂર્ણ કાર્યરત થયા બાદ વાર્ષિક 5 અબજ જેટલી સેમીકન્ડક્ટર ચિપ્સ બનાવવાની ક્ષમતા ધરાવે છે. આ ચિપ્સનો ઉપયોગ ઓટોમોટિવ, 5G ટેલિકોમ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ IoT જેવા ક્ષેત્રોમાં થશે. આ પ્રોજેક્ટથી હજારો પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઉભી થશે. એક સમયનું ઓટોમોબાઈલ હબ ગણાતું સાણંદ હવે ઝડપથી ભારતના ચીપ પેકેજિંગ ક્લસ્ટર તરીકે વિકસી રહ્યું છે. આ પ્રોજેક્ટ આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયાના સંકલ્પને વેગ આપવા સાથે ગુજરાતને વૈશ્વિક સેમીકન્ડક્ટર હબ તરીકે સ્થાપિત કરવામાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. આ સમારંભના મુખ્ય અતિથિ અને ઉદ્ઘાટક માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સાથે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય કેન્દ્રીય રેલવે માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, માનનીય નાયબ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી, માનનીય વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ તથા વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારના અન્ય વરિષ્ઠ પદાધિકારીઓ, ટેકનોલોજી નિષ્ણાતો અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. આ પ્રસંગે સીજી પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન લિમિટેડના ચેરમેન શ્રી વેલાયન સુબૈયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું તથા પોતાના સંબોધનમાં જણાવ્યું,
1: થેન્ક યુ ફોર જોઈનિંગ અસ એઝ વી સેલિબ્રેટ ધ કમેન્સમેન્ટ ઓફ કમર્શિયલ પ્રોડક્શન એટ આર ઓસેટ ફેસિલિટી હિયર ઇન સાણંદ. ઇટ્સ એન ઇમ્પોર્ટન્ટ માઇલસ્ટોન ફોર સીજી એન્ડ અ બિગ સ્ટેપ ફોરવર્ડ ઇન ઇન્ડિયા સેમીકન્ડક્ટર જર્ની. ઇન સેમીકન્ડક્ટર્સ અંડર ધ જોઈન્ટ એજિસ ઓફ આર પ્રાઇમ મિનિસ્ટર મોદીજી એન્ડ ઓનરેબલ મિનિસ્ટર વૈષ્ણવજી, એન ઇમેક્યુલેટલી ક્લિયર વિઝન હેઝ બીન ડિફાઇન્ડ ફોર ઇન્ડિયા. ધ રિસ્પોન્સિબિલિટી નાવ લાઈઝ વિદ ઇન્ડસ્ટ્રી to match that vision with equal commitment. Nishan chuk maaf, nathi maaf, nichu nishan. We certainly don't want to set our sights low, sir, as the millions are learning Gujarati by the day. Today we celebrate not just the first commercial shipment from the facility, but India's emerging role in the global semiconductor supply chain. It is deeply symbolic that our first shipment is going to global customers of Renesas, our Japanese partner. After all, Japan has long been synonymous with precision, discipline and quality. As people in Gujarat often say, kaam bole che, today this first shipment speaks louder than words. Getting to this stage took the blood, sweat and tears of a fantastic team of people. Over 75 of our colleagues moved to Gujarat from the Philippines, Korea, United States and Malaysia. They came here not merely to build a factory, but to help build India's capability. It is our responsibility to welcome them, to thank them for the efforts they put in every day. After all, Bharat ki udaan mein hamari udaan hai. Namaskaram, Jai Hind.
0: Mananiya Kendriya Railway, Mahiti ane Prasaran, Tatha Electronics ane Information Technology Mantri, Shri Ashwini Vaishnave, Putana Sambo Dhanma Kayo.
2: Mane Pradhan Mantri ji ne gat February, 28 February ko, પહેલા પ્લાન્ટ ચાલુ કિયા ઓર 31 માર્ચ કો દૂસરા પ્લાન્ટ ચાલુ કિયા ઓર આજ 4 જુલાઈ કો તીસરા પ્લાન્ટ. આજ જિસ તેજી સે માને પ્રધાનમંત્રીજી ને કેબિનેટ મે 12 પ્લાન્ટ અપ્રૂવ કિયે ઓર 12 પ્લાન્ટ મે સે 3 મે કોમર્શિયલ પ્રોડક્શન ચાલુ હોવા આજ દુનિયા ભર મે ભારત કી સેમીકન્ડક્ટર ક્ષમતા પર એક નયા વિશ્વાસ ઉઠ ખડા હુઆ હે ઓર યે ये ट्रस्ट है, ये भारत की जो IP राइट्स को रिस्पेक्ट करने की ट्रस्ट है और भारत ने जो काम करके दिखाया है.

0: ભારત કી બહોત બડી ફાઉન્ડેશન.
1: આ પ્લાન્ટમાં તૈયાર થનાર ચિપ્સ અને પ્લાન્ટ વિશે વધુ વાત કરતા માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું,
0: માનનીય પ્રધાનમંત્રીજી, ઇસ પ્લાન્ટ મેં બનને વાલી ચિપ્સ કારો મેં, સ્કૂટર્સ મેં, ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન્સ મેં, ઇન સબ મેં લગેગી. ઓર જો સબસે બડી બાત હૈ કે ભારત મેં બની ચિપ્સ, ઇસ પ્લાન્ટ મેં બની ચિપ્સ અબ જાપાન, અમેરિકા ઓર યુરોપ ભી જાયેગી. ભારત કી તકનીક દુનિયા ભર મેં અપના નામ કમાયેગી. ઓર ઇસ પ્રયાસ કો સફલ કરને વાલે માનનીય પ્રધાનમંત્રીજી કે લીએ સબ એક બાર ખડે હોકે સ્ટેન્ડિંગ ઓવેશન દીજીએ. યે સંભવ નહીં થા કભી, યે સંભવ હો પાયા ક્યોંકિ એક બડા સંકલ્પ હમારે નેતૃત્વ કા હૈ, જિન્હોને એક ભાગીરથી સંકલ્પ લિયા કે ભારત મેં સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી લાયેંગે. ઓર આજ યે સચ્ચાઈ મેં પરિવર્તિત હુઆ. માનનીય પ્રધાનમંત્રીજી, આપકા બહોત બહોત અભિનંદન. આપને રાષ્ટ્ર કે લીએ ઇતની બડી નીવ તૈયાર કી હૈ. ઇન ચાર વર્ષો સે કમ સમય મેં આજ 12 યુનિટ્સ કા કન્સ્ટ્રક્શન ચલ રહા હૈ, 3 યુનિટ મેં કોમર્શિયલ પ્રોડક્શન, 24 ડીપ ટેક ડિઝાઇન કે સ્ટાર્ટઅપ્સ તૈયાર હુએ ઓર 70,000 નૌજવાનો કો ડિઝાઇન મેં ટ્રેનિંગ મિલી હૈ. 315 યુનિવર્સિટીઝ મેં આજ ડિઝાઇન કે કોર્સ ચલ રહે હૈ. ઓર આજ ઇલેક્ટ્રોનિક્સ ઓર સેમિકન્ડક્ટર સે દેશ કી નઈ પહેચાન બન રહી હૈ. ઇલેક્ટ્રોનિક્સ મેં આજ 13,00,000 કરોડ રૂપે કી ઇન્ડસ્ટ્રી ભારત મેં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ કી બન ગઈ હૈ, જિસમે 25,00,000 લોકો કો રોજગાર ઉસસે જુડા હુઆ હૈ. આજ કે ઇસ ઇનોગ્રેશન કે બાદ કુછ હી આને વાલે કુછ હી મહિનો મેં દો ઓર પ્લાન્ટ સેમિકન્ડક્ટર કે ઇનોગ્રેટ હોંગે. તો સ્ટે ટ્યુન્ડ, કન્ટ્રી ઇઝ મૂવિંગ વેરી વેરી ફાસ્ટ. યાને 2026 સમાપ્ત હોતે હોતે ભારત મેં 5 સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ મેં પ્રોડક્શન આરંભ હો જાયેગા. ઓર ધોલેરા મેં જો ભારત કી પહેલી ફેબ બન રહી હૈ, ઉસકા ભી બહોત અચ્છી પ્રોગ્રેસ હૈ. મેં ધન્યવાદ દેના ચાહુંગા ગુજરાત કે માનનીય મુખ્યમંત્રીજી ઓર ઉપમુખ્યમંત્રીજી કો. આપ લગાતાર ફોલો અપ કરતે હૈ, લગાતાર જો ભી સ્ટેપ, જો ભી દિક્કત આતી હૈ, આપ ઇસકો સોલ્વ કરતે હૈ. સાથીઓ, આત્મનિર્ભર ભારત હોને કી દિશા મેં યે બહોત બડા કદમ હૈ ઓર સ્વદેશી ગૌરવ મેં એક મહત્વપૂર્ણ કડી હૈ. આપ સબકા હાર્દિક અભિનંદન, સીજી ટીમ કા અભિનંદન, ગુજરાત ટીમ કા અભિનંદન ઓર ટીમ ભારત કા અભિનંદન. બહોત બહોત ધન્યવાદ.
1: ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું,
2: આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને પ્રધાનમંત્રી કે રૂપ મેં લગાતાર 12 વર્ષ કે સુશાસન કા અપના કાર્યકાલ સફળતાપૂર્વક પૂરા કિયા હૈ ઓર વિકસિત ભારત કી દિશા મેં હમ ઉનકે નેતૃત્વ મેં તેજી સે આગે બઢ રહે હૈ. ઉનકે નેતૃત્વ મેં ભારત ને ફ્રેજાઇલ 5 ઇકોનોમી સે નિકલ કર ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી કે રૂપ મેં અપની વિશિષ્ટ પહેચાન બનાઈ હૈ. આર્થિક વિકાસ કી ઇસ યાત્રા મેં મેન્યુફેક્ચરિંગ, સોફ્ટ પાવર ઓર ટેકનોલોજી લેન્ડસ્કેપ મેં નયે આયામ સ્થાપિત હુએ હૈ ઓર અનેક નયે ક્ષેત્રો કે દ્વાર ખુલે હૈ. આદરણીય પ્રધાનમંત્રીજી નેતૃત્વ મેં યહ ડિકેડ ભારત કે લીએ ડેકેડ હૈ. સેમિકન્ડક્ટર ઓર ઇલેક્ટ્રોનિક સેક્ટર્સ મેં ભી પ્રધાનમંત્રીજી કે વિઝન સે ભારત કા પ્રભાવ બડા હૈ. આજ કા યહ અવસર ભી પ્રધાનમંત્રીજી કી આત્મનિર્ભર ભારત કી પ્રતિબદ્ધતા કા એક ઓર ઉદાહરણ હૈ. કેવલ 5 મહિને કી અવધિ મેં હી આજ સાણંદ મેં પ્રધાનમંત્રીજી કે કર કર્મો સે યહ તીસરા સેમિકન્ડક્ટર પ્લાન્ટ કે કોમર્શિયલ પ્રોડક્શન કા પ્રારંભ હોને જા રહા હૈ.
1: સીજી સેમી વિશે વધુ વાત કરતા માનનીય મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું,
2: સીજી સેમી કા હે પ્લાન્ટ ભારત કો ગ્લોબલ સપ્લાય ચેન મેં એક મહત્વપૂર્ણ ભાગીદાર બનાયેગા ઓર દેશ કે સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ કો ઓર બઢાવા દેગા. સાથ હી 5,000 સે અધિક ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ જનરેશન મેં ભી સહયોગ દેગા.
1: માનનીય પ્રધાનમંત્રીશ્રીના વિઝન વિશે વાત કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું,
2: કોરોના મહામારી કે દૌરાન જબ પૂરી ગ્લોબલ સપ્લાય ચેન સંકટ મેં થી, તબ સે મોદી સાહેબ ને ભારત કો સેમિકન્ડક્ટર ક્ષેત્ર કા ગ્લોબલ હબ બનાને કા દ્રઢ સંકલ્પ કિયા થા. જો કહા વહ કરકે દિખાને કા યહ પ્રધાનમંત્રીજી કા કાર્ય મંત્ર હૈ. ઇસકે પરિણામ સ્વરૂપ ભારત વિશ્વ કી સેમિકન્ડક્ટર સપ્લાય ચેન કા એક ઇમ્પોર્ટન્ટ પ્લેયર.

0: टेस्टिंग चिप्स का काम शुरू हुआ और आज इस प्लांट का उद्घाटन हो गया है। शिलान्यास से प्रोडक्शन तक का ये सफर निश्चित रूप से अनेक साथियों के परिश्रम का परिणाम है, सुभैया जी जैसे लोगों के नेतृत्व का परिणाम है। अभी मंच पर आने से पहले मुझे इस प्रोजेक्ट से जुड़े अनेक साथियों से बातचीत करने का भी मौका मिला। एक प्रकार से लगता है कि इस परिसर में एक मिनी इंडिया बसता है।
1: પોતાના અંતરના આનંદ વિશે વાત કરતા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું,
0: સાથીઓ મુજે જરા ઇસ બાત કા થોડા આનંદ જ્યાદા હૈ। આજ જબ મેં ઇસે દેખતા હું તો મેરા 20-22 સાલ પુરાના જો સપના ઓર ઉસ સમય દેશ મેં ઇન વિષયો કી ચર્ચા કોઈ કરતા નહીં થા, ઉસ સમય નહીં હો પાયા, લેકિન આજ જબ હો રહા હૈ તો સર્વાધિક ખુશી મેં અપને ભીતર સે અનુભવ કર રહા હું।
1: ઇન્ડસ્ટ્રીમાં ક્લસ્ટર અને સાણંદ તથા દેશના વિવિધ રાજ્યોમાં ક્લસ્ટર વિશે વાત કરતા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું,
0: હમ અગર દુનિયા કે ઔદ્યોગિક ઇતિહાસ કો દેખેંગે તો એક બાત સ્પષ્ટ હોતી હૈ, દુનિયા કી કોઈ ભી ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ પાવર કિસી એક અકેલી ફેક્ટરી સે નહીં બની। ઇન્ડસ્ટ્રીયલ પાવર કી નીવ ક્લસ્ટર્સ હોતે હૈ। अमेरिका की सिलिकॉन वैली, ताइवान का शिंचू साइंस पार्क, जापान का सिलिकॉन आइलैंड, सुकुबा साइंस सिटी, ये सब क्लस्टर के महत्व को दर्शाते हैं। आज साणंद भी उसी दिशा में अपने कदम बढ़ा रहा है। कुछ ही महीनों में यहां माइक्रोन, केन्यास और सीजी सेमी ने प्रोडक्शन शुरू कर दिया, यानी देश में एक सेमी कंडक्टर क्लस्टर जन्म ले रहा है। और आज यहां चिप्स की पैकेजिंग हो रही है, कल यहां विशेष कंपनियां आएगी, केमिकल्स का उत्पादन होगा, नई टेस्टिंग लैब बनेगी, मशीनों की सर्विस करने वाले उद्योग आएंगे, डिजाइन सेंटर्स खुलेंगे और फिर यहां से नए स्टार्टअप भी निकलेंगे। यही क्लस्टर की ताकत होती है। एक उद्योग सैकड़ों उद्योगों को जन्म देता है, सैकड़ों उद्योग लाखों रोजगार पैदा करते हैं और ये लाखों रोजगार पूरे क्षेत्र की अर्थव्यवस्था बदल देते हैं। और ये सिर्फ साणंद में ही नहीं हो रहा, देश के अनेक राज्यों में भी સેમી કંડક્ટર કે ક્લસ્ટર બન રહે।
1: ભારતમાં મોબાઈલ ફોનના ઉત્પાદન તથા ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે ભારતની સિદ્ધિ વિશે વાત કરતા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું,
0: સાથીઓ હમને શરૂઆત મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગ સે કી। એક સમય થા જબ ભારત અપની જરૂરત સે ભી અધિકાંશ સ્માર્ટફોન હમ વિદેશ સે હી મંગાતે થે। और आज भारत में मोबाइल फोन प्रोडक्शन पहले के मुकाबले 33 गुना ज्यादा हुआ है। आज भारत यानी जो 2014 के पहले मोबाइल फोन बाहर से लाता था, आपने मुझे जब गुजरात से दिल्ली भेजा तो भारत मोबाइल दुनिया में भेज रहा है। आज भारत દુનિયા કા દૂસરા સબસે બડા મોબાઈલ મેન્યુફેક્ચરર હૈ ઓર દૂસરા સબસે બડા મોબાઈલ એક્સપોર્ટર ભી હૈ। સાથીઓ બીતે વર્ષો મેં હમને પૂરે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ કો મજબૂત કિયા હૈ। આજ ભારત કા ટોટલ ઇલેક્ટ્રોનિક પ્રોડક્શન 2014 કે મુકાબલે लगभग 7 गुना बढ़ चुका है। इलेक्ट्रॉनिक्स एक्सपोर्ट लगभग 11 गुना बढ़ चुका है। साथियों हमारा प्रयास सिर्फ फाइनल प्रोडक्ट में आत्मनिर्भरता तक सीमित नहीं है, हमारा प्रयास कंपोनेंट्स में भी आत्मनिर्भरता की तरफ है। और

0: આ આકાશવાણી છે. શ્રોતા અને વક્તા વચ્ચેનો સુરેખ સેતુ એટલે આકાશવાણી. માહિતી અને મનોરંજનનો મનગમતો મનોરથ એટલે આકાશવાણી. આકાશવાણી દ્વારા પીરસાતો વિવિધ રસોથી ભરપૂર અન્નકૂટ એટલે આકાશવાણી. કલા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે આકાશવાણી. જ્ઞાન, સત્યનિષ્ઠા, વિવેક, વિશ્વસનીયતા અને પારદર્શિતાની વાણી એટલે આકાશવાણી. ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી જેને જાણી, તે છે મારી, તમારી, આપણા સૌની આકાશવાણી. આકાશવાણી હવે આકાશવાણીની વિવિધ ચેનલોને ડીટીએચ ઉપરાંત મોબાઈલ ફોન પર લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી આપ સાંભળી શકો છો વિશ્વમાં ગમે ત્યાં. બસ એઆઈઆરની વેબસાઈટ પર જાઓ, લિંક ડાઉનલોડ કરો અને સાંભળતા રહો આકાશવાણી. આકાશવાણી
1: શ્રોતા મિત્રો, અત્યારે રાત્રિના 10 થવા આવ્યા છે. થોડી જ ક્ષણોમાં સંગીતનો અખિલ ભારતીય કાર્યક્રમ અમારા દિલ્હી કેન્દ્રથી આપ સાંભળશો.